નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

गुड मॉर्निंग પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આરજે એઆર. ઈશ્વરે બનાવેલા બધા જીવોમાંથી ફક્ત માનવી એકલો જ પૈસા કમાય છે, પણ બીજો એક પણ જીવ ભૂખ્યો રહેતો નથી અને માનવી ક્યારે ધરાતો નથી. મિત્રો, આ વિચાર એટલા માટે ઉત્તમ છે કારણ કે આપણે સૌ પેટીઓ રળવા માટે કમાઈએ છીએ અને એ ધન કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ. પણ એ વિચાર આપણે કરતા જ નથી કે આપણા સિવાયના આ ધરાના અન્ય જીવો પણ જીવવા માટે પેટમાં કંઈક ને કંઈક નાખે છે અને એ માટે એમને કમાવવું જરૂરી નથી. આપણે માણસ છીએ, સુખ સાહેબી જે દુન્યવી છે એના માટે કમાઈએ છીએ અને એ વાત સાહજિક છે કે કમાવવું પડે, કર્મ કરવું પડે, પણ કર્મમાં ક્યારે સિદ્ધાંતોને વે ન મૂકવા જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: કૃષ્ણ અને આ મોરપીછની શું વાત છે ખબર છે? એક વખત રામજીને જયારે વનવાસ મળ્યો ને ત્યારે રામ ને સીતા એ વનમાં જતા હતા અને સીતા માતાને તરસ લાગી. રામજી આજુબાજુ શોધ્યું પણ ક્યાંય પાણી ન મળ્યું અને અંતે એમણે વન દેવતાને પ્રાર્થના કરી, એ વન દેવતા મને જળાશયનો માર્ગ બતાવો. અને ત્યારે એની મદદે મયુર એટલે કે મોર આવે છે અને કહે છે કે હું ઉપર ઉપર આમ ઉડતો ઉડતો જાઉં છું અને નીચે જમીન પર મારા પીછા ખેરવતો જાઉં છું અને આપ એ રસ્તે રસ્તે ચાલતા જળાશય સુધી પહોંચી જશો. પણ એ જળાશય સુધી પહોંચતા પહોંચતામાં તો મયુર છે એ પોતાના બધા પીછા ખેરવી નાખે છે અને મરણાસન્ન થઈ જાય છે. અને ત્યારે રામજી ત્યાં આવીને કહે છે કે અરે રે, તે અમારી તરસ છીપાવવા માટે થઈ અને તારું બલિદાન આપ્યું. અને ત્યારે મોર જવાબ આપે છે કે જગત આખાની તરસ જે છીપાવે છે એ ભગવાનની તરસ હું છીપાવી શકું તો એના માટે મારો જીવ પણ જાય ને તો મને કબૂલ છે. તે રામજીને વચન આપે છે કે તારું આ મારી માથે ઋણ છે, એટલે આવતો જે અવતાર આવશે ને મારો ત્યારે હું તને ધારણ કરીશ. અને એ પછીનો જે એમનો અવતાર આવ્યો કૃષ્ણ તરીકે, ત્યારે તેમણે પોતાના મસ્તક ઉપર આ મોરપીછને સદાય એના માટે ધારણ કર્યું. તો આવો હતો આ કૃષ્ણ અને મયુરનો સંબંધ.
1: મારો એક પડોશી છે જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

એક વાતચીત દરમિયાન બહુ સમય થયો હતો, એ મિત્ર સાથે વાતચીત થઈ રહી હતી. વિદેશમાં વસવાટ કરે છે અને એ મિત્રએ મને બહુ સુંદર વાત કરી તેની અને એક બીજા મિત્ર સાથે. એને એમ કહ્યું કે રૂપ અને રૂપિયાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. રૂપ એટલે કે સુંદરતા અને રૂપિયા એટલે કે આપણી આર્થિક પરિસ્થિતિ, એનો ઘમંડ ક્યારેય ના કરવો જોઈએ. થાય ને તો આ વાત યાદ કરી લેવી જોઈએ, કેમ કે ગરીબી અને બીમારી એ ક્યારેય કોઈને પૂછીને નથી આવતી અને એનો કોઈ સમય નક્કી નથી આવતો. આવવાનો કોઈ માર્ગ કે પછી કોઈ રસ્તો કે કોઈ દિશા કે કોઈ સંકેત પણ નથી આવતો. બહુ ઉમદા વાત છે મિત્રો, આપણે સૌએ પણ ધ્યાન રાખવી જોઈએ. અમીર હોવ અને અમીર બનવું એ વાત અલગ છે, પણ એ અમીરીનો અહેસાસ તમે કરો ત્યાં સુધી ઓકે, બીજાને કરાવો ત્યારે એ ઘમંડ ન થવો જોઈએ. અને એવી જ રીતે સુંદરતાની વાત છે, તમારી સુંદરતા તમને લાગે ને તમારા પ્રિય પાત્ર બીજા માટે તે સુંદર છે કે નહીં એ વિચાર કરીને આપણે એ સુંદરતાનું અભિમાન પણ ન કરવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: પપ્પા બહુ માને છે, કોણ જવાબદારી લેશે એવો પ્રશ્ન કરે, તો આજથી 5000 વર્ષ પહેલા શ્રી કૃષ્ણએ છાતી ઠોકીને કુરુક્ષેત્રના યુદ્ધની અંદર કહ્યું હતું કે આવી જાઓ મારા શરણમાં અને જુઓ હું તમને પરમ આનંદની કક્ષા સુધી પહોંચાડું છું કે નહીં. અનેક મહાન પુરુષો છે એ આ ગીતાજીના અભ્યાસ દ્વારા ખૂબ આગળ આવેલા છે. ગીતાજી એ કોઈ ધર્મ ગ્રંથ નથી, એ જીવન જીવવાની જડીબુટી છે. સાધુ સંત કે કોઈ પણ વ્યક્તિ સમાજનો હોય એ બધાને એ સ્પર્શે છે. ઘણી બધી સમસ્યાઓ છે આપણા જીવનની અંદર, તો આ બધી જ સમસ્યાઓનું નિરાકરણ છે એ માત્ર ને માત્ર આ ગીતામાં મળે છે. ગીતા છે એ જીવન જીવવાની જડીબુટી છે. વેદ, પુરાણ, ઉપનિષદ આ બધાનો અભ્યાસ કદાચ આપણાથી ન થઈ શકે, પણ એ બધાનો સાર છે એ ગીતામાં છે. તો આવી આ ગીતા છે એને સંવિધાનમાં પણ સ્થાન આપવામાં આવેલું છે. આજે પણ કોર્ટની અંદર ગીતા ઉપર હાથ રાખી અને શપથ લેવડાવાય છે. તો આવી આ ગીતા છે આપણા બધાના ઘરમાં સહજ સુલભ છે. પ્રત્યેક હિન્દુના ઘરમાં આ ગીતા હોવાની છે, તો આપણે શા માટે એનો લાભ ન લઈએ? તો આપણે બધા સાથે મળી અને આ ગીતા છે એનું પઠન કરીએ, મનન કરીએ અને આપણે એને આપણા જીવનમાં અપનાવીએ. જય શ્રી કૃષ્ણ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ, આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? 0. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે.
3: પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

એક વખત નારદ મુનિ પોતાની વીણા વગાડતા વગાડતા જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું એક વૃક્ષ નીચે એક સાધુ છે ને, એ સાધના કરી રહ્યું છે. જેવા એને નારદજીને જોયા તો પૂછ્યું કે તમે પરમાત્મા પાસે જાઓ છો? તો તમે એમને પૂછી લેજો કે મારી મુક્તિને કેટલો સમય બાકી છે. નારદજી હસ્યા કે ભલે. હવે થોડે દૂર પાછા આગળ ગયા તો એક વૃક્ષની નીચે એક યુવાન પોતાનો એક તારો વગાડતો વગાડતો પોતાના નિજાનંદમાં મસ્ત રહીને નાચતો હતો. તો સામેથી નારદજીએ પૂછ્યું કે ભાઈ તારા માટે કઈ પૂછતા હો પરમાત્માને? પેલા યુવાન તો જાણે કઈ સાંભળ્યું જ નથી ને પોતાના જ નૃત્યમાં એ મગ્ન રહ્યો. નારદજી તો ભગવાન પાસે જાય છે અને ત્યાંથી પાછા આવે છે. ત્યારે પેલા સાધુને કહે છે કે જો મેં પરમાત્માને પૂછ્યું છે અને એમણે કહ્યું છે કે તમને હજુ 3 જન્મ લાગશે. અને પેલો બૂઢો સાધુ એને તો શાસ્ત્રો ફેંકી દીધા, માળા ફેંકી દીધી, કમંડળ ફેંકી દીધી, આ તે કેવો અન્યાય, હજી 3 જન્મ? નારદજી તો આગળ ચાલવા લાગ્યા. પેલા યુવાન પાસે આવ્યા. પેલા યુવાનને કે તે તો મને નહોતું કહ્યું પણ મેં તારા વતી પરમાત્માને પૂછ્યું છે અને પરમાત્માએ કહ્યું છે કે એ યુવાન જે વૃક્ષ નીચે નૃત્ય કરે છે ને, બસ એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મ એના બાકી છે. પેલો યુવાન તો ખુશ થઈ ગયો. અરે આખી દુનિયામાં કેટલા બધા વૃક્ષો ને કેટલા બધા પાંદડા, એની બદલા એક જ વૃક્ષ ને એના જ પાંદડા, બસ એટલા જ? અરે તો પામી ગયો. અને બરાબર એ જ ક્ષણે એ યુવક છે એ મુક્તિ પામી ગયો. એટલે ધીરજ તમારામાં હોય તો તમે ગમે તે ગમે ત્યારે ગમે તે પડે

માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યો અને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાંય આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: આજુબાજુ જયારે સંસારમાં જોતા હોઈએ ને, કે પછી આપણા જીવનના ઘટનાક્રમમાં ભૂતકાળને, ત્યારે એ વાત સમજાય છે કે વ્યક્તિ અમસ્તું જ નિખરતું નથી. સમય, સંજોગ અને સમાજ એને ખૂબ તબિયતથી ઘા કર્યા હોય છે, એની પરીક્ષાઓ લીધી હોય છે, અને એ કસોટીમાંથી એ સફળ થયો એવું પણ જરૂરી નથી, પણ ચોક્કસથી એ કસોટીઓ એને પાર તો કરી જ હોય છે. અને એટલે જ પછી જ્યારે એ વ્યક્તિત્વને આપણે જોઈએ, આપણે એ વ્યક્તિનો સહવાસ માણતા હોઈએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે પોતાની મસ્તીમાં જ જીવે છે. અને હું તો કહીશ કે પોતાની મસ્તીમાં જીવતા વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડતી નથી, પછી એને કોઈ પણ પ્રકારની પ્રશંસાની જરૂર પડતી નથી. આ સુંદર મજાના શબ્દો જાણે શબદ હોય ને એવો અહેસાસ કરાવે છે. ચાલો આપણા જીવનને પણ શબ્દો થકી વર્ણવાની જગ્યાએ શબ્દના ઉદાહરણ બનાવીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
3: હર ઘર સૂર્યઘર.
4: સર્વ કાર્યોનો જનક વિચાર છે. વિચાર શૂન્ય માણસ વિનાશ નોતરે છે, અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
5: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।
2: મહાભારતમાં જેમ અર્જુને તેની કુશળતા કૌશલ્યો મહાવરો અને અડગ આત્મવિશ્વાસ થકી લક્ષ્ય વેદ કરેલ તેજ રીતે વર્તમાન જગતમાં પણ અનેક નર નારીએ અપેક્ષિત લક્ષ્ય વેધ્યા છે। લક્ષ્ય પ્રાપ્તિ હી લક્ષ્ય ના એકમાત્ર વિચાર સાથે અનેક લોકો આ દુનિયામાં પોતાનું ધારેલું કામ પાર પાડી શક્યા છે। આવા સ્વપ્ન સોદાગરોનો એક જ સંદેશ હોય છે, સપના હંમેશા મોટા જુઓ, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન, નિશાન પ્રાપ્તિની પથમાં નિષ્ફળતા આવે તેને જોરથી લાત મારીને તેમાંથી પાઠ જાણીને આગળ વધી જાઓ। નવો દિવસ નવો પડકાર, જજુમો અને સફળ થાઓ। આ સંદેશને જીવનમાં ઉતારી ચોક્કસ લક્ષ્ય બનાવી તેને પ્રાપ્ત કરવા વીર યોદ્ધાની જેમ જજુમી છેલ્લે લક્ષ્ય વેદ કરી સફળતાનું મીઠું મધુરું સ્વાદ ચાખી શકનારી વ્યક્તિઓમાંનું એક વ્યક્તિત્વ બનો। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર।

0: નમતાની સૌ કોઈ રીચ, નમતાની બહુમાન, સાગરની નદીઓ ભજી છોડી ઊંચા સ્થાન. નમ્યું તે સૌને ગમ્યું, સોનું નરમ હોય છે એટલે તેનું મૂલ્ય પણ વધારે હોય છે અને તેમાંથી જુદા જુદા પ્રકારના આભૂષણો તૈયાર થઈ શકે છે. તેને જે ઘાટ આપવું હોય તે આપી શકાય. જ્યારે બીડ કઠણ અને અક્કડ હોય છે તેને ઘાટ આપવા જતાં તે તૂટી જાય છે. આવું જ માણસનું પણ છે. કેટલાક માણસો સોના જેવા નરમ હોય છે, જેમની સમાજમાં કિંમત અંકાય છે અને તે બધાને પ્રિય બને છે. જ્યારે કેટલાક લોકો બીડ જેવા બરડ હોય છે, તેઓ સમાજમાં પોતાના અક્કડ સ્વભાવને કારણે અપ્રિય બની બેસે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7,000 ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ લંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ, આપણે ભગવદ્ ગીતામાં જે કંઈ કહેવાયું છે એની સમજ કેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. ક્રમે ક્રમે આપણે 7મા અધ્યાયના 10મા શ્લોક સુધી પહોંચ્યા છે. 7મા અધ્યાયમાં વિજ્ઞાન સહિત જ્ઞાન નું નિરૂપણ કરવાનું કૃષ્ણએ નિર્ધારિત કર્યું છે તે સાંભળ બાદ, અને એ વાત કરતા કરતા એ કહે છે કે એકમાત્ર પરમાત્મા તત્વ છે, એના કરતા અલગ બીજું કોઈ તત્વ સૃષ્ટિમાં છે જ નહીં. જે સૃષ્ટિમાં તમને દેખાય છે એ પરા અને અપરા પ્રકૃતિઓ છે, મારી જ, મારી જ એટલે ઈશ્વરની. એ જે પરમ તત્વ છે એની બે પ્રકૃતિઓ, એક અષ્ટધા એટલે આખી જડ પ્રકૃતિ આપણને જે જગતની અંદર દેખાય છે તે, અને જે એની અંદર ચેતન પ્રકૃતિ આપણને દેખાય છે જીવ કે પ્રાણ કે

જીવાત્મા કે જેવું નામ આપી હતી, એ ચેતન ચૈતન્ય અને પેલું અચેતન, એ બે મળે એટલે સર્જનની પ્રક્રિયા શરૂ થતી હોય એવું આપણને લાગે. પણ એ બધામાં તત્વભૂત જે છે એ તો ઈશ્વર જ છે. આજે રીતે ગંધવતી પૃથ્વી, પૃથ્વીનું તત્વ ગુણ છે તે ગંધ છે, તો કે ગંધ છે તે ઈશ્વર છે. એને ગમતી વાત કરવી પડે, પવિત્ર ગંધ છે એ ઈશ્વર છે, અપવિત્ર છે એને છોડ દો. તો કહે છે કે પુણ્યો ગંધ પૃથ્વ્યામ ચ તેજશ્ચાસ્મિ વિભાવસૌ જીવનમ સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વીષુ. આવું નવમા શ્લોકમાં કહ્યું હતું. પુણ્યો ગંધ પૃથ્વ્યામ, પૃથ્વીમાં પવિત્ર ગંધ જે છે, ઉત્તમ ગંધ જે છે, આપણે આગળ વાત કરી ને કે પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ આ બધું જે છે એના પૂર્વે સંખ્ય દર્શન કહે છે એમ એની તન્માત્રાઓ છે. આ તન્માત્રાઓ કઈ છે? શબ્દ, આકાશ. શબ્દમાંથી આકાશ નિર્માણ થયું, તો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી, આમ ગોઠવીએ ક્રમથી તો પાંચ તન્માત્રાઓ, અને પાંચ તન્માત્રાઓમાંથી પંચભૂત એવું જો ઉત્પન્ન કરવામાં આવે તો આ કારણરૂપ તન્માત્રાઓને ગ્રહણ કરવી. એટલા માટે અહીંયા શબ્દ વાપર્યો પવિત્ર. પુણ્યો ગંધ પૃથ્વ્યા, અગ્નિ છે એ અગ્નિનું તત્વ શું છે? તેજ. તો તેજસ શાસ્મે વિભાવસૌ, અગ્નિમાં જે તેજ તત્વ છે તે હું છું. જીવનમ સર્વભૂતેષુ, બધા પ્રાણીઓમાં જીવન દેખાય છે આપણને, કારણ કે પ્રાણીઓ એ પણ પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશથી જ બનેલા છે. અને તો જળ હોવા જોઈએ, પણ આપણને જળ દેખાતા નથી કારણ કે એમાં જીવાત્મા છે. તો એ જે જીવાત્મા છે એ જીવાત્મા શબ્દ પણ નથી વાપરતા. જીવાત્મામાં જે તત્વ છે તે જીવન છે, ચૈતન્ય છે, તે હું છું. તપશ્ચાસ્મિ તપસ્વીષુ, કોઈ તપસ્વી તપશ્ચર્યા કરે છે, તપનું આચરણ કરે છે, એનામાં જે ચૈતન્ય છે તે તો હું છું જ, પણ જે એ ક્રિયા કરે છે, જે કર્મ કરે છે, તપશ્ચર્યાનું કર્મ કરે છે, તો એ તપશ્ચર્યાનું કર્મ તે પણ હું જ છું, તે પણ મારાથી અલગ નથી. બીજમ મામ સર્વભૂતાનામ વિદ્ધિ પાર્થ સનાતનમ, દસમો શ્લોક છે.

ಸರ್ವಹಂ ಸರ್ವಭೂತಾನಾಂ ಬೀಜಂ ಮಾಂ ವಿದ್ಧಿ. બધું જે કંઈ ઉત્પન્ન થયેલું છે, જે કંઈ ઉત્પન્ન થયેલું તમને દેખાય છે, તેનું સનાતન બીજ હું છું. બીજ આપણે સમજ્યું, મોટું વૃક્ષ વડનું, પણ એનું બીજ નાનું, રાયથીય નાનું, પણ એ રોપાયું અને એમાંથી વડ થયો. નાશ પણ પામશે, બીજ પણ નાશવંત છે, વડ પણ નાશવંત છે. પણ નાશવંત નથી એવું બીજ, કારણ કે આપણે આજે સ્થૂળ જગતની અંદર સ્થૂળ વસ્તુઓ, ઉત્પત્તિ સ્થિતિ લયની સાથે જોડાયેલી એ બધી વસ્તુઓ જે ઉત્પન્ન થયું છે તે નાશ પામશે, નાશ પામશે એટલે એનું સ્વરૂપ બદલાઈ જશે. તો જેમ કોઈ વૃક્ષની અંદર બીજ એની અંદર હોય છે, કે પ્રાણી જન્મે તો એની અંદર બીજ હોય છે, એ નાશવંત છે અને એનું એમાંથી ઉત્પન્ન થયેલું તત્વ પણ નાશવંત છે, વસ્તુ પણ નાશવંત છે.

પણ સનાતન બીજ જે નાશવંત નથી તે તેમાંથી ઉત્પન્ન થયેલ જગત નાશવંત હોય શકે, પણ સનાતન બીજ સર્વભૂતાના બધા પ્રાણીઓ બધા જ પદાર્થો જડ કે ચેતન દેખાય છે તે આ બધાનું બીજ અને સનાતન બીજ નાશ ન પામનારું બીજ મને જાણ એટલે પરમેશ્વરને જાણ. પરમેશ્વરમાંથી જ બધું ઉત્પન્ન થયું છે તે જડ હોય કે ચેતન હોય. ઉત્પન્ન થાય તે વસ્તુઓ હોય પણ બીજી પણ બીજું પણ હોય ને. કોઈ માણસ બુદ્ધિમાન છે તો બુદ્ધિમાન મનુષ્યની અંદર જે બુદ્ધિ છે તે હું છું. મનુષ્યનું શરીર એનું મન બુદ્ધિ અહંકાર એ તો હું છું જ, પણ એની અંદર જે બુદ્ધિ છે બુદ્ધિ તત્વ નહીં, પેલું આપણે પેલામાં જોયું હતું ને પરા પ્રકૃતિમાં તે નહીં, બુદ્ધિ એટલે અહીંયા ઇન્ટેલિજન્સ. તો જે બુદ્ધિમાન લોકો છે એ બુદ્ધિમાન લોકોની અંદર જો બુદ્ધિ તત્વ છે એ બુદ્ધિ તત્વ લઈ લો તો એ પણ જડ જેવો છે. એને બુદ્ધિમાન તરીકે આપણે ઓળખીએ છીએ. માણસ બુદ્ધિશાળી પ્રાણી છે એમ આપણે કહીએ તો બુદ્ધિ કાઢી લો તો પછી એ પ્રાણી જ છે. તો બુદ્ધિમાન લોકોની અંદર જે બુદ્ધિનું તત્વ છે તે હું છું, અને તેજસ્વી લોકો હોય તો એની અંદર જે તેજસ્વીતા છે તે પણ હું જ છું. એટલે બાકી બધું સરખું છે. એની અંદર જ આ જે કંઈ વિશેષતાઓ આપણને દેખાતી હોય બુદ્ધિમાનોની અંદર બુદ્ધિમત્તા કે તેજસ્વીઓની અંદર તેજસ્વીતા, આગળ કહ્યું સૂર્યચંદ્રની અંદર પણ તેજ જે છે હું છું ને અગ્નિની અંદર જે તેજ છે તે પણ હું છું, એમ વ્યક્તિઓમાં પણ જો કોઈ તેજસ્વીતા હોય તો તે પણ હું જ છું, એટલે પરમેશ્વર જ છે. પરમેશ્વર સિવાય બીજું કશું નથી. બલમ બલવતામ ચાહમ, વધારે સમજણ માટે કહે છે કે બલવતામ બલમ, બળવાન લોકો એની અંદર જે બળ છે તે હું જ છું, એ પરમેશ્વરનું જ સ્વરૂપ છે. પણ કોઈ બળવાન માણસ પોતાના બળનો દુરુપયોગ કરતો હોય તો, શક્તિ છે તો બીજાને મારવામાં વાપરતો હોય તો, આતંકવાદી બની જતો હોય તો, આપણે એમ કહી દેવાનું કે ગીતામાં ભગવાને કહ્યું છે કે બળવાન લોકોમાં બળ હું છું, એટલે આની અંદર જે જ આપણને શક્તિ દેખાય છે એ તો ભગવાન છે, આપણે એનો વિરોધ ના કરી શકીએ. ઈશ્વર કરે તે ખરું, ઈશની આગ્રહ વિના ના પર્ણ પણ હાલી શકે, સરસ મજાનું વિધાન કરી શકીએ તો એ ખોટું છે. કારણ કે પરમેશ્વરના ના જ તત્વરૂપ બળ એ કેવું હોવું જોઈએ અને એ બળવાન કેવો હોવો જોઈએ, તો કામ રાગ વિવર્જિતમ, કામનાઓ ઈચ્છાઓ એષણાઓ અને રાગ દ્વેષ એનાથી પર એવું બળ હોય જે અર્જુનમાં છે. કોઈને મારવા માટે બળ નહીં, વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરિપીડનાય ખલસ્ય સાધુર વિપરીત મેતદ જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. બળ છે તો બીજાને પીડવા માટે વપરાતું હોય, પોતાની કામનાઓને પૂરી કરવા માટે વપરાતું હોય, એ બળ કેવળ અને કેવળ બીજાની પીડા કરનાર બનતું હોય, રાગ દ્વેષથી યુક્ત હોય તો એ બળની વાત નથી. બલમ બલવતામ અહમ, પણ ક્યારે? કામ રાગ વિવર્જિતમ, કામ અને રાગ, રાગ એટલે રાગ દ્વેષ બંને આપણે લઈ લેવા પડે, કામનાઓ એટલે કામાદી બધા, કામ ક્રોધ લોભ મોહ મદ, એનાથી વિવર્જિત જેનામાં કામ રાગ નથી તેવું બળ એવું છે. પરમેશ્વરનું તત્વ છે જો શક્તિ તમારામાં છે ભરપૂર અને એ બધાઓના સંરક્ષણ માટે વપરાય છે તો તે શક્તિ એ મારું સ્વરૂપ છે. એનાથી વધારે એક જબરજસ્ત

એમાં જ ધર્મ વિરુદ્ધ ભૂતેશુ કામોસ્મી ભરત અર્ષભ. હે ભરત અર્ષભ, હું બધા પ્રાણીઓની અંદર કામ પણ, કામનું તત્વ જે છે, અહીંયા કામને આપણે પેલા કામનાઓથી જુદો કરી નાખીએ, જાતીયતાની વૃત્તિ અને કામ કહીએ. જાતીયતાની વૃત્તિ દરેક પ્રાણી માત્રમાં હોય છે, એ જો ન હોય તો પછી બધું સ્થિર થઈ જાય છે કે ચાલે જ નહીં, કારણ કે એ તો આખી પ્રજનનની ક્રિયાનું કારણ બને છે. એટલે કામ જરૂરી છે, પણ એ કામ ધર્મથી વિરોધી હોય તો એ સમાજનો નાશ કરનાર બને છે. બહુ પાતળી લાઈન હોય છે. પોતાના પતિ પત્ની પોતાના પરસ્પરના સંબંધોની સાથે જે કામનો ઉપભોગ કરે તે ધર્મ અધર્મીય છે, અને તે સિવાયના સંબંધોની અંદર કોઈ કહે કે ભાઈ ભગવાને કીધું છે કે કામ પણ હું છું, ત્યારે કહેવું પડે કે અહીંયા શબ્દ લખ્યો છે ધર્મ વિરુદ્ધો કામ, ધર્મથી અવિરુદ્ધ, ધર્મ્ય, ધર્મયુક્ત. કામથી દૂર ભાગે જરૂરી નથી, કારણ કે કામ પણ ઈશ્વરનું જ સ્વરૂપ છે. કામ પણ પરમેશ્વરનું જ સ્વરૂપ છે, એનાથી દૂર ભાગો નહીં. સંસાર સે ભાગે જાતે હો ભગવાન કો તુમ ક્યાં પાઓગે, એ પણ ઈશ્વરે મૂકેલું પોતાનું જ સ્વરૂપ છે. કામ પણ બહુ જબરજસ્ત છે. કામ પુરાણોમાં જે કથા છે બહુ જબરજસ્ત છે. કાલિદાસે કુમાર સંભવમાં આ લખી છે, દૈત્ય સેનાઓનો વિનાશ કરવા માટે દેવ સેનાને સેનાપતિ તરીકે શંકરના પુત્રની અપેક્ષા છે, અને શંકર તો તપસ્વી, એટલે કામદેવને બોલાયો. અને કામદેવ શું બોલ્યો, કામદેવને જેવો બોલાયો એટલે કામ તો બહુ ગર્વિષ્ઠ હોય ને, કામબાણ વાગ્યા હોય તે જાણે. શું કહે છે, કુર્યામ હરસ્યાપિ પિનાક પાણેર ધૈર્ય ચ્યુતિમ કે મમ ધન્વિનો ન્યે. અરે પિનાક પાણી એવા ભગવાન શંકરના ધૈર્યને પણ હું ચલિત કરી નાખું એટલી મારામાં શક્તિ છે, બીજાઓની તો વાત જ શું કરવી. પુરાણો પોતાની વાત કરતા હોય છે ત્યારે પ્રતીકાત્મક રીતે કરે છે, અહીંયા આ પ્રતીકાત્મક વાત છે કે કામમાં આટલી બધી શક્તિ છે, ઈશ્વરનું સ્વરૂપ છે એમ આપણે કહ્યું ને, પણ ધર્મા વિરુદ્ધ હોય તો ત્યાં કામ શંકરના ત્રીજા લોચનની અંદરથી નીકળેલા અગ્નિ વડે બળીને ભસ્મ થઈ ગયો. ક્રોધમ પ્રભો સંહર સંહરેતિ યાવદ ગિરખે મરુતામ ચરંતી. આકાશમાં બધા દેવગણો રાહ જોઈને ઉભા હતા કે ભગવાન શંકરના ચિત્તની અંદર કામ ભાવના જાગે, અને જો એમ થાય તો સેનાપતિ આપણને મળે, એમનો પુત્ર મળે. તો બધી વાત ખોટી હતી. ત્યાં જીવ અને શિવના તાદાત્મ્યની વાત કરવાની છે, વચ્ચે કામ ન આવવો જોઈએ, માટે કામ બળીને ભસ્મ થઈ ગયો. સુરોનું સૈન્ય એટલે સારા વિચારોનું સૈન્ય, અસુરોનું સૈન્ય એટલે ખોટા વિચારોનું સૈન્ય. હંમેશા બળવાન હોય છે ને, બંને એકબીજાની સાથે લડતા હોય છે. અને જો કામથી જન્મેલ શક્તિ એને મળે તો શું થવાનું છે, ખોટા વિચારોના સૈન્યને મારવાનું છે, એટલે કામને બાળીને ભસ્મ. જ્યાં સુધી એ છે ત્યાં સુધી નહીં થાય એમ પુરાણકારે કહ્યું. અહીં સરસ રીતે કહ્યું કે જો ધ્યાન રાખજો, કામ જરૂરી છે, એના વિના નહીં ચાલે, એનાથી દૂર ભાગશો નહીં, એ પણ ઈશ્વરનું જ સ્વરૂપ છે, પણ ત્યારે જ્યારે એ ધર્મથી અવિરુદ્ધ હોય, સમાજથી અવિરુદ્ધ, સમાજથી વિરુદ્ધ હોય તો નહીં. યદ્યપિ શુદ્ધમ લોક વિરુદ્ધમ ના આચરણીયમ, શુદ્ધ હોય પણ લોક વિરુદ્ધ હોય તો એનું આચરણ ખોટું છે. કેવળ કામના માટે,
કેવળ કામો ઉપભોગ

માટે જો કોઈ ભેગા થાય સ્ત્રી પુરુષો તો એ અધર્મ થયો ને એ અમને અપેક્ષિત નથી. એ સદવિચારોને જન્મ નહીં આપે, એ સુરોને જન્મ નહીં આપે, એ અસુરોને જ જન્મ આપશે. એટલે કહ્યું કે ધર્મા વિરુદ્ધ કામોસ્મિ, ધર્મથી અવિરુદ્ધ એવો કામ પણ હું જ છું. એટલે પરમેશ્વર જ છે, પરમેશ્વર કરતા અલગ નવું કોઈ તત્વ કામ છે અને જુદું જ છે એમ નહીં, એને પણ ઈશ્વરીય તત્વ માનો. જેમ બળ ઈશ્વરીય તત્વ છે, સરખી રીતે નવપ્રયાતો દુરુપયોગ થાય, એમ કામ પણ ઈશ્વરીય તત્વ છે, એનો દુરુપયોગ થાય તો વિનાશ સર્જે. તપસ્વીઓની અંદર તપશ્ચર્યા, બુદ્ધિમાનોની અંદર બુદ્ધિ, જ્ઞાનવાનોની અંદર જ્ઞાન, તેજસ્વીઓમાં તેજ, જો ઈશ્વર છે તો પ્રાણીઓમાં કામ પણ ઈશ્વર છે. શરત એટલી કે એ ધર્મ્ય હોય. બળમાં પણ ઈશ્વર છે, શરત એટલી કે એ ધર્મ્ય હોય. આ વાત બહુ જ સમજવા જેવી છે. સામાન્ય વ્યવહારની વાત છે, મારા ને તમારા જીવનની વાત છે, કે આપણે જે કંઈ કરીએ તે ઈશ્વર આપણી પાસે કરાવે છે એમ આપણે સમજીએ, બરોબર છે. પણ ઈશ્વર જે કરાવે છે તેમાં જે સત તત્વ છે, સારું તત્વ છે, તે ઈશ્વરીય તત્વ છે. આ વાત આપણે સમજવી જોઈએ, સામાન્ય વ્યવહારની વાત છે. યે ચૈવ સાત્વિકા ભાવઃ રાજસાસ્તમસાશ્ચ યે મત્ત એવેતિ તાન વિદ્ધિ નત્વહં તેષુ તે મયી. સાત્વિક ભાવો, રાજસ ભાવો અને તામસ ભાવો, સત્વ રજસ અને તમસ, આ ત્રણ ગુણ છે. સામાન્ય રીતે ગુણ એટલે ક્વોલિટી એમ કહેવામાં આવે છે. લાલ રંગનું કપડું હોય તો લાલ એ એનો ગુણ છે, કપડું એ દ્રવ્ય છે. દ્રવ્યમાં ગુણ હોય, ગુણમાં દ્રવ્ય ના હોય. પાણી પ્રવાહી છે તો પ્રવાહી પણ એનો ગુણ છે. ગુણ ગુણી સંબંધ બહુ સમજવા જેવો હોય છે. પણ આ ગુણ એ શું થયું, એની ક્વોલિટી થઈ. ગુણથી બને તો આપણા દર્શનોએ ત્રણ ગુણની વાત કરી છે, ત્યારે ગુણોને પણ દ્રવ્ય કયા છે. સત્વમ લઘુ પ્રકાશકમ, સત્વ છે એ જ્ઞાનનો ગુણ છે, લઘુ છે, પ્રકાશક છે, ચંચળ છે, રજસ છે, અને જડ છે, અંધકારમય છે, તે તમસ છે. સત્વ રજસ અને તમસ આ ત્રણેય મળીને વસ્તુ બને છે, જગત બને છે, પદાર્થ બને છે. આ ત્રણે ગુણ છે, એક પ્રકારે ભાવો પણ છે. જેમ આપણે દીવો જોઈએ ને, દીવો એક દીવો પ્રગટાવેલો છે તો એમાં જ્યોત છે એ સત્વ છે, એમાં જે તેલ ભરેલું છે તે રજસ છે, અને એમાં જે કોળિયું છે એ તમસ છે. ત્રણેયમાંથી એક ના હોય તો દીવો ના હોય. પણ મહત્વ છે એનું એ સમજવાનું છે. આપણે જોઈએ છીએ દીવો, પ્રકાશ જોઈએ છે, આ વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ. સત્વ રજસ અને તમસ એ ત્રણે ત્રણ ભાવો જે છે એ ઈશ્વરમાંથી જ નીકળેલા ભાવો છે. યે ચ સાત્વિકા ભાવઃ, બારમો શ્લોક છે. યે ચૈવ સાત્વિકા ભાવઃ રાજસઃ તામસશ્ચ યે. જે કોઈ સાત્વિક ભાવો કે રાજસ ભાવો કે તામસ ભાવો, એટલે સત્વ રજસ તમસથી પ્રવૃત્ત થતા જે કોઈ ભાવો છે, તે મત્તઃ એવ ઇતિ તાન વિદ્ધિ, એ પણ મારાથી જ

ઉત્પન્ન થયેલા છે તે તું જાણ. સત્વ રજસ અને તમસ, સત્વ રજસ ને તમસ થી ઉત્પન્ન થનારા ભાવો. કોઈ માણસ સાત્વિક છે એટલે આપણે એમ કહીએ કે એ જ્ઞાનનો ઉપાસક છે. કોઈ માણસનો સ્વભાવ રાજસ છે એટલે એને ઐશ્વર્યથી રહેવા જોઈએ છે, શોખીન છે, સરસ મજાનું ચટાકેબંધ ખાવા જોઈએ અને સરસ મજાના વૈભવશાળી વસ્ત્રો પહેરવા જોઈએ, રાજસ માણસ છે. અને તામસ એટલે ગંદો છે, મદ્યપ દારૂ પીનારો છે, ખોટા કામો કરનારો છે, તામસ ભાવ છે. સાત્વિક ભાવ હોય કે રાજસ ભાવ હોય કે તામસ ભાવ હોય, આ ત્રણેય હકીકતમાં તો મત્તઃ એવ. સત્વ રાજસ ને તમસ ગુણથી સૃષ્ટિ સર્જાય છે, પણ એ સર્જાયા પછી ગીતાકાર જે કહે છે તેમ આપણે અત્યારે સાંખ્ય દર્શનથી થોડાક અલગ પડીને વાત કરીએ છીએ કે ગીતાકાર કહે છે એમ સાત્વિક ભાવ, રાજસ ભાવ કે તામસ ભાવ, આ જે ભાવ છે એ ભાવ મારા થકી છે. અને મારા થકી છે એનો અર્થ શું થયો? તે મારામાં છે, હું તેનામાં નથી. મત્તઃ મારાથી, મારામાંથી, ન તો અહમ તેષુ તે મયી. આ જે ભાવો છે એનામાં હું નથી. એમ ના કહેવાય કે તમોગુણ છે તો તમોગુણમાં ભાઈ ઈશ્વરનો વાસ છે, નથી. એ મારામાં છે અને ત્યાંથી પ્રવૃત્ત થાય છે. ન તો અહમ તેષુ તે મયી. હું આ સાત્વિક રાજસ તામસ વગેરે ભાવો ચોક્કસ મારી પ્રકૃતિઓ છે, ચોક્કસ મારામાંથી નિષ્પન્ન થયેલા છે, ચોક્કસ મારામાંથી જ નીકળેલા છે, પણ હું એનામાં નથી, એ મારામાં છે. એટલે કોઈ એમ કહે કે આ સારું માણસ કામ કરે છે તો ભગવાનનો માણસ છે અને આ ખોટું કામ કરે છે તો એ ભગવાનનો માણસ નથી, અસુર છે, એવી વાત નથી. કારણ કે એનામાં ભગવાન રહેતો નથી, પરમાત્મા એનામાં છે એમ નહીં. અલબત્ત એ પરમાત્માથી નિષ્પન્ન થયો છે, એ વાત સાચી. ત્યાંથી નિષ્પન્ન થાય છે સાત્વિક ભાવો, રાજસ ભાવો અને તામસ ભાવો. આ ત્રણેય હોય તો જગતનું સર્જન ચાલી શકે, પણ એ ત્રણેય ત્રણ એ ઈશ્વરમાંથી ઉત્પન્ન થયેલા છે એમ આપણે કહેવું જોઈએ. પણ એની સાથે એ પણ કહેવું જોઈએ કે ઈશ્વરની અંદર આ તમોગુણ છે એમ તમે નહીં કહી શકો. ઈશ્વરમાં તમોગુણ છે ના, તે ઈશ્વરમાં સન્નિહિત છે, ત્યાંથી ઉત્પન્ન થાય છે એમ તમે કહેશો. ન ત્વહમ તેષુ તે મયી, તે મારામાં ને હું તેનામાં, આ વાત છોડી દેવી જોઈએ. તો એ બધા મારા વડે વર્તમાન થાય છે, મારાથી વર્તમાન વૃત્ત થાય છે, આટલી વાત આપણે સ્વીકારવી પડે. તો સાત્વિક રાજસ કે તામસ સ્વભાવ કોઈનો હોય તો એ ભાવ પણ ઈશ્વર તરફથી જ આવેલો ભાવ છે. ત્રિભીર ગુણમયૈર ભાવૈર એભિઃ સર્વમિદં જગત મોહિતમ નાભિજાનાતિ મામેભ્યઃ પરમવ્યયમ. આજે આખું જગત છે એ આ ત્રણેય ગુણોના કાર્ય રૂપે, ગુણમયૈ ત્રિભીર ગુણમયૈ, આ ત્રણ ગુણો જે કયા, સત્વ રજસ તમસ કે સાત્વિક રાજસ અને તામસ, એ એ ગુણમયૈર ભાવૈહિ એભિહિ ભાવૈહિ, આ ભાવો વડે સર્વમ ઇદમ જગત મોહિતમ. આ આખું જગત, આ આખો સંસાર મોહ પામે છે, અને એટલા માટે આ ત્રણ ગુણો મોહિતમ નાભિજાનાતિ મામેભ્યઃ. જે લોકો આ ત્રણ ગુણોથી, સાત્વિક પણ, સાત્વિક મનુષ્ય પણ એનાથી મોહિત છે, અને એ નાભિજાનાથી, એ એટલું જાણતો નથી

0: આ બધાથી જે ઈશ્વર તત્વ છે એ તો પર છે. મામેભ્ય પરમ અવ્યયમ, પરમ અવ્યયમ મામ, આ બધાથી દૂર અવ્યય અવિનાશી એવા મને જાણતો નથી. માણસ આખું જગત એનાથી બનેલું છે અને જેનાથી બનેલું છે એને એને મનુષ્ય ઓળખતો નથી. આપણે સાતમા અધ્યાયના 13મા શ્લોક સુધી પહોંચ્યા છીએ અને 13મા શ્લોક સુધી બહુ જ મહત્વના વિષયોની ચર્ચા થઈ છે. ફરી ફરીને એને સમજવાનો પ્રયત્ન કરવા જેવી છે. જુદી જુદી રીતે એનો જુદા જુદા વિદ્વાનોએ અર્થઘટન પણ કર્યું છે. આપણે માત્ર આપણી રીતે એને સમજવાનો પ્રયત્ન કર્યો છે. હજુ આગળ આનો આ પ્રયત્ન ચાલુ રાખવાનો છે. એટલે હવે પછી આપણે 7મા અધ્યાયના 14મા શ્લોકથી આગળ વધીશું. અસ્તુ.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત. સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારે નહીં કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

नमस्ते श्रोता मित्रों, मारो आ वार्तालाप लगभग सोमवार 22 જૂને પ્રસારિત થશે. આજે જે વાત કરવા જઈ રહ્યો છું, આમ તો પર્યાવરણ સંદર્ભિત છે, પણ વિચાર માંગી લેવી છે. સંદેશમાં એડિટોરિયલ વિભાગમાં આ બહુ સરસ લેખ આવ્યો છે, એમાંથી હું હેડિંગ અને સબ હેડિંગ જે મારી પદ્ધતિ છે. આજના આધુનિક સમયમાં યુવાનો અને બાળકોમાં ઝડપથી વધતા ગુસ્સા, એકાગ્રતાનો અભાવ અને ચિંતા વિકાર પાછળ પ્રકૃતિની ખોટ જવાબદાર, પ્રકૃતિ સાથેનો વિચ્છેદ અને આપણું સંકોચાતું મન, તન મન અને વન, કૃત્રિમ જીવનશૈલી આપણને ભૌતિક સગવડો અને સુખો ચોક્કસ આપે છે, પણ આપણા આત્માની સંવેદનશીલતાને સાવ સૂકવી નાખે છે. આ પાર્થવ દવેનું વાક્ય છે. આવો થોડો નવો વિષય છે, ચિંતન કરે એવો છે. આધુનિક યુગમાં માણસે ટેકનોલોજી અને શહેરીકરણના ક્ષેત્રે પ્રગતિ કરી છે, પરંતુ આ ભૌતિક વિકાસની આંધળી દોડમાં આપણે અજાણતા જ એક બહુ મોટી કિંમત ચૂકવી રહ્યા છીએ. આવો આ વાતને આપણે આગળ વધારીએ. આ કિંમત છે પ્રકૃતિ સાથેનો આપણો તૂટતો જતો જીવંત સંપર્ક. આજે આપણી સવાર પક્ષીઓના મધુર કદરવથી નહીં, પરંતુ સ્માર્ટફોનના કર્કશ એલાર્મ અને સોશિયલ મીડિયાના નોટિફિકેશનના અવાજથી થાય છે. રાત્રે ધાબા પર સૂઈને આકાશમાં તારા ગણવાની અને ચંદ્રની શીતળતાને માણવાની સનાતન કળા હવે શહેરોમાંથી લુપ્ત થઈ રહી છે, અને તેની જગ્યાએ લિવિંગ રૂમની મોટી LED સ્ક્રીનને લઈ લીધી છે. વિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનની ભાષામાં માણસ અને કુદરત વચ્ચેના વધતા જતા અંતરને નેચર ડેફિસિટ ડિસઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. આ કોઈ તબીબી કે શારીરિક બીમારી નથી, પરંતુ આજના ભૌતિકવાદી શહેરી માણસ અને ખાસ કરીને નવી પેઢીની એક અત્યંત ગંભીર માનસિક ભાવનાત્મક અને આત્મિક સ્થિતિ છે, જે આપણને અંદરથી ધીમે ધીમે ખોખલી કરી રહી છે. આ ગંભીર પરિસ્થિતિની સૌથી માઠી અને વ્યાપક અસરો આજના માસૂમ બાળકો પર જોવા મળી રહી છે. 20-20 વર્ષ પહેલાંનું બાળપણ યાદ કરીએ તો સાંજ પડતા શેરીઓમાં, સોસાયટીના મેદાનોમાં કે ઝાડની ડાળીઓ પર બાળકોના કિલ્લોલ સંભળાતો હતો. માટીમાં રમવું, કપડાં ધૂળવાળા કરવા, વરસાદના વહેતા પાણીમાં કાગળની હોડીઓ તરતી મૂકવી, પતંગિયા પાછળ દોડવું કે ઝાડ પરથી કાચી કેરી તોડવી, એ બાળપણનો સહજ અને અનિવાર્ય હિસ્સો હતો. આજે આખું દ્રશ્ય ઘરમૂળથી બદલાઈ ગયું છે. આજના બાળકો માટી, ધૂળ, પવન અને ખુલ્લી પ્રકૃતિથી વંચિત થઈને ચાર દિવાલોની વચ્ચે વાતાનુકૂલિત રૂમમાં કેદ થઈ ગયા છે. તેમનું રમતનું મેદાન હવે ટેબ્લેટ, કોમ્પ્યુટર કે સ્માર્ટફોનની 5 ઇંચની સ્ક્રીન પર સમેટાઈ ગયું છે. સૌથી મોટો વિરોધાભાસ એ છે કે આજનું બાળક નેશનલ જિયોગ્રાફી કે ડિસ્કવરી ચેનલ પર આફ્રિકાના જંગલોના સિંહ, વાઘ અને ચિત્તાને ખૂબ સારી રીતે ઓળખે છે, તેના વિશેના અવનવા તથ્યો પણ કહી શકે છે, પરંતુ પોતાના ઘરના આંગણે કે ગેલેરીમાં નિયમિત આવતી ચકલી, કાબર, ઘોલો કે ખિસકોલીના સ્વભાવથી તે તદ્દન અજાણ છે. ચકલી ક્યારે માળો બાંધે છે, ખિસકોલી કેવી રીતે ચપળતાથી દોડે છે, કે ચોમાસામાં પહેલી હેલીમાં ભીની માટીમાંથી ઉઠતી સુગંધ કેવી હોય છે, એ રોમાંચ અને અનુભૂતિથી આજની આખી પેઢી વંચિત છે. તેઓ પ્રકૃતિને માત્ર ડિજિટલ પિક્સેલ્સમાં જુએ છે, તેને વાસ્તવિકતામાં અનુભવી શકતા નથી. જ્યારે કોઈ પેઢી પ્રકૃતિને નજીકથી અનુભવશે જ નહીં, તેને ક્યારે સ્પર્શે નહીં અને તેની સાથે કોઈ ભાવનાત્મક નાતો નહીં જોડે, ત્યારે ભવિષ્યમાં પર્યાવરણને બચાવવાની કે વન્યજીવોના સંરક્ષણની સાચી સંવેદના તેમની અંદર ક્યાંથી આવશે? પર્યાવરણ બચાવવાનો આખો મુદ્દો માત્ર પાઠ્યપુસ્તકમાં ગોખવાનો, પરીક્ષામાં માર્ક્સ મેળવવાનો, સ્ટેજ પર લાંબા ભાષણો આપવાનો કે નિબંધ

લખવાનું, શુષ્ક વિષય બનીને રહી જશે. મનોવિજ્ઞાનનો નિયમ છે કે જો આપણે કોઈ વસ્તુને અંતરથી પ્રેમ ન કરીએ તો તેની રક્ષા કરવાની કે તેને સાચવવાની સાચી ઈચ્છા આપણને ક્યારેય થતી નથી. પ્રકૃતિ સાથેનો આ વિચ્છેદ માત્ર ભૌતિક પર્યાવરણની જ હાનિ નથી કરી શકી રહ્યો, પરંતુ તે માણસના પોતાના મન મગજ આત્મા અને સમગ્ર સ્વાસ્થ્ય પર ઊંડો આઘાત કરી રહ્યો છે. આપણું શરીર અને આપણું મન સદીઓના ઉત્ક્રાંતિના ક્રમમાં કુદરતના પંચતત્વો સાથે તાલ મિલાવીને જીવવા માટે જ બનેલા છે. ત્યારે આપણે લીલા ઘાસ, મહેતા પાણી, વનસ્પતિ અને ખુલ્લા આકાશથી લાંબા સમય સુધી દૂર રહીએ છીએ, ત્યારે આપણા મનની અંદર એક અજાણી બેચેની ચીડિયાપણું, હતાશા અને એકલતા આપોઆપ ઘર કરવા લાગે છે. આજના આધુનિક સમયમાં યુવાનો અને બાળકોમાં ઝડપથી વધતા ગુસ્સા, એકાગ્રતાનો અભાવ અને ચિંતા વિકાર પાછળ ક્યાંક ને ક્યાંક આ પ્રકૃતિની ખોટા જ મુખ્યત્વે જવાબદાર છે. એક જટિલ સમસ્યાને જો બધું ઊંડાણપૂર્વક સમજવી હોય તો તેને આપણા તન અને મનના જોડાણ સાથે સાંકળીને સમજવી પડશે. માણસનું સ્વાસ્થ્ય માત્ર પ્રયોગશાળાના અહેવાલો કે હોસ્પિટલના આંકડા પર નિર્ભર નથી, તે આપણી આસપાસના જીવંત વાતાવરણ સાથે સીધું જોડાયેલું છે. લીલા રંગ તરફ સતત જોવાથી આંખોને મળતી અપાર શાંતિ, પવનના ઠંડા સ્પર્શથી હળવું થતું મન અને ભીની માટીમાં ખુલ્લા પગ મૂકવાથી શરીરને મળતી હકારાત્મક ઉર્જા એ કોઈ કાલ્પનિક વાતો નથી, પરંતુ વૈજ્ઞાનિક રીતે સમર્થિત અનુભવો છે. આજના દોડધામ ભર્યા સીધી જીવનમાં આપણે આ કુદરતી અને મફત મળતા ઉપચારથી તદ્દન વંચિત થઈ ગયા છીએ. આપણે સવારે વાતાનુકૂલિત ઓફિસમાંથી નીકળી અને વાતાનુકૂલિત ગાડીઓમાં બેસીએ છીએ અને પછી સીધા વાતાનુકૂલિત ઘરોમાં બંધાઈ જઈએ છીએ. આ કૃત્રિમ જીવનશૈલી આપણને ભૌતિક સગવડો અને સુખો ચોક્કસ આપે છે, પણ આપણા આત્માની સંવેદનશીલતાને સાવ સૂકી નાખે છે. નવી પેઢીને આ ખતરનાક ડિસઓર્ડરમાંથી બહાર લાવવાની અને તેમને ફરી પ્રકૃતિ સાથે જોડવાની નૈતિક જવાબદારી માતા, પિતા, શિક્ષકો અને સમગ્ર સમાજની છે. આપણે બાળકોને વીકેન્ડમાં માત્ર મોઘા મોલ, થીમ પાર્ક, રેસ્ટોરન્ટ કે ગેમિંગ ઝોનમાં લઈ જઈને પૈસાનો બગાડ કરવાને બદલે મહિનામાં એકાદ બે વાર એવા કુદરતી સ્થળોએ લઈ જવા જોઈએ જ્યાં માત્ર પ્રકૃતિનું શાસન ચાલતું હોય. તેમને વિવિધ પક્ષીઓ વસતા હોય તેવા વેટલેન્ડ્સ, અભયારણ્યો કે જંગલોની મુલાકાત કરાવીને વન્યજીવોની રોમાંચક સૃષ્ટિ નજીકથી બતાવી જોઈએ. ત્યારે એક નાનું બાળક પોતાના હાથ માટીને છોડવાવશે, તેમ રોજ નિયમિત પાણી આપશે, તેમાંથી નાની લીલી પોતાની આંખે જોશે, ત્યારે તેની અંદર જીવન પ્રત્યેનો આદર અને જીવ માત્ર પ્રત્યેની સંવેદનશીલતા આપોઆપ ખીલી ઉઠશે. અંતે આપણે સ્વીકારવું જ પડશે કે માણસ આ પૃથ્વી કે પ્રકૃતિનો માલિક નથી, પણ તેનો એક અત્યંત નાનો અંશ માત્ર છે. પ્રકૃતિ માણસ વગર કરોડો વર્ષો સુધી વૈભવથી જીવી શકે છે અને જીવી ચૂકી છે, પણ માણસ પ્રકૃતિ વગર એક ક્ષણ પણ જીવી શકતો નથી. આપણું સમગ્ર અસ્તિત્વ કુદરત સાથેના અદ્રશ્ય તંતુઓથી બંધાયેલું છે. જો આપણે આપણી ચેતનાને, આપણા મગજોને અને આપણી ભાવિ પેઢીને માનસિક રીતે સ્વસ્થ, સંતુલિત અને સંવેદનશીલ રાખવી હશે તો નેચર ડેફિસિટ ડિસઓર્ડરની આ કૃત્રિમ દિવાલને વેરી તકે તોડવી પડશે. મને લાગે છે આ બહુ ચિંતન કરતો લેખની કન્ટેન્ટ મેં મારી રીતે કરી છે, કદાચ તમને ચોક્કસ ગમશે. આ વાત એટલે કે ફિફા વર્લ્ડ કપ સંદર્ભે છે અને અત્યારે શરૂ થઈ ગયો છે અને એના માહોલમાં આખું વિશ્વ લપટાઈ ગયું છે. એટલે એમ થયું કે જે કોઈ પાંચેક મિનિટ બચી છે એમાં આ બહુ મહત્ત્વની ઇવેન્ટ્સ છે. આ એવી રમત છે કે લગભગ મોટાભાગના દેશો રમે છે. તો આવો, 23મો ફિફા વર્લ્ડ કપ 11 જૂનથી 19 જુલાઈ એટલે કે શરૂ થઈ ગયો છે અને 19 જુલાઈએ પૂરો થશે. 48 સ્પર્ધક દેશ, 3 યજમાન દેશ, 39 દિવસમાં 104 મેચ, 16 સ્ટેડિયમ, 4-4 ટીમના 12 ગ્રુપ, બરાબર. આપણે થોડીક આ વાત જુદી રીતે લેવી છે. આ તો મેં તમને ફિફા વર્લ્ડ કપનું આ વખતનો જે છે એનો આંકડા આપ્યા, પણ ફિફા વર્લ્ડ કપ એટલે ફૂટબોલ માટે તો હું એ લેખનો આધાર લઈ રહ્યો છું, કળશમાં આવેલો છે, કે ફૂટબોલે યુદ્ધો પણ કરાવ્યા છે. ફૂટબોલના ચાહકો રાહ જોતા હતા, એ વર્લ્ડ કપ આવી પહોંચ્યો છે. પહેલીવાર 3 દેશો અમેરિકા, મેક્સિકો અને કેનેડા મળીને સંયુક્ત આયોજન કરી રહ્યા છે, પણ ફૂટબોલે યુદ્ધો પણ કરાવ્યા છે, એ આ લેખનો ભાગ છે. એટલે શરૂઆતની માહિતી આંકડાકીય આજના

0: વખતના ફૂટબોલની. અને હવે થોડી જે વાત કરું છું તે અમેરિકા ખંડના નકશામાં ઉપરથી નીચે નજર કરીએ તો નીચેથી ઉપર નજર કરીએ વચ્ચે જ્યાં નજર ભેગી થાય ત્યાં નાના એવા બે દેશો આવેલા છે, નામ હોન્ડુરાસ અને અલ સાલ્વાડોર. 1969ની 14 જુલાઈએ સાલ્વાડોરના લશ્કરે હોન્ડુરાસ પર હુમલો કરી દીધો. બંને દેશો વચ્ચે ખટરા તો પહેલેથી હતો, પણ કોઈ નક્કર કારણ મળે ત્યારે બાખડી લેવાનું મન ઝાલ્યું જલાતું ન હતું. એ પ્રસંગ 1969માં આવ્યો. સાલ્વાડોર પાસે 8000ની સેના અને 11 આજે રમકડા જેવા લાગે એવા ફાઇટર વિમાન હતા. હોન્ડુરાસ પાસે માંડ 2500 સૈનિક પણ 23 ફાઇટર વિમાન હતા. લડાઈ આરંભાઈ. સાલ્વાડોરની રણગાડીઓ તો હોન્ડુરાસની સરહદમાં પણ ઘૂસી ગઈ. 101 કલાક પછી ઓર્ગેનાઇઝેશન ઓફ અમેરિકી સ્ટેટ્સ ઓએએસના નેતાઓએ કહ્યું કે આવા ફાલતુ કારણોસર લડવાનું ન હોય, બંધ કરો. બંને દેશો બને કમને સંમત થયા અને તલવારો મ્યાન થઈ. ઇતિહાસમાં 100 અવર વોર, 100 કલાકનું યુદ્ધ તરીકે ઓળખાતા સંઘર્ષનું બીજું નામ ફૂટબોલ વોર કે સોકર વોર પણ છે. સોકર પણ કહેવાય છે કારણ કે બંને દેશો ફૂટબોલ જેવા કારણે લડ્યા હતા. એટલું જ નહીં, 2000થી વધારે મોત પણ થયા. બંને દેશો વચ્ચે દખાતો ઘણા હતા, પણ આગ ચાંપવાનું કામ 1970ના વર્લ્ડ કપ પહેલાં યોજાયેલા ક્વોલિફાયર રાઉન્ડે કર્યું. એ વખતે બંને દેશના ચાહકો એટલા બધા તાનમાં આવી ગયા કે મારામારી, તોડફોડ અને ગાળાગાળી પર ઉતરી આવ્યા. છેવટે બંને દેશની સરકારે એકબીજા સામે યુદ્ધ કર્યું અને 4 દિવસ પછી બધું શાંત પડ્યું. એટલે હવે તમને આ મારું હેડિંગ જે છે એ કેમ આ રીતનું છે એ પણ તમને ખ્યાલ આવ્યો હશે. જોઈએ હજી થોડીક વાત આની આગળ કરી લઉં. મેસીની માથાકૂટ. મેસી એટલે બહુ મોટું નામ છે ફૂટબોલમાં, અને આ વખતે એની 6લી સિઝન હશે. હોન્ડુરાસ અલ સાલ્વાડોરનો ડખો જૂનો છે પણ છેલ્લો નથી. ફૂટબોલ ઉન્માદની રમત છે. જો તમે જોતા હો તો તમને ખ્યાલ આવશે, ખરેખર ઉન્માદની રમત. ખેલાડીઓમાં હોય અને અનેક ગણો વધારે ઉન્માદ ચાહકોમાં હોય છે, અથવા તો એમ કહીએ કે જેમનામાં ઉન્માદ ન હોય એ ફૂટબોલનો ચાહક બની જ ન શકે. માયામીની ટીમમાં એક ખેલાડીનું નામ લિયોનેલ મેસી. આર્જેન્ટિનાનો એ ફૂટબોલ સ્ટાર. તેને રમતો જોવા ચાહકોએ $624 એ વખતના હિસાબે 52,000 રૂપિયા સુધીની ટિકિટો લીધી હતી. પણ મેચમાં મેસી રમ્યો જ નહીં. ચાહકો ઉભી ફર્યા અને તોડફોડ કરી. ન રમવા માટે મેસીએ અસ્વસ્થ હોવાનું કારણ આપ્યું હતું. જો કે એ જ મેસીએ 4 દિવસ પછી જાપાનમાં મેચ રમવાનું પસંદ કર્યું હતું. અલબત્ત જાણકારો કહે છે કે મેચ ન રમવાનું ખરું કારણ ચીનનું દબાણ હતું. હોંગકોંગને ચીન પોતાનો ભાગ ગણે છે. ત્યાં ચીનની ઈચ્છા વગર ચકલું ભલે ફરકે, પણ ફૂટબોલ મેચ રમાય અને એમાં આવો મોટો સ્ટાર આવે તો હોંગકોંગની બોલબાલા વધે. ચીનને એ પસંદ નહોતું. બોલો ક્યાંથી ક્યાં વાત આવી. બરાબર, ગુજરાતીએ સ્થાપેલી ફૂટબોલ ક્લબ. ભારતમાં ફૂટબોલની લોકપ્રિયતા થોડી વધી રહી છે, તો પણ 211 દેશોના ફૂટબોલના વર્લ્ડ રેન્કિંગમાં ભારતનો ક્રમ 136મો છે. રસપ્રદ વાત એ છે કે 1896માં એક ગુજરાતીએ દક્ષિણ આફ્રિકામાં ફૂટબોલ ક્લબની સ્થાપના કરી હતી. એ ગુજરાતીનું નામ મોહનદાસ ગાંધી. આફ્રિકા પહોંચેલા મોહનદાસે ટ્રાન્સવાલમાં ફૂટબોલ ક્લબ સ્થાપી 24 દેશ ધરાવતા અને 3 કરોડ ચોરસ કિલોમીટરથી વધારે વિસ્તારોમાં ફેલાયેલા આફ્રિકા ખંડમાં એ પહેલી એવી ફૂટબોલ ક્લબ હતી જેના સંચાલકો અંગ્રેજો ન હતા. એવી ક્લબ હતી જેના સંચાલકો આફ્રિકાનો પણ નહીં પણ ભારતીય વકીલ હતા. તો આ વાત પણ જાણી છે. તો ફૂટબોલ જ્યારે 23મો ફિફા વર્લ્ડ કપ શરૂ થયો, 11 જૂનથી 13 જુલાઈ, 40 સ્પર્ધક દેશ, 3 યજમાન દેશ, 39 દિવસમાં 104.
1: આપણે સાંભળી રહ્યા હતા તત્વમસી. બીજા એપિસોડમાં તમારું સ્વાગત છે. નર્મદી હર. પાછળના કમ્પાર્ટમેન્ટમાંથી કોઈનો અવાજ આવ્યો.

અને હું જાગી ગયો. ટ્રેન કોઈ લાંબા પુલ પરથી પસાર થતી લાગી. નર્મદેહર બીજા બે ત્રણ જણ પણ બોલ્યા. મને આ રીતે ટ્રેનમાં બૂમો પાડતા માણસો પર ચીડ ચડી. ત્યાં મારી સામેની બર્થ પર સૂતેલા માજી અડધા ઊભા થઈને બારી ખોલવાનો પ્રયત્ન કરવા માંડ્યા. ટ્રેન પુલની મધ્યમાં આવી ગઈ હતી. મને કોણ જાણે શું સૂજ્યું તે મેં બર્થ પરથી ઉતરીને પેલા માજીને બારી ખોલી આપી. તે માજીએ બારી બહાર સિક્કો ફેંક્યો, નદીને હાથ જોડ્યા અને મારો આભાર માન્યા વગર બારી બંધ કર્યા વગર જ પાછા સૂવા માંડ્યા. મને ચીડ ચડી. મેં મારી બર્થ પર પડેલા બિસ્કિટના ખાલી ખોખાનો ડૂચો વાળીને માજી જોઈ શકે તે રીતે નદીમાં ફેંક્યું અને વ્યંગમાં બોલ્યો, નર્મદેહર. મને હતું કે પેલા માજી ચીડાશે, પણ તે તો મારી સામે જોઈને મલક્યા અને નાના બાળકને કહેતા હોય તેમ કહે, હવે સુઈ જા બેટા અને સાંભળ, બારી તો ઉગાડી રાખીએ જ સારું. તમે સાંભળી રહ્યા છો તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

મેં બારી બહાર જોયું. શુદ્ધ ધવલ ચાંદનીમાં અખૂટ જળ ભર્યું નદીનો પટ પૂરો થવામાં હતો. પાસે આવી રહેલા સ્ટેશનના અને પાસે વસેલા નગરના દીવા નદીમાં પ્રતિબિંબિત થતા હતા. અચાનક મને યાદ આવ્યું કે આ નદીને મેં અગાઉ જોઈ છે. હા, નાનો હતો અને કચ્છ ગયેલો ત્યારે તે વખતે અમે આ પુલ પરથી દિવસના ભાગે પસાર થયેલા. ટ્રેનનો ડબ્બો અત્યારે છે તેના કરતાં જુદો હતો. હું નાની માના પડખામાં ભરાઈને બારીમાંથી નદીને તાકી રહ્યો હતો. હું લગભગ સંમોહિત થઈને નીચે વહેતી નદીને જોતો હતો. ને મારા નાનીએ આ સમયે સૂતેલા માજીની જેમ જ પોટલીમાંથી સિક્કો કાઢી નદીમાં ફેંકતા કહેલું, હે નર્મદામાં, મારા ભાણિયાની રક્ષા કરજે. પૈસાને પાણીમાં ફેંકી દેતી પ્રજા જગતમાં અન્યત્ર હશે કે નહીં તે મને ખબર નથી. કદાચ લુસી જાણતી હોય, અડધી દુનિયા ફરવામાં ક્યાંય તો તેણે આવું જોયું હશે. લુસી યાદ આવતા જ મને ઘેરી ઉદાસીની લાગણી થઈ. મને નવાઈ લાગી. મારી માન્યતા પ્રમાણે મને આવું કશું થવું જોઈતું ન હતું. લુસીએ આપેલી વિંટીને સ્પર્શીને ક્યાંય સુધી તેને યાદ કરતો રહ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

મારી બર્થની ઉપરની બર્થવાળું પ્રવાસી ઊઠીને માજીવાળી બર્થ પર કપડું પાથરીને નમાજ અદા કરતો હતો. માજી એક છેડે બેસીને માળા ફેરવતા હતા. એક જ બર્થ પર સામસામે છેડે બેસીને બે જુદા જુદા ધર્મના માણસો પોતપોતાની પ્રાર્થના કરે છે. હમણાં તે પૂરું થશે, પછી તે બંને વાતોએ વળગશે. તે સમયે પણ અત્યારે દેખાય છે તેવો જ ભેદ ભાષા પરથી સ્પષ્ટ દેખી શકાશે. જુદા ધર્મો, જુદી ભાષા, અલગ રીત રિવાજો, સાવ ભિન્ન અવસ્થામાં ઉછેર, છતાં કોણ જાણે કેમ આ બંને જણામાં કંઈક સામ્ય હોવાનો આભાસ મને થાય છે. એ શું છે તે હું કલ્પી ન શક્યો. મારું સંશોધક અને વિશ્લેષક મન રહીને તે બંનેની ક્રિયાઓની નોંધ લેતું રહ્યું. નીચે ઉતરીને મેં મારી ચાદર સંકેલી, બર્થ નમાવી અને હાથમાં ધોઈને પાછો ફર્યો ત્યાં સુધીમાં પેલા બેઉ જણાની ધાર્મિક ક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ હતી. પેલા માજીએ નાસ્તાનો ડબ્બો ખોલ્યો, ડબ્બાના ઢાંકણ પર ઢેબરા મૂકી મારી સામે ધર્યા. લે ભાઈ, નાસ્તો કર. આવો વાસી ખોરાક તેમણે ગંદા હાથે મને ધર્યો તે મને ગમ્યું નહીં. મેં જરા અણગમો દેખાડીને માથું ધૂણાવ્યું અને કહ્યું ના. આગળ શું થયું એ આપણે જાણીશું નાનકડા બ્રેક બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

બહુને લેવા જાય છે? માજીએ પૂછ્યું. તમે સાંભળી રહ્યા છો તત્વમસી. વહુને લેવા જાય છે? માજીએ પૂછ્યું. કે પિયર મૂકીને આવે છે. અચાનક મને ધક્કો લાગ્યો. રાત્રે સૂઈ જતી વખતે યાદ આવેલી લુસી હજી પણ મારા મોં પર વાંચી શકાય, અને તે પણ એક સાવ અભણ ડોસી. પળ બે પળમાં પારખી જાય તે મારા કૌશલ્યનું, મારી તાલીમનું અને સમગ્ર માનવ સંસાધન વિકાસ કાર્યક્રમનું અપમાન હોય તેવું મને લાગ્યું. મેં કંઈ જવાબ ન આપ્યો. માજીએ પણ આગળ કંઈ પૂછ્યું નહીં. તે પોતાનો નાસ્તો કરવામાં પડ્યા. પેલા નમાજીએ પણ તેને ઢેબરા આપ્યા. તે બિરદારે લીધા અને પ્રેમપૂર્વક ખાધા. થોડી વારે બંને વાતોએ વળગ્યા. ભોપાલ ક્યારે આવશે થી માંડીને મક્કા મદીના ચારધામ યાત્રા, અમારું કુરાન અને અમારા શાસ્ત્રો ગીતા રામાયણ બધું જ તેમની વાતોમાં આવતું ગયું. પોતપોતાનું કુટુંબ, કબીલાની બધી જ તવારીખ પણ બેઉ જણાએ સામસામે ઉખેડી. જાણે વર્ષોથી સાથે રહેતા હોય એમ.

થોડા સમયના સહપ્રવાસીઓની વાતો ચાલતી રહી. ફરીથી મને વિચાર આવ્યો, આટ આટલી ભિન્નતાઓ વચ્ચે પણ આ પ્રજા સી રીતે નિરાંતે જીવે જાય છે? અનેક પ્રશ્નો, ઝઘડાઓ, અસમાનતા અને વિવાદો વચ્ચે પણ આ દેશ હજારો વર્ષોથી એક અને અખંડ ટકી રહ્યો છે. શું છે આનું રહસ્ય? એવું શું છે જ્યાં મનુષ્યને એક પ્રજા તરીકે ટકાવી રાખે છે? અને મનમાંથી જવાબ આવે છે, જે હોય તે. એ શોધવાનું કામ મારું નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ દ્વારા લિખિત તત્વમસી.

માનવ મનની એક વિચિત્રતા છે કે તે કંઈક ન વિચારવાનું નક્કી કરે તે જ વાતનો વિચાર તેનો પીછો પકડે છે. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ દ્વારા લિખિત તત્વમસી. આ કામ મારું નથી એવું કહેવાની ટેવ મારા માનવ સંસાધન વિકાસના અભ્યાસો અને કાર્યક્રમોની નિપત છે. પણ ના પાડ્યા પછી પણ ન કરવા ઈચ્છેલા કામોનો વિચાર હું છોડી શકતો નથી. હજી મારામાં આટલી કચાશ કેમ તે પણ હું સમજી શકતો નથી. અહીં આવા નીકળ્યો તેની આગલી રાતે મેં જીમીને આ શબ્દો કહેલા. તેની વાતોને તથા તેની રાણી ગુફાને ભૂલી જવાનું નક્કી કરેલું. છતાં અત્યારે આ કામ મારું નથી એ વિચાર આવતા સાથે જ મને જીમીનો પડી ગયેલો ચહેરો યાદ આવી જાય છે. તે મૂર્ખની જેમ મારી પાસે માંગવા આવ્યો હોય અને મેં શક્તિશાળી સમ્રાટની જેમ તેને ના પાડી દીધી હોય તેવો કંઈક વિજય ભાવ મને ત્યારે થયેલો. તે રાત્રે હું મારો સામાન ગણીને યાદી બનાવતો હતો અને બારણે ટકોરા થયા. મેં દરવાજો ખોલ્યો તો બહાર વરસતા બરફમાં રૂંછાદાર ફર પહેરીને જીમી ઊભેલો દેખાયો. મેં તેને અંદર લઈને દરવાજો બંધ કર્યો. તું તારા વતનમાં પરત જવાનો કે? હું જીમીને બેસવાનું કહું ત્યાર પહેલાં તો તે બોલવા માંડ્યો. મેં તેના તરફ ખુરશી ધકેલી તેને બેસવાનો ઇશારો કરતા કહ્યું, હા એમ જ છે, કાલે હું નીકળું છું. જીમી કંઈ બોલ્યો નહીં. તે કંઈક કહેવા આવ્યો હોય અને કહી ન શકતો હોય તેવું મને લાગ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં.

મેં કોફી બનાવવા બાઉલની સ્વિચ ચાલુ કરી અને બીજી ખુરશી ખેંચીને તેની સામે બેઠો. તારે કંઈ કામ છે? મેં જીમીને પૂછ્યું. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. જીમીએ થોડી વાર વિચાર કર્યો પછી પૂછ્યું, તો ત્યાં જંગલોમાં રખડવાના છે ખરું? આદિવાસીઓની વિગત મેળવવા? એનાથી સહેજ જુદું. મેં તૈયાર થયેલી કોફી પ્યાલામાં ભરતા જવાબ આપ્યો, જંગલ જ હશે, તેની મને ખાતરી નથી. હું જ્યાં રહેવાનું છું તે જગ્યાનું નામ આદિવાસી કલ્યાણ કેન્દ્ર છે. કદાચ તે કોઈ નાના શહેરમાં પણ હોય. મેં કોફીનો પ્યાલો જીમીના હાથમાં આપ્યો અને આગળ કહ્યું, અને આદિવાસીઓની વિગત મેળવવાથી જરા જુદા પ્રકારનું કામ હું કરવાનો છું. હું ત્યાં શિક્ષક તરીકે રહેવા માંગુ છું. આપણા ડેટા કલેક્શન જેવું મિકેનિકલ એક કામ નહીં હોય. નવાઈ ભર્યું જીમી કોફી પીતા બોલ્યો, પછી ફરી મૌન રહીને મારી સામે હસ્યો. તે પોતાની વાત કહી શકે તે માટે મૌન રહીને મેં તેની સામે જોયા કર્યું. થોડી પળો પછી કોફીનો છેલ્લો ઘૂંટ લઈને પ્યાલો બાજુના ટેબલ પર મૂકતા જીમી બોલ્યો, કદાચ તને મારી વાત વિચિત્ર લાગશે, પણ મારે તને કહેવી જ પડે તેમ છે. ભલે કહેને, મેં જવાબ આપ્યો. પોતાના બંને હાથના આંગળા ભેગા કરીને જીમી જાણે લાંબી કથા કહેવાનું હોય તેવી અદાથી બોલ્યો, આજથી 150થી વધારે વર્ષો પહેલાની આ વાત. અમારા પરદાદા તે વખતે ભારતમાં હતા. તે વખતે ત્યાં બ્રિટિશ હુકુમત હતી અને સરકાર જંગલોમાં રસ્તા બાંધવા સર્વે કરાવતી. આવા એક સર્વેના કામમાં મારા દાદા હતા. મેં હોંકારો ભણ્યો. આગળ શું થાય છે એ હું જણાવીશ. તમે જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર આરજી અંજલિની સાથે.

મેં હોંકારો ભણ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આ બધું મારા દાદાની જૂની ડાયરીમાં તૂટક તૂટક લખેલું મેં વાંચ્યું છે. જીમી મારી સામે નજર નોંધતા આગળ બોલ્યો, એક વખત સર્વેનું કામ કરતા કરતા મારા દાદા જંગલમાં ભૂલા પડી ગયેલા અને કોઈ રાની ગુફા નામના સ્થળે જઈ ચડેલા. જીમી, મેં વચ્ચે કહ્યું, તે દેશમાં રાની કે રાણી ખૂબ લોકપ્રિય શબ્દ છે અને આવા નામની જગ્યા કે ગુફાઓ ગમે ત્યાં મળી આવે. એમ હશે, જીમીએ નિરાશા થયા વગર કહ્યું, પણ આ ગુફા ઘણી મોટી છે. ગાઢા જંગલો વચ્ચે નાનકડી નદીમાં ચાલીને ત્યાં જવાય છે. મારા દાદા ત્યાં ગયા ત્યારે ગુફામાં નાના સાહેબ નામે એક વિદ્રોહી જાહેર થયેલા સરદારને મળેલા અને તેમનો અઢળક ખજાનો મારા દાદાએ નરી આંખે જોયેલો. એક મિનિટ જીમી, મેં વચ્ચે કહ્યું, તો 1857ના વિપ્લવ સમયની વાત કરે છે? કદાચ એમ જ હશે, મને પૂરી નથી ખબર. જીમીએ બંને હાથ છૂટા પાડીને અજ્ઞાન દર્શાવ્યું. પણ બ્રિટિશ લશ્કર તે સરદારની શોધમાં હતું. મારા પરદાદાને બ્રિટિશર માનીને જ એ નાના સાહેબના માણસો પકડી ગયેલા અને તેમને આ રાણી ગુફામાં રાખેલા. તેમને મારા દાદાને મારી નાખ્યા હોત, પણ કોણ જાણે કેમ તે નાના સાહેબે મારા દાદા લશ્કરના માણસ કે જાસૂસ નથી તેવી વાત માની લીધી અને આંખે પાંટા બાંધીને દાદાની સર્વે છાવણી સુધી મૂકી ગયેલા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં.

જીમી ધૂની માણસ હતું તે મને ખબર હતી, પણ રાત્રે સૂવાના સમયે ધૂની માણસોની ધૂન ચરમસીમાએ હોતી હશે તેવો અનુભવ મને પહેલી વખત થયો હતો. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી રેડિયો પાલનપુર પર. જીમી, નાના સાહેબે તો અજ્ઞાત વિશે ઘણા સ્થળોએ રહેલા. મેં વિપ્લવનો ઇતિહાસ થોડો ઘણો વાંચ્યો છે એટલે મને ખબર છે, મેં કહ્યું. હા, પણ એ છેલ્લે આ સ્થળે જ હતા અને તેમનો પેલો અઢળક ખજાનો પણ ત્યાં હતો. મારા દાદાની ડાયરીમાં બધું લખ્યું છે. જો જીમી, મેં અવાજ જરા રૂક્ષ કરીને કહ્યું, ખજાનો મેળવવાની વાત ભૂલી જા. હું જંગલોમાં રહેવાનો હોઈશ તો પણ આ કામ મારું નથી. એવું નથી, ના એવું નથી, જીમી માથો ધુણાવતા બોલી ઉઠ્યો. મારા દાદા ત્યાં હતા એ પૂરતો જ મને એ સ્થળમાં રસ છે. તું વિચાર, મારા દાદાએ લખેલી વાત સાવ સાચી છે તે જાણીને મને કેટલો ગર્વ થશે. મારા માટે આ જાણવું કેટલું મહત્વનું છે એની કલ્પના તું નહીં કરી શકે. તે હોઈ શકે, મેં જવાબ આપેલો, પણ મને નથી લાગતું કે હું તને કંઈ મદદ કરી શકું. જંગલોમાં ગુફા શોધવાનું કામ મારું નથી. જે કામ હું કરવાનો જ નથી તેને માટે તને ખોટું આશ્વાસન આપવું તેવું હું નહીં કરું. ભલે, જીમી જરા નિરાશ વદને ઊભા થતા બોલ્યું, પણ તું મને ખોટો ન સમજ. તું તે ગુફા શોધે તેવું પણ હું નહીં કહું. અનાયાસે તને જો જાણ થાય કે આવું કોઈ સ્થળ છે અને નાના સાહેબ ખરેખર ત્યાં રહેલા તો તરત મને જણાવજે કે એ સ્થળ છે. બીજું કશું જ ન જણાવીશ. બસ તે ગુફા છે એટલું સત્ય જાણવું જ મારા માટે પૂરતું છે, કહીને તે ગયો. તેની પાછળ દરવાજો બંધ કરવા સાથે જ હું તેની આખી વાત અને રાણી ગુફાની દંતકથાની ભૂલી જવાનો નિર્ણય કરીને મારું સામાન તૈયાર કરવા માંડ્યો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નેક્સ્ટ એપિસોડમાં હું તમને અહીંયા જ મળીશ. આપણી આ વાત ચાલુ રાખીશું. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે, આરજે અંજલિની સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

હલો પાલનપુર, નમસ્કાર. હું ફરીથી તમારી સમક્ષ પ્રસ્તુત છું, આપનો ફેવરેટ અને જે તમને વધારે ગમી રહ્યો છે એ શો લઈને. હાજી, સુધા મૂર્તિની નવલકથા ડોલર વહુ, જેનો ગુજરાતીમાં અનુવાદ તમે મારા એટલે કે આરજી આરના સ્વરમાં સાંભળી રહ્યા છો 90.4 મેગાહર્ટ્ઝ પર રેડિયો પાલન. શ્રોતા મિત્રો, ગત એપિસોડમાં આપણે વાત કરી હતી કે કિશનને ત્યાં શ્યામ પહોંચી જાય છે અને વલસાડમાં એ એને લેવા આવ્યું છે. ટ્રેન પ્લેટફોર્મ પરથી છૂટે છે અને પછી બંને જ્યારે બહાર આવે

ત્યારે ત્યાં પહોંચવાની બસ નીકળી ચૂકી હતી અને શ્યામને તે જુએ છે કે તે રિક્ષાવાળા સાથે ભાવતાલ કરી રહ્યો છે. શ્યામે સૂચવ્યું, હે કિશન, આપણે ટાંગો લઈએ તો કેવું? અને થોડી જ વારમાં તેઓ એક ટાંગામાં સવાર પણ થઈ ગયા. આસપાસના ઉંઘરેટા વલસાડ ગામ તરફ શ્યામ વિસ્મયથી જોવા લાગ્યો. જ્યારે ટાંગો કિશનના ઘરે પહોંચ્યો ને, ત્યારે તરત જ શાંતા કાકી શ્યામને મળવા દોડી આવ્યા. આવ આવ શ્યામ, કેવી રહી મુસાફરી? કાકી, મુસાફરી તો ઘણી સારી રહી. પછી જ્યારે બંને જણા ચા, ફાફડા અને ગાંઠિયાના નાસ્તાની જયાફત ઉડાવી રહ્યા હતા, ત્યારે કિશને કહ્યું કે તેણે આજના દિવસને માટે રજા લીધી હતી. હું તને આજે વલસાડની સેર કરાવીશ, કિશને કહ્યું હતું. નાના કિશન, એના કરતા મારે માટે રહેવાનું કંઈક શોધીએ, ચાલ એ જ કરીએ, શ્યામે જવાબ આપ્યો હતો. ખરેખર કેટલા દિવસો સુધી તમે જ્યારે નોકરી માટે ગયા હોય ત્યારે મહેમાન તરીકે રહી શકો, તમારે તમારા વિશે પણ વિચાર કરવો જોઈએ. અને એ વિચાર સાથે જ આ વાત શ્યામે રજૂ કરી હતી. પછી શું થયું તે આખી વાતને માણીશું આ ગીત પછી. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

રહેશો, તું મારા ઘરે ન રહેશો કે? કહેવા શું માંગે છે? શ્યામે વિસ્મયતાથી આ સવાલ પૂછ્યો. આમ જો આ કંઈ થોડા દિવસનો પ્રશ્ન નથી. જ્યાં સુધી હું અહીં નોકરી કરીશ ત્યાં સુધી તો મારે અહીં રહેવું પડશે, ખરું? જો કે હું કંઈ વલસાડ કાયમ માટે નથી રહેવા. શ્યામનો અવાજ ધીરો પડી ગયો. હજી હમણાં તો આવ્યો ને ત્યાં પાછા જતા રહેવાની વાત કરે છે. જીવનમાં આવા સવાલ અને આવા પડાવો તો આવતા રહે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજી એઆરના સ્વરમાં સુધામૂર્તિ લિખિત ડોલર વો નવલકથાનો ગુજરાતી અનુવાદ. ના ના, એમ નહીં, પણ આ શહેર કંઈ મારું પોતાનું નથી ને. મારા કોઈ બહુ સગાઓ પણ અહીંયા નથી. હું વલસાડ એટલા માટે જ આવ્યો કે મને પહેલીવારની જે નોકરી મળી તે મારે નકારવી નહોતી. આમ તો અમદાવાદમાં 2-3 ઠેકાણે હું ઇન્ટરવ્યુ આપીને જ આવ્યો છું. જે કંઈ હોય તે છેવટે તો હું પાછો અમદાવાદ જ જઈશ. સારું સારું, હું 2-3 જણને વાત કરી રાખું છું. અહીં ઘર મેળવવું અઘરું નથી, ખાસ કરીને તારા જેવા કુવારા છોકરા માટે એક નાનું ઘર કે પછી એક ઓરડો હોય તો પણ થઈ રહે, ખરું ને? એ આખો દિવસ તેમણે આસપાસના સ્થળો જોવામાં વિતાવ્યો અને ત્યાં અતુલનો વિસ્તાર જોયો, કોલેજ જોઈ અને મંદિરનું સંકુલ પણ જોયું. શ્યામ, વલસાડ સાથે મારે તો એક ગાઢ સંબંધ બંધાઈ ગયો છે, કિશન વિચાર કરતો હોય એમ બોલ્યો. અને શ્યામે જવાબ આપે એ પહેલા જ ફરીથી બોલ્યો, હું અહીં જ ભણ્યો અને મારા મિત્રો પણ અહીંયા જ રહે છે. કહે છે ને કે તમારું વતન ગમે ત્યાં,

છે જો કોઈ એવી જગ્યાએ એટલે કે વતન સિવાયની જગ્યામાં થયો હોય તો એ પણ તમારું પોતાનું વતન જેટલું પોતિકું બની જાય છે. આવું જ કંઈક કિશન માટે હતું, પણ શ્યામ માટે નહીં. પછી શું વાત થાય છે એ પણ માણીશું આપણે 90.4 મેગાહર્ટઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો ભાલન.

એટલે હું વલસાડ છોડીને બીજે જાઉં ને તો હું ગુંગળાઈ જ મારું. કિશને આ વાત કરી. જવાબ આપ્યો શ્યામે. હું સમજી શકું છું, શ્યામ કહે છે, અને સાથે એણે સ્વીકાર કરતા કહે છે, વલસાડ તો જાણે વર્ષાની ઋતુના બગીચા જેવું રમ્ય હતું. અનેક રંગના ફૂલો અહીં ઠેર ઠેર દેખાતા હતા. લાલ રંગની માટી પણ જાણે તેના પર ચાલનારા પગ અને પગરખા સાથે અતૂટ બંધન જ બાંધી લેતી હતી. પરંતુ ગમે તેટલું જાદુઈ અસરનું આ કામ કેમ ન હોય, તે કદી અમદાવાદના જેવું સ્થાન એ મારા હૃદયમાં તો નહીં લે. વલસાડ એક મીઠી અને મોહક છોકરી જેવું હતું, જ્યારે અમદાવાદ તો જાણે વિષ્ણુના મોહિની સ્વરૂપની માદકતા ધરાવતી સ્ત્રી જેવું. ત્રીજે દિવસે શાંતા કાકીએ કિશનને કહ્યું, તારો મિત્ર વિજય આવ્યો હતો, તેણે મને કહ્યું કે ભીમા દેસાઈનું ઘર ખાલી છે, તું ત્યાં જઈને એકવાર જોઈ તો આવ. શ્યામ અને કિશન હવે ત્યાં ઘર જોવા નીકળ્યા. થોડા ઊંચાણવાળા ભાગમાં આ ભીમા દેસાઈનું ઘર હતું. એક મોટા પ્લોટ અને વાડીથી વીંટળાયેલા મેદાનની વચ્ચે જ લાલ તળિયાવાળો જૂનો બંગલો હતો. તેની આસપાસ મોટા અને લીલાછમ બગીચો પણ વિસ્તરેલો હતો, જેમાં કેરી, કેળા અને ચીકુ જેવા વૃક્ષો હતા. દરેક જાતના રંગીન ફૂલો પણ ત્યાં દેખાયા. પીળો ચંપો, સફેદ ચંપો, ડડેલિયા, પારિજાત અને દુર્લભ એવું બકુલનું વૃક્ષ પણ હતું. એક સ્વર્ગ જોઈ લો ને. અને આ સુંદર મજાનું ઘર જોઈને શ્યામને અને કિશન બંનેને એક અલગ ભાવ ઉત્પન્ન થયો. પછી શું થયું? શ્યામે ખરેખર તે ઘર રાખી લીધું કે નહીં? આ તમારા મનની મૂંઝવણને દૂર કરીશું આ ગીતના વરાપા. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. ડોલર બહુ સુધા મૂર્તિ લિખિત આ નવલકથાના ગુજરાતી અનુવાદ સાથે, આરજે એ આર સાથે.

ત્યાં મને કિશન તે ઘરને જોઈ જ રહ્યા હતા. આટલું બધું સુંદર ઘર તેના જીવનમાં, એટલે કે શ્યામના જીવનમાં કદી જોવા જ નહોતું મળ્યું. તેને તો 30 બાય 40 ફૂટના દિવાસળીના ખોખા જેવા, એક પર એક ચડાવેલા ડબ્બાઓ જેવા ઘરોની જ ટેવ હતી, એટલે કે ફ્લેટની. ત્યાં બગીચો તો નાનકડા કુંડામાં જ સમાઈ જતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર સુધામૂર્તિ લિખિત નવલકથા ટોલર બહુના ગુજરાતી અનુવાદના અંશોને આરજે એઆરના સ્વરમાં. આ ઘરના ઉપરના માળે અગાસી પાસે એક રૂમ હતો જે કદાચ ભાડે મળી જાય. દરવાજો ખટખટાવી બંને જણ ઊભા રહ્યા. કોઈએ દરવાજો ખોલ્યો, જોયું તો મીનુ. શ્યામ ઉપર ધ્યાન આપ્યા વિના કિશને લાગલું જ પૂછ્યું, આજ ભીમા દેસાઈનું ઘર છે ને? પોતાને સ્વસ્થ કરીને મીનુએ તરત કહ્યું, હા હા એમનું જ ઘર છે, તેઓ અંદર છે. અહીં બેસો ને, હું તેમને બોલાવી લાવું. સોફા તૂટેલો હતો, ખુરશીઓ અવાજ કરતી હતી અને તેનાથી કુટુંબની આર્થિક સ્થિતિનો ખ્યાલ તરત જ આવી ગયો. શ્યામે ઠરાવ્યું કે તે અહીં જ ઓરડો ભાડે લઈ લેશે. ભીમા દેસાઈએ મૂકેલી બધી જ શરતોને માન્ય રાખીને જ્યારે તેમણે ઘર બહાર પગ મૂક્યો ત્યારે શ્યામ પ્રફુલ્લ ચિત્ત હતો. પણ કિશને કહ્યું, તને નથી લાગતું કે ભાડું ઘણું વધારે છે? સ્વાભાવિક છે કે શ્યામે તે વાતનો અસ્વીકાર જ કર્યો. કહે છે ને કે જ્યારે તમને ગમતી કોઈ વસ્તુ મળી જાય, કોઈ જગ્યા કે પાત્ર હોય કે પરિસ્થિતિ, ત્યારે એની કિંમત તમને વધારે નથી લાગતી. અને એવું જ કંઈક શ્યામ સાથે હતું. ઘરનું વાતાવરણ, બગીચો અને માહોલ જોઈને એ ખુશ હતો, એટલે એને એનું ભાડું વધારે નહોતું લાગ્યું. અને કિશન ત્યાં વર્ષોથી રહે છે એટલે એના મુજબ એનું ભાડું વધારે હતું. પણ શ્યામે નિર્ધાર કર્યો હતો અને બંને નીકળ્યા. હવે ક્યારે શ્યામ ત્યાં રહેવા જાય છે એ વાતનો અણસાર તમને આપીશ, પરંતુ આ ગીતના વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

બીજે દિવસે થયેલા સૂર્યોદયમાં કશું નવું તો નહોતું, છતાં જ્યારે એક ઢોલ અને સાવરણી લઈને મીનુ ઘરની બહાર આવી ત્યારે તેને આજે સૂર્યોદય એક ખૂબ જ દર્શનીય અને સુંદર દ્રશ્ય લાગ્યું. આકાશ સૂર્યના કિરણોથી પ્રજ્વલિત થઈ ઉઠ્યું. પક્ષીઓના શોરથી વાયુમંડળ ચલિત હતું. પારિજાત અને બકુલના ફૂલોથી એની સુગંધથી તો જાણે માથું જ ભમી ગયું હોય એવો અહેસાસ હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સુધામૂર્તિ લિખિત નવલકથા ડોલર બહુના ગુજરાતીમાં અંશો આરજે યારના સ્વરમાં. તે આહલાદક પ્રભાત અને પ્રતિબિંબ એટલું તો સુંદર હતું કે તેના મુખ ઉપરના સ્મિત અને હૃદયમાં આ આનંદમાં જાણે પડતું હોય ને એવો મીનુને અહેસાસ થતો હતો. ખૂબ જ ઉત્સાહથી બગીચામાં સાફ સફાઈ કરતી કરતી મીનુ બકુલના વૃક્ષ પાસે આવે. તેના સોનેરી રંગોની આભા અને મૃદુ સુગંધથી તે ખૂબ જ આકર્ષાય. તેણે હાથમાંનું કામ છોડી દીધું અને તેના ફૂલોની મહેક સુગંધ માણતા માણતા જાણે ભાન જ ભૂલી ગઈ. બહુ જ શાંતિથી પોતાના ઓરડાની બારીમાંથી શ્યામ તેને એકી ટસે જોઈ રહ્યો હતો. દૂધવાળો આવ્યો ત્યારે મીનુને બેધાનપણું એ તૂટ્યું હોય એવો અહેસાસ થયો. પોતાને કરવાના કામો તેને યાદ આવી ગયા અને ઝડપથી તે ઘરમાં જતી રહી. કહે છે કે જ્યારે તમને મળતો માહોલ અને તમને ખુશીનો આનંદ એકલતામાં એ મળી જતો હોય ને એટલે સર્વસ્વ દુનિયાનું ભાન પણ ભૂલાઈ જતું હોય છે. આવો જ અહેસાસ મીનુને થયો હતો. એ પોતાની એ સુવર્ણ સુંદર મજાની સવારમાં ડૂબેલી અને એ દ્રશ્યને મનમાં ભરી રહ્યો હતો શ્યામ. એમના જીવનમાં કેવી પળો આગળ આવશે એ તો નવલકથાના આગળના અંશોમાં હું તમને કહીશ, પણ અત્યારની આ માણવાની જિંદગીને માણવાની મજા એ તમને જોવા મળે. વાતોને આગળ વધારીશું, પરંતુ આ ગીતના વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

દૂધવાળો આવ્યો ત્યારે મીનુનું બેધ્યાનપણું તૂટ્યું અને પોતાના કરવાના કામો તેને યાદ આવી ગયા. ઝડપથી તે ઘરમાં જતી રહી. ભીમા કાકા ખૂબ વાતોડિયા હતા, ભોળા વિશાળ હૃદયના અને મૈત્રીપૂર્ણ સ્વભાવના. શ્યામ રહેવા આવ્યો તે પ્રથમ દિવસે જ તે યુવાનને તેમણે ખૂબ જ સરળ હૃદયે કહી દીધું, તારે જે કંઈ જોઈએ તો તરત જ માંગી લેજે, શરમ રાખતો નહીં, આ તારું જ ઘર છે ને એમ માનજે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર ડોલર બહુ સુધા મૂર્તિ લિખિત નવલકથાના ગુજરાતીમાં અંશોને આરજે એઆરના સ્વરમાં. આ ઘરમાં કેટલા સભ્યો હશે, તેમનો આપસી સંબંધ કયો હશે, આવી વિગતો જાણવા માટે શ્યામ ઉત્સુક હતો. એક વાતનો તો તેને અણસાર આવી જ ગયો હતો કે મીનુ જ મોટા ભાગનું ઘરકામ કરતી હતી. સવારે 10 વાગે ઓફિસ જઈ અને સાંજે 6 વાગે તે પાછો ફરતો. સવારે તે ઉઠે ત્યારથી ઓફિસ માટે રવાના થાય ત્યાં સુધી તેના કાને મીનુનું જ નામ અથડાયા કરતું હતું. મીનુ ખાવાનું આપી દીધું, મીનુ ઘંટીએ જઈ આવી, મીનુ તે કપડાં ધોવાનું પૂરું કર્યું, મીનુ ફુલહાર બનાવી કાઢ્યા, મીનુ દાળમાં મીઠું નાખવાની જરૂર છે, તો મીનુ અહીં શું હતી? શું તે એક અનાથ બાળા હતી કે પછી ઘરની કામવાળી? તે કોલેજ તો જતી હતી, તો એ નોકરડી તો ન જ હોય, અને ભીમા દેસાઈને તે કાકા કહીને સંબોધતી હતી, તો પછી એ અનાથ પણ નહોતી કદાચ. આ સંબંધોની માયાજાળ પણ છે, તમને મને સૌને વિમાસણમાં. અહીં શ્યામ સાથે પણ આવું જ થયું. જ્યાં રહેતો હતો ત્યાંના લોકો કોણ છે, એમની વચ્ચે સંબંધ શું છે એ જાણવા એનું મન અધીરું હતું, જેમ કે અત્યારે તમારું મન છે. એ પ્રશ્નોના જવાબ મળતા રહેશે, પણ સમય થયો છે ગીતનો. ગીત બાદ હું ફરી પાછો આવું છું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

મીનુ કોણ હતી એ સવાલ શ્યામના મનમાં સતત ગોળ ગોળ ચક્રાવા લઈ રહ્યો. એક શનિવારે શ્યામ ઓફિસથી સહેજ વહેલો પાછો ફર્યો અને થોડા જ સમયમાં ઊંઘી ગયો. મીનુના સુંદર ગાયનથી તે જાગ્યો અને જોયું તો તે છોડોને પાણી પાતી હતી અને ત્યાં તો એને મીઠા સૂરોને કચડતો એક કર્કશ અવાજ આવ્યો. આ 24 કલાક શું રાગડા તાણ્યા કરે છે? તારે કશું કામ નથી? જો તો આખો દિવસ બગીચામાં બેઠી બેઠી ગાયા કરીશ તો ઘરનું કામ કોણ પૂરું કરશે? તને ખબર પણ છે કે કેટલું કામ બાકી છે? જો કેટલો વાસણનો ઢગલો પડ્યો છે સાફ કરવા માટે? તને યાદ કરાવી કરાવી હું તો થાકી. ભગવાને જાણે તને આ સંગીતનું ઘેલું લગાડ્યું છે ને, એ ક્યારે છૂટશે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે યાનના સ્વરમાં સુધા મૂર્તિ લિખિત નવલકથા ડોલર બહુના અંશોને. આ કર્કશ અવાજ મીનુના સ્વરોને ટૂંકાવી દીધા અને તે ઘરમાં દોડી ગઈ. આટલી સમર્પિતતાની ભાવના પણ કેટલામાં હોય છે? તેણે તો પોતાની બહેન સુરભીને કેટલીય વખત કહ્યું હતું, એટલે કે શ્યામે, પૈસાની ચિંતા કર્યા વિના સંગીત શીખજે. પણ સુરભીને તો સહેજે રસ જ નહોતો. વળી એનો અવાજ પણ મીનુ જેટલો ક્યાં સુરીલો હતો? અને જુઓ, આ મીનુ, તેનું નામ મીનાક્ષી હતું. તે તો એ હવે જાણતો હતો. એને આવી રીતે કોઈ ઠપકો આપે તેને કશો જ વાંધો નહોતો. તેને તો તે ગણકારતી નહોતી. થોડીક જ વારમાં આંબાના ઝાડ તળે વાસણ ધોતા ધોતા તે મીનાક્ષીને ફરીથી મીઠું ગીત ગાતી અને ગણગણતી સાંભળશે જ. જીવનમાં છે ને, ઘણી વખતે ઘણી રોકટોક, ઘણા પ્રશ્નો અને ઘણી બાબતો એવી આવે છે કે જે તમને સ્પર્શતી હોય ને બીજા દ્વારા મોકલવામાં આવે, પણ તમે એને અવગણો તો તમને દુઃખ નથી થતું અને એને અવગણવાથી સામેવાળાને કોઈ ફાયદો પણ નથી થતો. ત્યારે એ કરવું જોઈએ, ખરું ને? વિચાર પર વિચાર કરી જુઓ. ત્યાં સુધી સાંભળવા કી 90.4 FM પર હું ફરી પાછો આવીશ આ નવલકથાને આગળ ધપાવવા. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

થોડા દિવસો વીત્યા પછી શ્યામને આ કુટુંબની વધુ માહિતી મળવા લાગી. મીનાક્ષી ખરેખર તો અનાથ જ હતી. તેની સાવકી માં હતી રમાકાકી, જે હવે વિધવા હતી, અને તેને પોતાને એક દીકરો પણ હતો. પછી મીનાક્ષીની દાદી પણ હતા સીતાબા, ભીમા કાકા અને તેમની પત્ની તુલસી કાકી, અને તેમના ચાર સંતાનો હતા. વળી રોજિંદા મહેમાનો તો ખરા જ. અગર મીનાક્ષીની માતાનું હતું. 2 વર્ષ પહેલા જ તેના પિતાજીનું અવસાન થયું હતું. ભીમા કાકા પાસે ખેડવાની કેટલીક જમીન હતી, બહુ નહીં પણ જરૂરિયાતો પૂરી થાય તેટલી. આમ આર્થિક દ્રષ્ટિએ તો આ કુટુંબ મધ્યમ વર્ગનો ઉત્કૃષ્ટ નમૂનો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. સુધામૂર્તિ એક સમાજ સેવિકા અને ઇન્ફોસિસના પ્રણેતા, એક શિક્ષિતા, એમને લખેલી આ નવલકથા ડોલર વહુ, જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. ઉત્તમ ગુજરાતી અનુવાદના અંશો સાથે હું આરજે એઆર તમારી સમક્ષ ઉપસ્થિત થાઉં છું.

વાર્તાને આગળ વધારીશું આવતા એપિસોડમાં. પણ તમને આ વાર્તા ડોલર બહુના અંશો કેવા લાગ્યા છે, તમારા જીવનમાં પણ આવા પાત્રો આવતા હશે, તો એ વિશેની વાતને સાંકળીને મને પ્રતિભાવ આપો. આ માટે તમારે 9512-66-88 પર માત્ર વોટ્સએપ કરવાનું છે. અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને એક્સ પર કે પછી ફેસબુક અને ઈમેલનો ઉપયોગ કરીને પણ પ્રતિભાવ આપી શકો. બધા જ પ્લેટફોર્મ તમને અમારી મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પર અને આઈફોન હોય તો આઈટ્યુન સ્ટોર પર રેડિયો પાલનપુર લખીને ડાઉનલોડ કરવાથી મળી જશે. એના થકી ઇન્ટરનેટના માધ્યમથી તમે અમારી સાથે સતત વિશ્વના કોઈ પણ ખૂણામાં જોડાઈ શકો. તમને સુંદર લાગતા કાર્યક્રમો બીજા મિત્રોને પણ પહોંચાડો આ મોબાઈલ એપ્લિકેશન થકી અને રેડિયો ગાર્ડન પર ઉત્તર ગુજરાતના એક બિંદુ પર કેન્દ્રિત કરવાથી રેડિયો પાલનપુર વેબસાઇટ થકી તમે વિશ્વના કોઈ પણ ખૂણામાં ઇન્ટરનેટના માધ્યમથી સાંભળી શકો છો. તો મિત્રો, ફરી મળીશું આ જ વાર્તાના અનુસંધાન સાથે. તમારા પ્રતિભાવોની રાહ જોઈશ. હું છું આજે યાર, અને તમે સાંભળો આ ગીત. મસ્ત રહો, વ્યસ્ત રહો, રેડિયો પાલનપુર સાથે જોડતા રહો.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: इस कार्यक्रम के बाद अब हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अब अपने मित्र अजीत को उमंग की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए। नमस्कार।
1: उमंग उमंग उमंग उमंग।
2: सांभळो, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
3: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ।
2: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો। એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો। તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।
4: હર ઘર સૂર્યઘર।
5: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર। હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં।
6: અમદાવાદ ભાવનગર વચ્ચે નાનું ગામ, ગામનું નામ વલભીપુર, હાઈવે ઉપર આવેલું ગામ, 24 કલાક નો માર્ગ વાહન વ્યવહાર, બધું જ આ ગામમાં મળી રહે। ગામ નાનું છતાં રોડ ની બે તરફ વિકસેલું, એક તરફ ઓછા લોકો રહે, બીજી તરફ ગામ વલભીપુર મૂળ ગામ। ગામમાં એક શાળા, શાળાનું નામ વલભીપુર પ્રાથમિક શાળા, સરકારી શાળા નામ હોય શકે, વલભીપુર સરકારી શાળા। આ શાળામાં એક શિક્ષક, એમનું નામ અજીતસિંહભાઈ, અને અજીતસિંહ સોલંકી વિશે આજે હું વાત કરીશ। વાત જાણે એમ બની કે અજીતસિંહ ક્ષત્રિય સમાજમાંથી આવે, અને એ જમાનામાં દીકરીઓ ભણવા ના આવે, એમાં ક્ષત્રિય સમાજની દીકરી તો ન જ આવે। આ વાત છે 1974 ની, પણ અજીતસિંહભાઈ વલભીપુરના જ અજીતસિંહભાઈ રાજપૂત સમાજના, અને એ કારણે 2-5 દીકરીઓ શાળામાં આવતી થઈ। પણ એક દિવસ એવું બન્યું, એક દીકરી શનિવારના દિવસે રોડ ક્રોસ કરીને શાળામાં આવતી હતી, અને કોઈ આવતી ખૂબ જ ઝડપથી આવતી કોઈ ટ્રાવેલ્સના નીચે, કોઈ ટ્રકના નીચે દીકરીનો અકસ્માત થયો, અને વલભીપુરમાં એ દિવસે કાળો કેર થયો। દીકરીઓ ભણવા આવતી નહોતી, એમાંથી એક આવતી દીકરી ક્ષત્રિય સમાજની દીકરી

અકસ્માતમાં મૃત્યુ પામી, શાળામાં શોક, ગામમાં શોક, ભાવનગરમાં શોક. સૌથી વધારે દુઃખ જો કદાચ હોય તો એ દુઃખ હતું અજીતસિંહભાઈને. શું મોઢું બતાવે એ વાલીને. ફરીથી અજીતસિંહભાઈએ પ્રયત્નો કર્યા. વલભીપુર રોડની બીજી તરફ જે વસાહત હતી ત્યાં વાલીઓને પૂછ્યું કે આ વિસ્તારમાં શાળા બને તો તમે તૈયાર છો? વાલીઓ તૈયાર થયા. તમને થશે એક ગામ છે, ગામમાં એક શાળા છે, શાળામાં એક માસ્તર છે, માસ્તર શાળા બનાવવા માટે કીધું, એમાં શું નવી વાત? ના, જીવતી વાર્તા જુદી. અકબર ભલે હો મહાન, એથી મહાન હું છું. અજીતસિંહભાઈ જેવા શિક્ષક કે અકબર ભલે હો મહાન એથી મહાન હું છું, એ હતો 9-40 નો સરતાજ હું છું. ગરબાર છોડી પ્રવેશુ વર્ગ દરબારમાં, 100-100 સલામો ઝીલતો હું તાજ છું, સરતાજ છું. કારણ, હું શિક્ષક છું, શિક્ષક છું, શિક્ષક છું. આવા શિક્ષક અજીતસિંહભાઈએ નક્કી કરી લીધું કે કોઈ પણ સંજોગોમાં દીકરીઓ ભણવા આવે એ માટે રોડની આ તરફ શાળા બનાવીશું. જિલ્લા પંચાયતમાં જાણ કરી. જિલ્લા પંચાયત તે કે 1974માં કે અમારી જોડે પૈસા નથી, તમે કહો તો મંજૂરી મળી જાય. અને અજીતસિંહભાઈને રોડની આ તરફ પ્રાથમિક શાળા ચલાવવા માટેની મંજૂરી મળી. મકાન વગરની તો શાળા હોય નહીં, પણ આ તો અજીતસિંહભાઈ, હું ચિતરું છું, ચિતરી ચડશે તેવું ચિતર આવી જાણું છું. અવનવ ચિતરનારને સર્જન હાર બનાવી જાણું છું. હું શિક્ષક છું, હું સર્જક છું. આ સર્જક શિક્ષકે સરસ મજાનો વિચાર કર્યો. આ એ જમાનાની વાત છે જ્યારે ટેપ રેકોર્ડની અંદર ઓડિયો કેસેટ ચાલતી હતી અને ઓડિયો કેસેટના ઉપર ગીત કે સંભળાતું મોરારી બાપુની કથાની ઓડિયો કેસેટો ભેગી કરી આ અજીતસિંહભાઈએ જે જગ્યાએ ગામના લોકો બેસતા હતા ત્યાં આખો શ્રાવણ મહિનો આ ટેપ વગાડી. આવું કરવાનું કારણ હતું કે એમણે મોરારી બાપુને કીધું કે મારે રૂમ બનાવી છે તો મારા માટે કથા કરો. બાપુ જોડે સમય નહોતો તો બાપુની ઓડિયો કેસેટ વગાડી તો લગભગ એ જમાનામાં 24,000 રૂપિયા ભેગા થયા. મોરારી બાપુની ઓડિયો કેસેટ ગામ આગળ વગાડવાની આરતીના ને એમ થઈને 24,000 રૂપિયા થયા. આ રકમ એવી હતી કે નથી મકાન બની શકતું, નથી શાળા બની શકતી. અજીતસિંહભાઈ જોડે કોઈ વિકલ્પ નથી. એમણે ફરીથી મોરારી બાપુને કીધું કે બાપુ આ 24,000 રાખો, મારી જોડે પૈસા નથી, નથી રૂમ બાંધી શકાય એવું, નથી શાળા રાખી શકાય એવી. દીકરીઓ નહીં ભણે તો ચાલશે, પણ હવે હું થાક્યો. એ દિવસે મોરારી બાપુએ કીધું કે આ 24,000 રાખો, બાકીની જે પણ રકમ ઘટતી હશે તમારી શાળાનું બાંધકામ થશે. શ્રોતા મિત્રો, આજે અમદાવાદથી વલભીપુર જતા એક યુનિવર્સિટીને શોભે એવું મકાન છે માનસ પ્રાથમિક શાળા. શાળાનું નામ માનસ પ્રાથમિક શાળા રાખવાનું એકમાત્ર કારણ એ કે રામચરિત માનસના કથાના પૈસામાંથી 24,000 રૂપિયાથી શરૂ થયેલી આ શાળા છે. આજે બાલમંદિરથી કોલેજ સુધીનું એક ઇન્સ્ટિટ્યૂટ છે માનસ પ્રાથમિક શાળા, માનસ એજ્યુકેશન કેમ્પસ. વાત કરીએ ફરીથી અજીતસિંહભાઈની. અજીતસિંહભાઈ આજે પણ શૈક્ષણિક રીતે સક્રિય છે. ગુજરાત સરકારમાં પણ તેઓ અનેક જગ્યાએ સહયોગી થાય છે. રાજ્ય પારિતોષિક, રાષ્ટ્રીય પારિતોષિક, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અબ્દુલ કલામ સાહેબના હસ્તે તેઓને ઇન્ટરનેશનલ કક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન એવોર્ડ પણ મળેલો છે. અને આ રીતે કથા કરી શાળાનું બાંધકામ બનાવનાર દુનિયાના એકમાત્ર શિક્ષકને આપણે સૌ આજે યાદ કરીશું. આ અજીતસિંહભાઈ, જેમની જીવતી વાર્તા છે કે એમણે માત્ર ને માત્ર દીકરીઓ માટેનું જ શિક્ષણનું સંકુલ બનાવ્યું એમ નહીં, આજે કોઈ પણ વ્યક્તિ એ સંકુલમાં જઈ શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. મમતાબેન પરમાર, અજીતસિંહભાઈ,

0: આજુભાઈ, રમણભાઈ સોની, મોટીભાઈ નાયક એવા માણસો છે જે આ સંકુલ પાછળ સક્રિય રીતે કામ કરી રહ્યા છે. અને એટલા માટે જ અજીતસિંહભાઈને આજે આપણે આજની વાર્તામાં યાદ કરીએ, કારણ કે બાકીની રકમ આપી એવું જ નહીં પણ એ પછીથી પણ માનસ પ્રાથમિક શાળાની અંદર આજે એક એક રૂપિયાનો હિસાબ આપી લોકોને જાગૃત કરવામાં આવે છે. તો આવા અનોખા પાત્ર, આપણા અનોખા વ્યક્તિ અજીતસિંહભાઈ વિશે આજે આપણે એ વાત કરી. અજીતસિંહભાઈ આજે પણ વલભીપુરમાં સક્રિય રીતે શૈક્ષણિક રીતે કાર્ય કરી રહ્યા છે. આખા ગામમાં જઈ તમે ગમે ત્યારે પૂછો, અજીતસિંહભાઈ સોલંકી કોઈ પણ વ્યક્તિ આપને બતાવશે. તો આ અજીતસિંહભાઈને યાદ કરી આજની વાર્તા આપણે અહીં અટકાવીશું. આવી જ અનેક બીજી વાર્તાઓ સાથે ફરીથી આપણે મળતા રહીશું. 90.4 FM પાલનપુર. જય હિન્દ, જય ગુજરાત.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.
2: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. હું આરજે જ્યોતિ તમારી માટે લઈ આવી છું એક નવી વાર્તા. દોસ્તો, જીવનમાં ક્યારે ટકવું અને ક્યાં અટકવું, જો એનું આપણને ખ્યાલ આવી જાય તો જીવન બહુ સરળ થઈ જાય નહીં. તો ચાલો જોઈએ આ નવી વાર્તામાં. એક વેપારી મધનો વેપાર કરતો હતો. એ જે વખતે પોતાના ગ્રાહક માટે મધ ભરી રહ્યો હતો એ વખતે એના હાથમાંથી એ બરણી છટકી ગઈ અને જમીન પર પડી ગઈ. હવે જમીનમાંથી જેટલું મધ લઈ શકાતું હતું એટલું મધ એ વેપારીએ ઉપર ઉપરથી લઈ લીધું અને બાકીનું મધ એને જમીન પર જ રહેવા લાગ્યું. મધ જમીન પર પડેલું જોઈ અને કેટલીક માખીઓ તેને ઘેરી વળી. ઓબ્વિયસલી માખી છે, મધ મીઠું છે તો એને ભાવવાનું જ. તો માખીઓ બધું જ ભૂલીને એ મધ ખાવામાં મશગુલ થઈ ગઈ. આ મધ ખાવાની મશગુલમાં તે એ ભૂલી ગઈ કે તેની જ પાંખમાં આ મધ ચોંટી રહ્યું છે. જ્યાં સુધી એમનું પેટ ન ભરાયું ત્યાં સુધી એણે મધ ખાવાનું ચાલુ રાખ્યું. પરંતુ પેટ ભરી ગયા પછી જ્યારે આ માખીઓએ ઉડવાનો પ્રયાસ કર્યો તો મધ એમની પાંખોમાં ચોંટેલું હોવાથી તે ઉડી જ ન શકી. તેણે પોતાની જાતને બચાવવા ખૂબ પ્રયાસો કર્યા પણ એ બધા જ પ્રયાસોમાં આ માખીઓ અસફળ રહી. વધુ મધ ખાવાની લાલચમાં એ પોતાનો જીવ ખોઈ બેઠી. અને આશ્ચર્યની વાત તો એ હતી કે મધનો સ્વાદ લેવા માટે જે નવી માખીઓ આવી રહી હતી તે આ બધી માખીઓની દુર્દશા જોઈને પણ સમજી ન હતી. એ પણ પોતાની જાતને રોકી ન શકી અને જાતે જ એણે મોતને આમંત્રણ આપ્યું. દોસ્તો, લાલચ આપણે સાંભળ્યું છે ને, લાલચ બુરી બલા છે. લાલચ કેટલી રાખવી અને એને કેવી રીતે સંયમમાં પરિવર્તિત કરવી એ બહુ જ મહત્વનું છે. જીવનમાં જો સંયમ હોય અને ખબર પડી જાય કે ક્યાં અટકવાનું છે તો જીવન બહુ જ સરળ થઈ જાય. તો આજનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ.

હેલો પાલનપુર, હું આરજી જ્યોતિ. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. એક ખૂબસૂરત અભિનેત્રી હતી, સિનેમા અને નાટકમાં કામ કરતી હતી. આ અભિનેત્રી રૂપરૂપનો અંબાર, એટલે લોકો એની ફિલ્મ અને નાટક જોવા પડા પડી કરતા. આ અભિનેત્રીને એક વખત ચામડીનો રોગ થયો અને ધીરે ધીરે એનું શરીર કાળું પડવા લાગ્યું. જે રૂપને કારણે એ લોકપ્રિય હતી એ રૂપ ધીમે ધીમે ઢળવા લાગ્યું. સારામાં સારા ડોક્ટરોની સલાહ લીધી પણ રોગ મટતો જ ન હતો, ઉલટાનો તે દિવસે ને દિવસે વધે જતો હતો. એક દિવસ એ અભિનેત્રીએ અરીસામાં પોતાનો કદરૂપો ચહેરો જોયો અને પોતાનો જ ચહેરો જોઈ અને એ એવી ગુસ્સે ભરાઈ કે એણે અરીસો જ ફોડી નાખ્યો. એને આત્મહત્યાનો વિચાર પણ આવી ગયો, પણ પ્રભુએ આપેલા મહામૂલા જીવનને સમાપ્ત કરી દેવાને બદલે સત્કાર્યમાં લગાડવાની આ અભિનેત્રીને વિચાર આવ્યો. એને અભિનય અને નાચવા સિવાય કંઈ આવડતું તો હતું નહીં, એટલે હવે કરવું શું? આવું બધું વિચાર્યા પછી તેને એક વિચાર આવ્યો કે એને ઢીંગલીઓ બહુ સરસ બનાવતા આવડે છે. તો એને થયું કે લાવને હું ઢીંગલી બનાવવાનું જ કામ શરૂ કરું અને આ ઢીંગલીઓ બનાવી અને હોસ્પિટલમાં જે લોકો સારવાર લઈ રહ્યા છે તેવા બીમાર બાળકોને હું આ ઢીંગલીઓ આપું. એ અભિનેત્રીએ ઘરમાં બેસીને આખો દિવસ ઢીંગલીઓ બનાવવાનું કાર્ય આરંભ્યું અને પછી મોડી સાંજે પોતે જ હોસ્પિટલ જઈ અને બાળકોને ઢીંગલીઓ અને આશીર્વાદ આપ્યા. આ ઢીંગલીઓ મેળવીને બાળકો પણ ખૂબ રાજી થતા અને જલ્દી સાજા પણ થઈ જતા. ધીમે ધીમે આ અભિનેત્રી બાળકોનું પ્રિય પાત્ર બની ગઈ. બાળકો એને ભરપૂર પ્રેમ કરતા અને એને ઢીંગલીવાળી અમ્મા તરીકે ઓળખતા. આ અભિનેત્રીનું નામ હતું બ્રિટિક્સ થોમસન.

0: દોસ્તો, સમાજની સુખાકારી માટે કોઈ કામ હાથ પર ધરીએ તો લોકો તમારા રૂપ સામે નહીં જોવે, પણ તમારું હૃદય સામે જોશે. શરીર ભલે ગમે તેટલું કદરૂપું હોય, પણ જો હૃદય રૂપાળું હશે તો લોકો અચૂકપણે આદર આપશે. તમારો દિવસ મંગલમય રહે. તો સાંભળતા રહો રેડિયો 90.4 FM પાલનપુર.
1: બાળ મિત્રો, મજા પડી ને તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી

વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95129688 95129688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95129688 95129688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, એક એવો સંબંધ કે જે આપણને જન્મથી નથી મળ્યો અને જન્મ સુધી નિભાવવાનું કોઈ બંધન પણ નથી. કહે છે ને કે ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જઈશું, કશું જ સાથે લઈને નથી આવ્યા અને કશું જ આપણી સાથે આવવાનું નથી. પરંતુ આ બધી જ બાબતોમાં સંબંધો એક અલગ વાત હોય છે. માતા પિતા ભાઈ બહેન કે પછી પતિ પત્ની અને અન્ય કોઈ પણ સંબંધ એ માણસના જન્મ સાથે જોડાઈ જતો હોય છે. પણ એક એવો સંબંધ છે કે માણસ પોતે અર્જિત કરે છે, પોતે એને કમાય છે અને જિંદગીભર કોઈ પણ નફાખોટના નુકસાન વગર નિભાવી રાખે છે, અને એ છે દોસ્તીનો સંબંધ. સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 90.4 FM પર.

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર, ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. PM સૂર્ય ઘર મફત.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્ય ઘર .gov.in પર। સૂર્ય

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર।

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાંય આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલ ના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: આહા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર. હર ઘર

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599-66-88 પર
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: આપણે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 9512966888 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: રોહન, સૌપ્રથમ તો અભિનંદન. તમારી ત્રણેય ફિલ્મોને દર્શકો તરફથી અપ્રતિમ આવકાર મળ્યો છે. 100 કરોડની ક્લબમાં પણ તમે સામેલ થઈ ગયા છો. તમે તમારી જાતને તમારી આ પ્રથમ ફિલ્મ અજાણ્યા આપણે બે સાથે કેટલા જોડો છો? રોહન, અમે સાંભળ્યું છે કે તમારી આ પ્રથમ ફિલ્મ એ તમારા દિલની ખૂબ જ નજીક છે. શું રિયલ લાઈફમાં એ શક્ય છે? એક અજાણ્યા પ્રદેશમાં બે વિધર્મી અનાયાસે મળે છે, પ્રેમના બંધનમાં બંધાય છે, સતત 2 વર્ષ સુધી, છતાં એકબીજાના નામ સિવાય એમને કંઈ જ ખબર નથી. એવા બે પ્રેમી ફરીવાર અચાનક 10 વર્ષે મળે છે, પ્રેમનો પારો ફરી ઊંચે જાય છે અને કહેવાતા પોતાના સુખી લગ્ન જીવનને પાછળ મૂકી એમનો સ્વપ્નમાળો રચવાની હિંમત શું વાસ્તવિક જિંદગીમાં કોઈ કરી શકે? વેલ, મિસ સુકાવ્યા, અગર પ્રેમ સાચો હોય તો કેમ નહીં? આખરે દરેકને પોતાનો પ્રેમ પામવાનો હક છે. તો રોહન, શું અમે એવું સમજીશું કે તમારી લાઈફમાં પણ આવો કોઈ પ્રેમ? મારિયા, મારિયા, માય ડિયર, ઓ યુ આર સો લકી ફોર મી મારિયા. જોસેફ, મારિયાનો પતિ, પાગલ પ્રેમીની માફક હર વખતની જેમ એ પ્રેમનું વાવાઝોડું થઈને આવ્યું. એને મારિયાને બંને હાથોમાં ઉઠાવી લીધી. મારિયાના હાથમાંથી ટીવીનું રિમોટ પટકાયું અને ટીવી બંધ. તેનું મન વારે વારે બંધ ટીવીમાં ચાલી રહેલા ઇન્ટરવ્યૂ તરફ ખેંચાતું હતું. રોહનનો જવાબ શું હશે? મારિયા, ધેર વોઝ અ ગુડ ન્યૂઝ યાર. મલ્ટીપ્લેક્સ થિયેટરની ડીલ સક્સેસ. અને તું જોજે, આ વખતે રોહન ખપાડિયાની ફિલ્મનું સ્ક્રીનિંગ આપણા જ મલ્ટીપ્લેક્સમાં થશે. મારિયાએ ધીરેથી જોસેફની છાતીમાં હાથ ફેરવી પ્રેમનું મીઠું આહવાન આપ્યું. બંધ ટીવીની પેલે પારના જવાબની રાહ જોયા વગર એ જોસેફને વીંટળાઈ ગઈ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર. હર ઘર સૂર્ય ઘર.
2: શિકાર, તારો હાથ આપતો કોશા. આજ સુધી ડરથી લંબાતો હાથ આજે નવ્યા મેમ સામે ખુશી ખુશી લંબાયો. ચોકલેટોથી ભરેલ હાથ સાથે કોશા સ્કૂલ વેનમાંથી ઉતરી મમ્મી પાસે દોડી. મમ્મા, હવેથી પીટીએમમાં તારે ડેડુને જ મોકલવાના. જો નવ્યા મેમે મને કેટલી બધી ચોકલેટ આપી. મમ્મા, હવે મેમ મને વઢતા કે મારતા પણ નથી. બોલ. નાનકડી કોશા આંખો ઉલાળતી નિર્દોષતા સહ બોલી. કાવેરીનું દિલ ભયથી એક ધડકારો ચૂકી ગયો. કાલે રેસ્ટોરન્ટમાં કેશવ સાથે જે બેઠેલી સ્ત્રી નવ્યા, કેશવની ભમરવૃત્તિનો નવો શિકાર. કાવેરીના મનમાં એક યુક્તિ ચપકી ગઈ. શિકારીનો જ શિકાર કરું તો કેવું? મોબાઈલમાં ફેસબુક ખોલી એણે નવી પ્રોફાઇલ બનાવવા માંડી.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: બળવો. લક્ષ્મી સવારે કામ પર આવતા વહેત જ વૈભવી આગળ ડુસકું મૂકીને રડી પડી. લક્ષ્મીના શરીર પરના ઘાએ વૈભવીને એની પરિસ્થિતિનો ચિતાર આપી જ દીધો. આ સામાન્ય હતું, દર અઠવાડિયે એકાદ બે વાર તો આવું બનતું જ, પણ આજના જખમ વધુ ઊંડા હતા. લક્ષ્મી, ક્યાં સુધી આ બધું સહન કર્યા કરીશ? રોજ મરવાના વાંકે જીવવાનું? હવે તો તારે હિંમત કરવી જ પડશે. આ નરકમાંથી છૂટવા હવે નહીં તો ક્યારેય નહીં હ. વૈભવીના શબ્દોથી લક્ષ્મીનો આત્મવિશ્વાસ આળસ મરડીને બેઠો થયો. તમારી વાત તો સાચી, આ નરક બહુ ભોગવી લીધું બુન, પણ તમે હિંમત કરી જ લો આ નરકમાંથી બહાર નીકળવાની. સોનાનું હોય તોય નરકી તો નરક જ કહેવાય ને. લક્ષ્મીની ધારદાર આંખો જેવી જ વાતથી બચવા વૈભવીએ પીઠ ફેરવી દીધી. આંખોમાં ડોકાતા ભયને છુપાવવા જતા બરડો ઘણું બધું બોલી ગયો. વૈભવી, વૈભવી, વેર ધ હેલ આર યુ? તને કેટલી વાર કહ્યું છે તારે મારી વસ્તુઓને નહીં અડવાનું? કેમ અડી મારા મોબાઈલને? વૈભવના ગુસ્સાથી વૈભવીની સાથે આખો બંગલો ધ્રુજી ઉઠ્યો. સટાક સટાક અને એક મોટા ભૂકંપ સાથે બંગલો આજે ફરીવાર ધ્રુજ્યો. જમીન દોસ્ત થવા. લક્ષ્મીના હાથની મુઠ્ઠી વધુ જોરથી બીડાઈ ગઈ.
1: Hate you.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: ચળકાટ. એની આંખોમાં અગનગોળા હતા, હાથમાંની તલવારમાં કંઈક વધુ પડતો ચળકાટ હતો. મારી આંખો અંજાઈ ગઈ. ડાયરેક્ટરે એક્શન કહ્યું ને એ રોલમાં આત્મસાત થઈ ગઈ. ધારદાર ચળકાટ મારી ગરદન પર ફરી ગયો, જેનો ખ્યાલ તો ભયાનક દર્દ પછી જ આવ્યો. અત્યંત વેદનાથી મારું મસ્તક તરફડિયા મારી રહ્યું હતું. ગઈકાલે રાત્રે મેં પણ તો એને આમ જ તરફડતી છોડી હતી. મારા મસ્તકના તરફડાટે છેલ્લું એનું વિજયી સ્મિત જોયું અને હંમેશના માટે શાંત થઈ ગયું.

આવડત. ફાઇવ સ્ટાર હોટલમાં રિસેપ્શનિસ્ટની જોબ માટે ઇન્ટરવ્યૂ આપવા પહોંચેલી શાલિનીએ પોતાના ભાઈને અન્ય સ્ત્રી સાથે હોટલના રૂમમાંથી બહાર નીકળતા જોયો અને સવારમાં ભાભીના મોંએથી નીકળેલા વાકબાણે બ્યુંગલ માર્યું. તમારામાં વરને વશમાં રાખવાની આવડત હોત ને તો આજે આમ પિયરમાં

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: વોટ્સએપ. કેતકી અને કેતનના વોટ્સએપ પર લવના ઇમોજીસ રમી રહ્યા હતા. અચાનક નાનકડા તનયે ગુસ્સામાં બંનેના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી નીચે પટક્યો. મોમ ડેડ, તમે લોકો મારી સાથે તો રમતા જ નથી. બંને નીચે પડેલ સિમ કાર્ડ પોતપોતાના એક સરખા મોબાઈલમાં ભરાવી મનોમન રાહતનો શ્વાસ લે ત્યાં જ બંનેની નજરો આઘાત અને ક્ષોભ સાથે બદલાયેલી સ્ક્રીન પર ચોંટી ગઈ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

ડાય હાર્ડ પ્રેમ. ઓફિસથી છૂટીને રોજના ક્રમ મુજબ બસની રાહ જોતી હું, અચાનક એની માજો એન્ટ્રીથી ફ્લેટ થઈ ગઈ. પછી તો રોજનું એની એક ઝલક માટે બે બસ પણ જવા દો. એ એક આંખ મારી વળાંક લે ને, હું દિલ સંભાળીને બોલું, આય હાય વારી જાઉં. એક દિવસ તો એને જોવા મેં 4 બસ જવા દીધી, પણ મારા ઇંતજારનું ફળ આખરે ફળ્યું. બ્રેક વાગી અને એનો અદ્ભુત સ્પર્શ પામતી હું સીટ પર બેસી ગઈ. ઘરના દરવાજે

0: પતિ રાહ જોઈને ઊભા હતા. મેં મીઠો ઢોકો કર્યો. બેબી કમ હિયર, મીટ માય લવ. પતિ પણ મારી જેમ જ એની માચો ઇમેજથી પ્રભાવિત થઈ ગયા. એમણે ચારે બાજુથી ફરી ફરીને જોયું. બેબ, શું હું તારા ડાયહાર્ડ પ્રેમને ચકાસી શકું? તક છોડ્યા વિના મેં તરત તેના માલિકના હાથમાંથી ચાવી લઈ અને પતિને આપી અને અમે બંને પતિ પત્ની તેના માલિકને આઘાતમાં સરતો મૂકી અદ્ભુત રોમાંચક લોંગ ડ્રાઈવ પર નીકળી પડ્યા.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: જરૂરત. લગ્નની પહેલી રાત્રે નવવધુના

0: અંધકારમાં સજ્જ મહેલના આલિશાન શયન કક્ષના આલિશાન પલંગમાં અડધી રાત્રે અધબિડાયેલા શ્રીજાના નયનો લાલ લીલી પીળી બંગડીઓથી ભરેલા રણકાર કરતા મહેંદીવાળા હાથ સૂની પથારીમાં આતિન્દ્રને શોધી રહ્યા હતા. ત્યાં જ એક વધુ રણકાર અફડાયો ચબરખી સ્વરૂપે. શ્રીજા, મને માફ કરશો, હું તમારો ક્યારેય નહીં હતો અને થવા પણ નથી માંગતો, કેમ કે હું મારી પત્નીને બેહદ પ્રેમ કરું છું. હું એને દગો ક્યારેય નહીં આપી શકું. તમને પૈસાની જરૂર હતી અને રાજમાતાને વારસદારની. મને લાગે છે કે જરૂરિયાત તમારી પૂરી થઈ ગઈ છે. આપ હવે સ્વતંત્ર છો. શ્રીજાને ઉપકો વળ્યો. એ બાથરૂમ તરફ દોડી ને ત્યાં તો દરવાજો ખુલ્યો. દરવાજે રાજમાતા હતા. અરે વાહ શ્રીજા, તમે તો શ્યામને લગ્ન પહેલા જ વશમાં કરી લીધો. મને લાગે છે કામ જલ્દી પૂરું થઈ જશે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

અલવિદા. અમાયાના લખેલા બધા જ પત્રો, એની સાથે પાડેલા ફોટા, એને આપેલી તમામ ભેટ, રાઘવ અમાયાને મળ્યા વગર જ એના પપ્પાને સુપ્રત કરી ભગ્ન હૃદય આંખમાં આંસુ સાથે બહાર નીકળી ગયો. આદેશ સ્તબ્ધ બનીને એને જોતો જ રહી ગયો. આટલો બધો અસહાય એને કદાચ પોતાની જાતને આનાથી પહેલા ક્યારેય નહોતો અનુભવ્યો. કેટલી સુંદર જોડી હતી રાઘવ અને અમાયાની, પરફેક્ટ.

0: બંને એકબીજાના માટે. જોતા જ લાગે જાણે મેડ ફોર ઈચ અધર. જરૂર કુદરતને ઈર્ષા થઈ ગઈ. અમાયાનું મૃત્યુ તો લગભગ નિશ્ચિંત જ છે, પરંતુ રાઘવ સચ્ચાઈ જાણતો નથી. એ તો એમ જ માને છે કે અમાયા એને દગો આપ્યો. આવા ભાવ સાથે એ કેવી રીતે જીવશે? સચ્ચાઈ જાણ્યા પછી તો બિલકુલ જીરવી જ નહીં શકે. અમાયાનો નિર્ણય બરાબર જ છે. રાઘવ સચ્ચાઈ ના જાણે ને એમાં જ એનું ભૂલું છે. થોડા વર્ષો પછી કદાચ રાઘવ અમાયાને ભૂલીને નવી જિંદગી શરૂ પણ કરે. ત્યાં જ અમાયાને અચાનક થયેલી વોમિટે આદેશ સ્વસ્થ સાથેના પોતાના વિચારોમાંથી બહાર આવ્યો. વોમિટ થયા પછી નંખાઈ ગયેલી અમાયાને આદેશે સાચવીને ફરી સુવડાવી, પણ હાફથી અમાયાનો જીવ રાઘવમાં હતો. આદેશ એના આંખોના પ્રશ્નને પામી ગયો. બેટા, રાઘવ આવ્યો હતો, તારી બધી જ વસ્તુઓ પાછી આપી ગયો છે. ડેડી, બધું જ? અમારી સાથે જીવેલી એક ક્ષણો પણ? આદેશનું ગળું રૂંધાઈ ગયું. અમાયાની આંખોના ખૂણા એની ચાદર ભીંજવી રહ્યા હતા. આદેશ પોતાના આંસુઓના બંધને બાંધી રૂમાલથી અમાયાના આંસુ લૂછવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યો હતો. ત્યાં જ ડોક્ટર ભાટિયાનો કોલ આવ્યો અને આદેશના આંખોનો બંધ તૂટ્યો. પણ આ વખતે એ આંસુ હરખના હતા. ડોક્ટર ભાટિયાએ જલ્દીથી અમાયાને હોસ્પિટલ લઈને આવવાનું કહ્યું હતું, કેમકે આખરે એક ડોનર મળી ગયો હતો. અમાયાના મોબાઈલમાં રાઘવની છેલ્લી ટેક્સ્ટ વાંચ્યા વિનાની રાહ જોતી પડી હતી. તારા વિનાનું જીવન કલ્પી જ નથી શકતો ડિયર અમાયા, અલવિદા, અલવિદા.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
3: હર ઘર સૂર્યઘર.
4: સદગતિએ હું રૈના સુથાર આપની સમક્ષ વાર્તા લઈને આવી છું. વાર્તાનું શીર્ષક છે સદગતિએ. ફોટા આગળ ઘીનો દીવો પ્રજ્વલિત હતો, દીવા આગળ ચોકો કરેલો હતો અને એના ઉપર નિશ્ચિંત દેહ પડ્યો હતો. હા, એ હું હતો. સૌ સગા સંબંધી, મિત્રો, આડોશી પાડોશી મને પગે લાગતા હતા. મારા જેવા માણસને પગે લાગવાનું? ના ના, મને પગે ન લાગશો. હું તો પાપી છું, હત્યારો છું. અરે, પણ મને કોણ સાંભળશે? હું તો ક્યાં છું જ. બધા રાહ જોઈ રહ્યા હતા મારા દીકરાની, પણ મારી દ્રષ્ટિ સ્થિર હતી ઘરના ઉંમરે. ત્યાં જ પગલા પડ્યા, બે નહીં, 4 પગલા. મારી ભૂતપૂર્વ 2 પત્નીઓ. હા, હું એમની જ રાહ જોતો હતો, સુલેખા અને દીપાલી. આ બંનેનો હું ગુનેગાર. સુલેખા, નાના શહેરની ઘરેલું સમજુ છોકરી. આજથી 50 વર્ષ પહેલા નવોડા થઈ મારા ઘરમાં કેટલાય અરમાનો લઈને કંકુ પગલે મારા ઘરની લક્ષ્મી બનીને આવી. પણ મારું મન તો શહેરમાં કોલેજમાં સાથે ભણતી દીપાલી પર મોયું હતું. આમ તો દીપાલી એક જ ક્યાં હતી? આશા, નીલા, રીટા, કાવેરી, અગણિત નામ હતા. પણ આ દીપાલી છે ને, બધામાં મોર્ડન, એટલે જરા એની સાથે આપણો વટ પડતો. લગ્નના 5-6 વર્ષ થયા પણ સુલેખાનો ખોળો ખાલી. કેટલી બાધાઓ, માનતાઓ, દવાખાનાઓ તો કોઈ બાકી નહીં. મને તો બહાનું મળી ગયું. સુલેખાની ઉપર વાંજણીનું લેબલ લગાવી દીધું ને મનમાં હરખાતા દીપાલીને લઈ આવ્યો. લગ્નના બીજા જ વર્ષે લક્ષ્મી અવતરી. પણ આ શું, ત્રીજા વર્ષે, ચોથા વર્ષે લક્ષ્મી જ લક્ષ્મી? અરે ના ભાઈ ના, મને તો વારસદાર જોઈએ છે. 3 વાર તો મેં એનું એબોર્શન કરાવ્યું, તોય કંઈ નહીં. અને મારી બ્રહ્મવૃત્તિએ પાછું જોર પકડ્યું. ઓફિસમાં કામ કરતી સ્ટેનો નિકી વળી પાછો મોહી પડ્યો એના ઉપર. આ મોહ તો છોકરા માટેનો જ ને.

0: વગર લગ્ને જોડે રાખી દીપાલીને કરી રવાના એની ત્રણેય છોકરીઓ સાથે, અને નિક્કીએ 15 વર્ષે પોત પ્રકાશ્યું. મારી બધી મિલકત લઈ એના છોકરા સાથે કેનેડા. રફુ ચક્કર. જે છોકરાને હું મારો વારસદાર સમજતો હતો ને, એ તો કોઈ બીજાનું જ અનવરો સંતાન હતું. મરતા મરતા કેટલી પીડા, કેટલા કષ્ટ. શું આખરે મારા જ કર્મો હતા ને? એ જ તો આગળ આવ્યા. કેટલા પાપ કર્યા હતા મેં, કેટલી જિંદગીઓ જોડે રમ્યો હતો. અરે કેટલી જિંદગીઓના પગલા પડતા પહેલા જ મેં ભૂસી નાખ્યા હતા માત્ર એક વારસદારની આશમાં. દીકરાના હાથે અગ્નિદાની મહેચ્છા. અગ્નિદા દીકરા થકી હોય તો જ જીવ સદગતિ પામે એવી જૂઠી બ્રાહ્મક માન્યતામાં મેં કેટલીય જિંદગીઓ હોમી દીધી. સુલેખા, દીપાલી, મને માફ કરશો? મારી ત્રણેય દીકરીઓ મારા દેહને અગ્નિદાહ આપશે? જો એમ થશે તો ચોક્કસ મારો જીવ સદગતિ થશે. મારી આ છેલ્લી ઈચ્છા મારા વકીલે સુલેખા અને દીપાલીને જણાવી. સુલેખા, વકીલ સાહેબ, આખું જીવન આ વ્યક્તિએ અમને બંને સ્ત્રીઓને એટલા ડામ આપ્યા છે, અમારું તો જીવન જ અગન સમૂહ થઈ ગયું છે. દીપાલી, છતાંય અમે માણસાય નહીં છોડીએ. આટલા ડામ ભેગો વધુ એક ડામ. મારી દીકરીઓ આપશે અગ્નિદા એના પિતાને. પસ્તાવાના આંસુ જે મારી આંખોમાંથી નીકળી રહ્યા હતા એ કફન નીચે શરમના માર્યા સંતાઈ ગયા હતા. થોડી વારમાં મારો દેહ પંચ મહાભૂતમાં વિલીન થઈ જવાનો હતો સદગતિ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: कहानी बुरी नहीं थी इश्क की मेरे, बस तेरे जैसे कुछ किरदार धोखेबाज निकले।
1: वुमन्स डे। આહુતિની સવાર રોજ એના બગીચાના હિંચકેથી થતી. બગીચાના હિંચકા ઉપર બેસીને એ સુંદર મજાના છોડ અને એની પર પાંગરતા ફૂલોને હંમેશા નિરીખ્યા કરતી. સુંદર છોડવાઓની અંદર આહુતિ પોતાની એકલતાને ઝગોળી નાખતી. ગુડ મોર્નિંગ બેનબા, કામવાળી રાની ચાના કપ સાથે સવારમાં બારણા આગળ પડેલ છાપું પણ લઈને આવી. ગુડ મોર્નિંગ રાની. બેનબા, આ તમે શું જોયા કરો છો ટગર ટગર છોડવાઓને? આહુતિના ચહેરા પર ફિક્કુ સ્મિત રેલાય. તેણે ચાનો કપ ઉઠાવી છાપું હાથમાં લીધો. આમ તો રોજના ખૂન મારામારી બળાત્કારના કિસ્સાથી ભરેલા છાપા એને લગભગ અણગમતા. ફ્રન્ટ પેજની હેડલાઇન વાંચી એ મોટે ભાગે એમ જ ઘડી વાળીને છાપું મૂકી દેતી. પણ આજે એની નજર પહેલા જ પાના પરના સમાચાર પર પડી. સિંહણ તાવે ન થઈ એટલે સિંહે તેના બે બચ્ચાને ફાડી ખાધા, પછી ધરાર મેટિંગ કર્યું. બે બચ્ચાને મારી નાખ્યા પછી સિંહણને ખેંચીને લઈ ગયો. વન વિભાગની જાણકારીમાં આવ્યું છે કે ત્રણ સિંહણ તેના 6-7 બચ્ચાને લઈને ફરતી હતી. ત્યાં આ ગ્રુપની એક સિંહણ 5-1 દાલ મથ્થાની નજરે ચડી ગઈ. એમાંના એક સિંહને આ સિંહણ પસંદ આવી ગઈ. સિંહણ તાબે ન થતા તેના એક માસના બે બચ્ચાને મારી નાખી. તેની સાથે આહુતિના શરીરમાં ધ્રુજારી વળી ગઈ. તેને છાપાનો ડૂચો વાળી જેટલો દૂર ફેંકી શકે એટલા જોરથી ફેંક્યો. સિંહણ માટે એના દિલમાં એક અવ્યક્ત અનુકંપા થઈ ગઈ. માનવીય હેવાનિયત વન્ય પ્રાણીમાં પણ આવી ગઈ. સિંહણ એક માદા જ ને, ના માત્ર માદા નહીં, એક સ્ત્રી, વુમન. હા, એમનામાંય તો એક સ્ત્રીનું જ દિલ ધબકતું હશે ને. શું સ્ત્રી ક્યાંય રક્ષિત નહીં? અઠવાડિયા પછી વુમન્સ ડે ઉજવાશે. નારી શક્તિની વાતો થશે. વિવિધ સ્ત્રી સંસ્થાઓ સ્ત્રી હક માટે લડશે. ત્યારે પણ કોઈક ખૂણે આવી જ કોઈક સિંહણ તાબે નહીં થાય. પ્રતિકાર થશે, વેદનાની ચીત ઉઠશે. બેનર લઈ એ અકળ વેદનાને વાચા આપવા સંસ્થાઓ ઉમટશે. વુમન્સ ડે પૂરું. ફરી પોતાના રૂટીનમાં વુમન્સ વ્યસ્ત. ભોગ બનેલી સિંહણના ફરી આવતા વુમન્સ ડેમાં ગાને તાજા કરાશે. અને ન ચાહવા છતાં ફરી ફરીના ખુલેલા એ ઘા અંતે પાકી જશે, જેની વેદના એટલી અસહ્ય અને અખથ્ય થઈ જશે કે જીવવાની જીજીવિષા છતાંય સમાજ એને જીવવા નહીં દે. ચાહે ગમે તેટલી મીણબત્તીઓ સળગે, જેની સંવેદનાઓ જ ઓલવાઈ ગઈ છે, પછી શું? મોબાઈલમાં આવેલા મેસેજથી સ્ક્રીન ઓન થઈ ગઈ. લોક સ્ક્રીન પર મૂકેલો એની વાલ સોઈ દીકરીનો ફોટો દ્રશ્યમાન થયો. તેણે વાલથી સાચવીને મોબાઈલને બે હથેળીમાં લઈ વચ્ચે ફોટા પર કિસ કરી છાતી સરખો ચાપ્યો. મિસ યુ બેટા, કઈ પોક મૂકીને એ રોઈ પડી. મોબાઈલની સ્ક્રીન ખારા પાણીથી ભીંજાઈ ગઈ.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો,

0: ચાલ માફ કરી તને, મેં ચોરી નહીં કરી, હાચું કહું છું બેનબા, પોલીસ ના બોલાવશો, તમારા પગે પડું બુન, મારો વિશ્વાસ કરો, હું સોગન ખાઉં છું તમે કોઈ ના સમ, પણ મેં ચોરી નહીં કરી. ભીનેવાન ઘાટીલી 16 વર્ષની શોભી ઘરની માલકણ શીનાના પગમાં પડી આજીજી કરી રહી હતી. શોભીની માં ગામડે ગઈ હોવાથી 2 દિવસથી એની માના બદલીમાં અહીં કામ કરવા આવતી હતી. સાહેબ તમે તો ઘેર જ હતા, બેનબા બહાર ગયા હતા ત્યારે, તમે કોઈ બોલતા જ નહીં, આ સોનાની નથણી તો. બકવાસ બંધ કર તારો, હું ઘેર હતો એટલે શું, તારી પાછળ પાછળ તારું ધ્યાન રાખવા થોડો ફર્યા કરું. શિશિર ગુસ્સે થઈ ગયો. શોભી વિસ્ફારિત નજરે શિશિરની સામે તાકી રહી. ચલ માફ કરી તને, નહીં બોલાવું પોલીસને, પણ હું જેમ કહું એમ કરવું પડશે, બોલ કરીશ? પોલીસના ભયથી થથરતી શોભી શીલાના ઉપકારને માથે ચડાવી હાથ જોડી ઊભી રહી ગઈ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: આ વાર્તાનું શીર્ષક છે આક્રોશ. આ મારી સૌ પ્રથમ પબ્લિશ થયેલી વાર્તા, સ્ત્રીયાર્થ પુસ્તક ભાગ 3માં આ વાર્તા પબ્લિશ થઈ હતી. અને આ વાર્તાથી એક લેખિકા તરીકેનું મારું નામ પ્રસ્થાપિત થયું હતું. આ મારી સૌ પ્રથમ લખાયેલી વાર્તા આપની આગળ વાંચતા હું ઘણો આનંદ અનુભવું છું. તો હું રેના સુથાર આપની આગળ વાર્તા આક્રોશ રજૂ કરું છું. લાગણીની ઉપર જ્યારે સ્ટેટસના વાઘા ચડે, સગપણ બધા દંભમાં ભૂલા પડે. મહિલા અધિકાર આયોગના પ્રમુખ વૈભવી મહેતાનું ભાષણ પૂરું થતાં જ હોલમાં બેઠેલા શ્રોતાઓએ ઊભા થઈને તાળીઓથી તેમનું અભિવાદન કર્યું, સિવાય એક આશ્લેષ, વૈભવી મહેતાની દીકરી, જે હજુ માંડ માંડ તરુણાવસ્થામાં પ્રવેશી હતી. તાળીઓના અવાજ એને જાણે કે નોઈઝ પોલ્યુશન લાગતા હતા. એ અવાજો ભેદીને એનું મન સવારમાં ઘટી ગયેલી ઘટનાને ફંફોસતું હતું. 11 વાગે વૈભવી મહેતાનું મહિલા અધિકાર આયોગના પ્રમુખ બન્યા બાદનું પ્રથમ ભાષણ હતું. ત્યારબાદ વૃદ્ધોની વ્યથાને વાચા આપતું વૈભવીનું પુસ્તક ગડપણનું વિમોચન મેયર સાહેબશ્રીના હસ્તે થવાનું હતું. વૈભવી સવારથી જ એક્સાઇટેડ હતી. 8 વાગે તો વૈભવી તૈયાર થઈ એની કડક બ્લેક એન્ડ ગોલ્ડન બોર્ડરવાળી અવરગંડીની સાડીનો પાલવ સરખો કરી દર્પણમાં પોતાના પ્રભાવશાળી વ્યક્તિત્વને ગૌરવભેર નિહાળતી કારની ચાવી લઈને નીકળતી હતી. ત્યાં જ તેની ઘરગાટી સુખીભાઈ દોડતી દોડતી આવી. બેન જલ્દી આવો, બાને સખત તાવ ચડ્યો છે, હાલ ને હાલ દવાખાને લઈ જવા પડશે. ઓ નો, આ પછી નવી ઉપાધિ. કહે છે ને કે સારા કામમાં 100 વિધ્નય આને કહેવાય. બાજુમાં ઉભેલી આશ્લેષા માટે એની મોમનું આ વલણ આઘાતજનક હતું. એનાથી બોલ્યા વિના રહેવાયું નહીં. મોમ, તમે આવું કેવી રીતે બોલી શકો? લિસન માય ડિયર, આઈ એમ નાઉ પ્રેસિડેન્ટ ઓફ વુમન્સ રાઇટ ઓર્ગેનાઇઝેશન. મારા માથે હવે ઘણી જવાબદારીઓ છે, અને વળી આજે તો મારી બુક પણ લોન્ચ થવાની છે. એટલે દાદીની તો ઉંમર થઈ હવે, આવું નાનું મોટું તો ચાલ્યા કરે. બટ મોમ, ડેડ પણ હાલ બિઝનેસ ટૂર પર છે. દાદીની કેરટેકર છે ને, આવતી જશે, શી વિલ હેન્ડલ હર. બટ મોમ,

0: ઓકે બાય ડિયર. વૈભવી આશ્લેષાને ફોર્મલ હગ આપીને જલ્દીથી કાર સ્ટાર્ટ કરી હોલ પર જવા નીકળી. બાજુના બેડરૂમમાં વૈભવીના સાસુ એમના દર્દની વચ્ચે પણ મા દીકરીનો સંવાદ કમ અને સાંભળી રહ્યા હતા. એ એમના માટે આ તાવના દર્દ કરતા પણ વધુ પીડાદાયક હતો. આશ્લેષા દોડતી દાદીના રૂમમાં આવી. દાદી, તમારું શરીર તો તાવથી ધગધગે છે, ચાલો હું તમને દવાખાને લઈ જઉં. દાદીએ ના પાડી. દિલમાં દર્દ સાથે એમણે આશ્લેષાને કહ્યું, બેટા મારો ઈલાજ કોઈ હોસ્પિટલ નહીં કરી શકે. આશ્લેષાને દાદીની વાત નહોતી સમજાઈ. દાદીની ના છતાં એ ડ્રાઈવર અને સુખીબાઈની મદદથી દાદીને હોસ્પિટલ લઈ ગઈ. પણ દાદીને જે ઘા આજે દિલમાં લાગ્યો હતો ને, એનો ઈલાજ તો હોસ્પિટલમાં પણ ન હતો. હોસ્પિટલ પહોંચતા જ દાદીને હૃદયરોગનો હુમલો આવ્યો અને ત્યાં જ જીવ મૂકી દીધો. આશ્લેષા દાદીને બાથમાં લઈને આક્રંદ કરીને રડી પડી. દાદી, તમે હવે મને છોડીને જતા રહે, તમે કેવી રીતે જઈ શકો? દાદી, દાદી તમારાથી તો આ ઘર મને ઘર લાગતું હતું, હવે હું મારી આ ફિલિંગ્સ, મારી વાતો કોના જોડે શેર કરીશ? સુખીબાઈએ આશ્લેષાને માથે હાથ ફેરવી સમજાવીને શાંત પાડી. સુખીબાઈએ વૈભવીને સમાચાર આપવા બહુ જ કોલ કર્યા, પણ બધા જ પહોંચની બહાર બતાવતા હતા. હવે આશ્લેષાનું મગજ જાણે ફાટ ફાટ થવા માંડ્યું. એ સુખીબાઈને હોસ્પિટલમાં દાદી જોડે બેસાડીને ડ્રાઈવરને લઈને સીધી હોલ પર પહોંચી ગઈ. વૈભવીનું ભાષણ ચાલુ થઈ ગયું હતું, એથી એ ચૂપચાપ ખુરશીમાં બેસી ગઈ. તાળીઓના અવાજ શાંત પડતા જ એ સીધી સ્ટેજ પર પહોંચી ગઈ અને વૈભવી કંઈ સમજે એ પહેલા તેણે માઇક હાથમાં લઈ લીધું. કોંગ્રેચ્યુલેશન્સ મિસિસ વૈભવી મહેતા, તમે હવે તમારી જવાબદારીઓ બહુ સારી રીતે નિભાવી શકશો. કોંગ્રેચ્યુલેશન્સ મોમ, તમારા પુસ્તકનું છેલ્લું પાનું પણ લખી દેજો. નાવ યોર મધર ઇન લો ઇઝ નો મોર. એક વેદક અને આક્રોશભરી નજર વૈભવી ઉપર નાખીને આશ્લેષા દિલમાં દર્દ અને આંખમાં આંસુ સાથે હોલ છોડીને ચાલી ગઈ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: વાર્તાનું શીર્ષક છે બિલીવ મી. અદિતિના ઘરમાં પ્રવેશતા જ એનું હસતું મુખારવિંદ જાણે નૈનાબેનને ઘણું બધું કહી રહ્યું હતું. એક હાથમાં એનો હાથ જાલી એમને અદિતિની બ્લાઇન્ડ સ્ટીક વાળીને એની જગ્યાએ મૂકી. શું વાત છે બેટા, એકલી એકલી હસે છે મનમાં? કઈ નહીં મમ્મી, આ અમારી શાળામાં પેલો છોકરો આવે છે ને, અંત શાળામાં અમારી, એ એની વાતો મોટા ગપ ગોળા. પછી આજે એક નવી વાર્તા, આજે તો એને હદ જ કરી દીધી. મને શું કહે છે ખબર છે? મને કહે, ચલો આજે તો તમને છે ને બાસ્કિન રોબિન્સનો આઈસ્ક્રીમ ખવડાવું, એ પણ મારી રોલ્સ રોયમાં બેસાડીને. કારણ શું? તો કહે, આજે ટાઈમના કવર પર એનો ફોટો આવ્યો છે. બોલ, હું કઈ જોઈ નથી શકતી એટલે સાવ આવું ઉલ્લુ બનાવવાનું? મને કહે, આજે મારે તમારી વાર્તા સાંભળવી છે. તમારી વાર્તા કહો ને. તો મેં પણ વાર્તા ઠપકારી જ દીધી કે મારી આ બે આંખો છે ને એ ટૂંક જ સમયમાં મેઘધનુષના રંગો ઝીલવાની છે. તારી રોલ્સ રોય મને લેવા આવશે ને ત્યારે? કઈ બોલ્યો જ નહીં. આજે બરાબર 6 મહિના પછી હોસ્પિટલની બહાર અદિતિ માટે રોલ્સ રોય હાજર હતી. મમ્મી ક્યાં ગયો એ? મને બેસાડીને બાસ્કિન રોબિન્સનો આઈસ્ક્રીમ ખવડાવવાનું કહેતો તો ને એ, બોલાવે ને, રોજ વાર્તા કરતો તો એ, ક્યાં ગયો? બેટા તું સ્વપ્નાઓમાંથી બહાર આવ, આ રોલ્સ રોયનો માલિક તો 2 વર્ષ પહેલા ગુજરી ગયો છે. આ તો તારી જીદ હતી ને એટલે. નહીં મમ્મી, તમે લોકો મારી વાત માનતા કેમ નથી? હું કોઈ સ્વપ્નાની વાતો કે કોઈ વાર્તાઓ નથી કરતી. પ્લીઝ મમ્મી, બિલીવ મી. પ્લીઝ મમ્મી, બિલીવ મી. ફરી 6 મહિના પછી આજે અદિતિ મેન્ટલ હોસ્પિટલના બિછાને બેઠી બેઠી વાર્તાઓ સાંભળી રહી હતી.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: હે ટેપ, પ્લીઝ શાદી મત કરો, પ્લીઝ.

0: આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: વાર્તાનું શીર્ષક છે આરજે પકાઉ. હલો હલો, મિસ્ટર સાંજ સુરી બોલો છો? હા બોલું છું અંકલ. આ મારો બાબો છે ને, સૂતો નથી, તો એક વાર્તા કહો ને. ભાઈ હું તો કવિ જીવ છું. તમે જીવ હોય કે જંતુ, મારે કઈ નહીં, બસ તમે વાર્તા કહો ને. આ મારા બાબાએ જીત કરી છે અને હું રહ્યો કરિયાણાની દુકાનવાળો, મને વાર્તા ક્યાંથી આવડે? અરે ભાઈ તો કોઈ વાર્તાકારને ફોન કર, હું તો કવિ છું, મને કવિતા આવડે. બાય ધ વે, આ તને મારો નંબર કોણે આપ્યો? તમને વાર્તા આવડે છે મને ખબર છે, ચાલો વાર્તા કહો, નહીં તો મારા છોકરાને લઈને તમારા ઘરે આવી જઈશ. તો આવ, પણ હું વાર્તા નહીં કહું, જા. જો કાકા, પેલા મીના કાકીએ મને તમારી બધી વાર્તા કહી છે હો, એમને જ મને તમારો નંબર આપ્યો. શું મીના? કોણ મીના? હું કોઈ મીનાને નથી જાણતો, હું કોઈ મીનાને ઓળખતો નથી. આ તમે શું બોલો છો? કોણ કોણ કોણ છો તમે? મારી વાર્તા. હલો હલો કાકા, આમ ગુસ્સે ના થાવ, હું રેડિયો એબીસીમાંથી આરજે પકાઉ વાત કરું છું. હલો હલો,

0: અવાજ થયો અને ફોન કટ. બીજા દિવસે સવારે આરજેના ઘરની ડોરબેલ રણકી. ભર ઊંઘમાંથી ઉઠેલો આરજે દરવાજો ખોલી કંઈ સમજે એ પહેલાં તો પોલીસ અંદર ધસી ગઈ. ક્યાં છે કવિ સાંજ સુરી? ક્યાં છે મિસ્ટર પકાવ? છેલ્લે તમારી સાથે જ એમની વાત થઈ હતી. તમે કંઈક એવું બોલ્યા છો કે જેથી, અને કંઈક એવું છે કંઈક તમે બોલ્યા છો કે જેથી એ આ ચિઠ્ઠીમાં લખીને ક્યાંક ચાલ્યા ગયા છે? બોલો, નહીં તો અમારે તમને કસ્ટડીમાં લેવા પડશે. અરે સાહેબ, તમે મારી વાત કેમ નથી સમજતા? એ વાત સાચી સાહેબ કે હું કાલે જ એમના મુશાયરામાં ગયો હતો, પણ એ મારે હોસ્ટ કરવાનો હતો, એનાથી વધારે કંઈ નથી. મેં કોઈ ફોન નથી કર્યો. પ્લીઝ સર. ઇન્સ્પેક્ટર દયા, કોઈ બહુ મોટી વાર્તા લખાઈ ગઈ છે. એ જેને પણ લખી છે એ લેખકને શોધો. દયા, શોધો એ લેખકને હવે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી

0: પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, આજે ફરીથી તમારું હાર્દિક સ્વાગત કરું છું 90.4 FM રેડિયો પાલનપુરના કમ્યુનિટી પ્રોગ્રામમાં. આપણા આ કાર્યક્રમમાં આપણે આપણી આસપાસ વસતા અને ગુજરાતી સિવાયની જે કમ્યુનિટીઝ છે એ બધા જ લોકોના દિલને ડોલાવવાનો પ્રયાસ કરીએ છીએ. આજના દિવસે ફરીથી આપણા મિત્ર પડોશી એવા રાજસ્થાની કલ્ચરને યાદ કરીશું, રાજસ્થાની સંગીતથી આપણા દિલને ડોલાવીશું. આપ સૌ પણ જે રાજસ્થાની કલ્ચર સાથે ઓતપ્રોત થઈ ગયા છો અને હવે એવું લાગતું જ નથી કે રાજસ્થાન અને ગુજરાતના આ સીમાડાઓ ઉપર આ બંને વચ્ચે કોઈ ભેદરેખા હોય, એટલે જ તો ઘણી વખતે રાજસ્થાનની કેટલીક વાતો તમને કહેવાનું મન થઈ જાય છે. મારે જીવડારી જોડી હેતું, મારે જીવડારી જોડી હેતું, મારે હિવડારી કો થારે નેનારો કાજલ હું મેં થારે દિલ મેં બસ્યો મોર. આવી જ રીતે હૃદયમાં વસેલા મોરના તંદનાટ સાથે સાંભળીએ આ રાજસ્થાની ગીત મનના મોરલાની સાથે ઝૂમી ઉઠીએ.

મિત્રો, રાજસ્થાનની વાત આવે એટલે રાજપૂતોની વાત આવે, કલ્ચરની વાત આવે, અને આ બધાની સાથે સંકળાયેલા એ ઇતિહાસની વાત આવે. પણ સનાતન સત્ય એવી રાજસ્થાનની સોનેરી માટી તો ભૂલાય જ નહીં. એ માટી એ જ રાજસ્થાનને જેમ અવાવરૂ અને નિર્જળ પ્રદેશ બનાવ્યો છે, એમ જ એની સુંદરતા પણ બક્ષી છે. એટલે જ તો કવિઓ અને શાયરો કે પ્રેમીઓ પોતાની વાતમાં પણ રાજસ્થાનની આ રેતનો ઉલ્લેખ કરવાનું ભૂલતા નથી. સુંદર પંક્તિ અહીં યાદ આવી જાય છે કે તું રાજસ્થાન કી રેત, મેં અફઘાન સે આયા ગર્મ ઝોંકા હું. તું રાજસ્થાન કી રેત, મેં અફઘાન સે આયા ગર્મ ઝોંકા હું. તું ઠહરી રહેતી હૈ ઓર મેં તુમ્હે ચૂમ કર નિકલ જાતા હું. શ્યામલની આ પંક્તિઓ ખરેખર એટલી અદ્ભુત લાગે છે કે

રાજસ્થાનની ગરમીમાં પણ એ રેત સાથે પવનોનો પ્રેમ એ પિયુના પ્રેમ જેવો લાગે છે, અને ગુજરાતની સરહદે જ્યારે આ પ્રેમ સ્પર્શે ત્યારે એ નવરંગી ગરબામાં તો નિરૂપાઈ જ જાય છે. આવો સાંભળીએ સુંદર મજાનું રાજસ્થાની આ ગીત.

દીકરી વિશેની વાત કરવી એટલે નદીને પાનેતર પહેરાવા જેવી વાત. દરિયાનું પાણી વર્ષો પછી વાદળ થકી વરસાદ થઈને પર્વતને મળવા આવે છે અને ઝરણા થકી વહે છે, ત્યારે કુદરતને માણવી જેટલી રસપ્રદ બની જાય છે ને, એટલું જ રસપ્રદ જીવન બની જાય છે જ્યારે એક દીકરી, એક બહેન, સ્ત્રી, માતા, સાસુ, વહુ, દાદીમાં અથવા નાનીમાના સ્વરૂપમાં જ્યારે અનુભવવા મળે છે. તો દીકરીથી દાદીમાં સુધીની સાફલ્ય ગાથા, જેમાં તમે મળશો એવી ગૌરવવંતી દીકરીઓને કે જેમણે સમાજમાં પોતાની આગવી પ્રતિભા ઊભી કરી છે.

0: કાર્યક્રમના પ્રાયોજક છે મહિલા કલાનિધિ ટ્રસ્ટ બનાસકાંઠા.
1: હેલો પાલનપુર, રેડિયો પાલનપુર 90.4 FM અને હું રશ્મિ હાડા. આજે દીકરીથી દાદીમાની સાફલ્ય ગાથામાં બનાસકાંઠાની સૌથી નાની લાડલી દીકરી એટલે કે દીતી વિપુલભાઈ ત્રિવેદી આજે આપણી વચ્ચે છે. તો દીતીએ

0: એક ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં આગવું સ્થાન મેળવ્યું છે, અને એ પણ એ રીતે કે શ્રીમદ ભગવદ્ ગીતાના 1-20 લોકોનું કંઠસ્થ કરીને 3 મિનિટ અને 47 સેકન્ડમાં એણે એક પણ ભૂલ વગર રેકોર્ડ કર્યો છે. તો હેલો દીતિ, કેમ છે? મજામાં. સરસ દીતિ, હવે તે જે રેકોર્ડ કર્યો છે લિમ્કા બુકમાં, તો આજે તારે એના જે બોલી હતી તું ત્યાં કંઠસ્થ કર્યા હતા ને જે શ્લોકો, એ 1-20 લોકો અત્યારે બોલવાના છે, તો તું બોલીશ ને બેટા? બોલો.
1: શ્લોક નંબર 1, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવ મામ કા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. શ્લોક નંબર 2, દ્રષ્ટવા તુ પાંડવાની કમ્યુટમ દુર્યોધનસ્વતા આચાર્ય ઉપસંગમ્ય રાજા વચનમ પ્રવિત્તમ. શ્લોક નંબર 3, પશ્યતા પાંડપુત્રાણ આચાર્ય મહતિ ચમુડામ દુપદ પુત્રેણ તવ શિષ્યેન ધીમતમ. શ્લોક નંબર 4, અત્ર સુરામહે સ્વાસ્થા ભીમજુન સમાયુધિ યુયુધાનો વિરાટસ્ય દ્રુપદ્રશ્ય મારથ. શ્લોક નંબર 5, દૃષ્ટકે દૃષ્ટકીતા ન કાશી રાજશ્ચ વીરવ પુરુજી કુંદીપો દશ શૈભ્યશ્ચ નર પુંગવ. શ્લોક નંબર 6, યુધામાન્યુચ્ચમિક્રાંત ઉત્તમ મૌજશ્ચ વીરવ સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ શર્વ એવ મહારથ. શ્લોક નંબર 8, 7, અસ્માકં તુ વિશિષ્ટાય તાણિ ભોજં તિજોત્તમ નાયકા મમ સૈનાંશ શગ્નાથ તન પ્રવિવિતે. શ્લોક નંબર 8, ભવાન ભીષ્મ જ કર્ણ ચ કૃપ દ્રશમિતિંજય અસ્મથા ભાવિ કર્ણ ચ સૌમદથિ તથૈવ જ. શ્લોક નંબર 9, અને ચ બહવ સુરા મદધેક્તંત દીવિતા નાના શસ્ત્ર પ્રહરણાઃ સર્વે યુદ્ધ વિશારદા. શ્લોક નંબર 10, અપરાક્રમ તદસ્માકં બલ્લં ભીષ્માભિરક્ષિતં પરાક્રમથિદમે દેશા બલ્લં ભીષ્માભિરક્ષિતં. શ્લોક નંબર 11, અયને સૂચ સર્વેષુ યથા ભાગમવસ્થિતં ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવંતઃ સર્વ હેર્વહિ. શ્લોક નંબર 12, તશ સંજન અશ કુરુ વૃદ્ધ પિતામહ સિંહનાદં વિનોદ્યો ચ શંખં દદ્મુ પ્રતાપવાન. શ્લોક નંબર 13, તથત્સંગાષ્ટ ભૈરસ્ય પર્ણવાનક ગોમુખા સહસૈભ્યાધ્યણ્યંત સસદસ્તુ પુલ ભગવત. શ્લોક નંબર 14, તથા શ્વેતે હૈયે રૂપે મહાંતિ જંદને સ્વિત માધવ પાંડવ ચેવ દિવ્ય સંગો પ્રદંગમતુ. શ્લોક નંબર 15, પાંચ જંદમ કૃષિ કેશો દેવ દંદન ધનંજયમ પર્ણ દદમો મહાસંખમ ભીમા કર્મા ઋકુદરમ. શ્લોક નંબર 16, અનંત વિજયમ રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિરમ નકુલ સહ દેવશ શુભો શમરે પુષ્પક. શ્લોક નંબર 17, કાશ ચ પરમેશ્વાશ શિખંડી ચ મહારથ દૃષ્ટદુમ્નો વિરાટસ્ય સાત્યગી ચ પરાજિતમ. શ્લોક નંબર 18, દ્રુપદો દ્રુપદેયાશ સર્વસ્ર પૃથ્વીપતે સૌભદ્રશ્ય મહાબાહુ શંખં બદ્મુ પૃથક પૃથક. શ્લોક નંબર 19, સઘોષો દ્રષ્ટનાષ્ટાના વ્રદયા નિવ્રદારય નભશ પૃથ્વી ચૈવ તુ મૂલો વ્યવનાદય. શ્લોક નંબર 20, અથ વ્યવસ્થિદ્રાન દ્રષ્ટવા ધાત રાષ્ટ્રન કપિધ્વજ પ્રભુ તે સંત સંપાતે તનુરુદવ પાંડવ.
0: વાહ વાહ દીતિ, તું તો બહુ નોનસ્ટોપ બોલી. હા, કોણે આ બધું શીખવાડ્યું તને?
1: મમ્મી પપ્પાએ.
0: અચ્છા, અને તું અત્યારે જે કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે બેટા?
1: સેકન્ડ.
0: અને કઈ સ્કૂલમાં?
1: વાત્સલ્ય કન્સેપ્ટ સ્કૂલ.
0: તો સ્કૂલમાં પણ તને આ રીતે શ્લોક બોલાવડાવે છે ત્યાં?
1: હા.
0: અચ્છા, તો આપણી વચ્ચે ઉર્વીબેન પણ છે, દીતિના મમ્મી. નમસ્તે. આટલું બધું આને યાદ કઈ રીતે રહ્યું? મને જ બહુ નવાઈ લાગે છે.
2: એને નાનપણથી એમ કે મેમરી પાવર બહુ જ છે, ભણવામાં બી ટોપર છે, અને એને આગળથી મહેનત કરવાની પોતાની રીતે લગ્ન છે કે હું જાતે ને જાતે મહેનત કરું, આગળ ને આગળ ભણીશ, અને કે મારા સમાજનું અને કે દેશનું નામ રોશન કરીશ. મારી સ્કૂલનું પણ અગત્યનું ભાગ ભજવે છે.
0: ઘરમાં પણ આ રીતે શ્લોક,
2: ઘરમાં બી મારા સાસુજી છે એ પણ ગીતાજી શ્લોકનું દરરોજ પઠન કરે છે, અને અમારા ઘરનું બી વાતાવરણ પણ એ રીતે ધાર્મિક છે બધી રીતે.

0: આજે રેકોર્ડ કર્યો એને ઇન્ડિયા બુક ઓફમાં, તો એ કઈ રીતે તમને જાણ થઈ એની?
1: મેં એને સ્કૂલમાંથી, એના પ્રિન્સિપલ છે દર્શનભાઈ ઠક્કર, એટલે નર્સરીથી 2.5 વર્ષની હતી ત્યારથી એને સ્કૂલમાં મૂકી હતી. એટલે એને સ્કૂલમાં 300 વિદ્યાર્થી ગીતાજીના શ્લોક કરાવે છે. એટલે એને સરને એમ થયું કે આવડી નાની બેબી 7 વર્ષની ઉંમરમાં કે આની સ્પ્લેન્ડિંગ મેમરી બહુ સરસ છે, તો એ લોકો નેચરલી રેકોર્ડિંગ કરી અને ઇન્ડિયા બુક રેકોર્ડમાં એમને મૂક્યું ત્યાં આગળ. એટલે એમને ત્યાંથી રિપ્લાય આવે કે નાની ઉંમરની દીકરી કે આટલું સરસ અભિગમ દાખવે છે. તો એમણે પછી ત્યાંથી એને ટ્રોફી અને ગોલ્ડ મેડલ એને એનાયત કર્યો અને આખી કીટ આપી છે. અને 2020ની હવે જે નવી બુક આવશે ને ઇન્ડિયા બુક રેકોર્ડમાં, એમાં દીદીનું બી સ્થાન હશે.
0: શું વાત છે દીદી, તને કેવું લાગ્યું આ રેકોર્ડ કર્યા પછી? મસ્ત લાગ્યું. આગળ શું કરવું છે રેકોર્ડમાં?
2: આગળ રેકોર્ડમાં
0: આ 1-20 કર્યા એવા બધા જ લોકો પૂરા કરવા છે એમ ને? સરસ. દીદી, મમ્મી પપ્પા વિશે તું શું કહીશ? તને મમ્મી પપ્પા કઈ રીતે હેલ્પ કરે છે આગળ વધવામાં?
2: હા, હેલ્પ કરવામાં એટલે હું જે ગીતાજી વાંચું તો મમ્મી પપ્પા કે કે તું ગીતાજી વાંચ એટલે તારું બધું એટલે રેકોર્ડમાં નામ આવશે, અને મેં ગીતાજી વાંચી તો મારું રેકોર્ડમાં નામ આવી ગયું.
0: સરસ. અને અત્યારે જે ખબર છે નાના નાના છોકરાઓ રોજ મોબાઈલ લઈને બેસતા હોય એમના મમ્મીનો પપ્પાનો, અને મોબાઈલ અથવા ટીવી જોતા હોય, તો તને આ શ્લોકમાં ઇન્ટરેસ્ટ છે એવો મોબાઈલમાં એમાં ખરો? નથી બિલકુલ. અને બીજો શેનો શોખ છે તને?
2: મને ડાન્સિંગ અને સિંગનો.
0: શું વાત છે, સરસ. તને ગાતા આવડે છે? ગાને એક લીટી ગાને કઈક તને ગમતું હોય એવું. એક લીટી ગા.
2: હરે તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્તરી, રોજ રોજ બદલે હું કામ, કયા નામે લખવી કંકોત્તરી.
0: સરસ. આપણી વચ્ચે વિપુલભાઈ છે, દીતીના પપ્પા. નમસ્કાર.
3: નમસ્કાર.
0: આપને દીતીનું ગૌરવ તો એ અનેરું સ્થાન મેળ્યું છે, અને આપના માતા પિતા તરીકેનો રોલ પણ એની સાથે બહુ સારી રીતે જોડાયેલો છે. તો સમાજને આપ શું કહેવા માંગશો કે અત્યારે જ બાળકને, આટલા નાના બાળકને મોટું કરતા કરતામાં એના જે સંસ્કારનું સિંચન થઈ રહ્યું છે, તો એ બાબતે સમાજને આપ શું કહેશો?
3: હું એવું કહેવા માંગીશ કે છોકરાઓને નાનપણથી પણ સારા સંસ્કાર આપવા જોઈએ, એમને ધાર્મિક ભાવનાઓ જે છે એમની આગળ વધારવી જોઈએ. ઠીક છે, મોબાઈલને બધું લે છે, ત્યાંના જમાનામાં લેવું જોઈએ, પણ અત્યારે જે સ્કૂલમાંથી અમારે જે દીતીને શ્લોક ડાન કરાયા, એના પછી અમે ઘરનું પણ વાતાવરણ સારું હતું, અમારા ફેમિલીનું વાતાવરણ સારું હતું, એના કારણે અમે શ્લોક કરાયા અને એ ભગવદ્ ગીતાના શ્લોક બોલી અને એનું કંઠસ્થ કર્યું, એના જીવનમાં ઉતારે, દરેક સમાજના છોકરાઓ આવું થોડું ઘણું આગળ વધે, આ શ્લોકો દેખે, ભગવદ્ ગીતાના શ્લોકો જો લેશે તો એના જીવનમાં ઉતારશે, તો એ આગળ જઈને એ સારું થવાનું છે એમનું. એટલે સમાજને એવું કહેવા માંગીશ કે થોડું પ્રત્યે આગળ વધે અને ધ્યાન રાખે એનું.
0: બાળકો જે અત્યારે અલગ પ્રવાહ પર જઈ રહ્યા છે મોબાઈલ ટીવી ને આ બધાથી, તો આ વસ્તુ પણ એના માટે ઉપયોગી બની રહે. અને આપ જે વાત્સલ્ય સ્કૂલની વાત કરીએ, તો વાત્સલ્ય સ્કૂલમાં જ તમને આ અભિગમ મળ્યો શ્લોક બાબતે, તો સ્કૂલ માટે આપ શું કહેશો?
3: સ્કૂલનું પણ વાતાવરણ સારું છે, ત્યાંનું ટીચિંગ સારું છે, ત્યાંથી અમે નર્સરીથી અમારી દીતી ત્યાં ભણે છે, ત્યાંથી ભગવદ્ ગીતાની આખી નાની બુક છે આપેલી છે, એટલે દીતી ત્યાં અમારે સ્કૂલમાં આવી રીતે શ્લોકો બોલતી, બધા છોકરાઓ કરતા એ ફટાફટ શ્લોકો બોલવા માંડી અને સ્પેન્ડિંગ મેમરીને સારા એવા કંઠસ્થ કરી નાખ્યા. અને ત્યાં સ્કૂલમાં બી વાત પ્રાર્થના સમય પ્રાર્થના કરવા છે, પછી દરેક છોકરાઓને આવી રીતે શ્લોક જ્ઞાનનો કરે છે, એટલે ત્યાં પણ વાતાવરણ સારું છે. ત્યાં
1: એજ્યુકેશન બહુ સારી લેવલનું છે, આ લોકોને ઓક્સફર્ડ યુનિવર્સિટીનો કોર્સ આવે છે, અને સ્કૂલમાં ટીચિંગ બી એ રીતે પોતાનું વાત્સલ્ય સ્કૂલ પણ એવું નામ છે, તો દરેક બાળકોને પણ વાત્સલ્ય રીતે પ્રેમથી જ એ લોકો સ્કૂલમાં ભણાવે, નાના છોકરા ધ્યાન કેર બધી રીતે રાખે છે એ લોકો. આજની જનતાને એમ જ કહું છું કે દીકરી બચાવો દીકરી પઢાવો, એમ દીકરી બાબતે એમ કે લક્ષ્મી તો એક હોવી જ જોઈએ આપણે. અત્યારે નાનપણથી દીકરીને આપણે સારા સંસ્કાર આપો, દીકરો બી હોય પણ દીકરી દીકરો બે એક જ સમાન હોવું જોઈએ, એ દરખાસ્ત છે મારી.
0: ખૂબ સરસ. આપણી વચ્ચે દીતીના દાદીમા પણ છે. દીકરીથી દાદીમાની સાફલ્ય ગાથામાં આજે એક નાની લાડલી દીકરી અને આ બાજુ દાદીમા, તો કેમ છો દાદીમા? નમસ્તે. તમે દીતીના સંસ્કારોનું સિંચન પણ કરી રહ્યા છો અત્યારે, તો બાળક નાનું છે અને તમારું અનુકરણ કરતું હોય છે, તો દિવસ દરમિયાન તમે પણ એવી ક્રિયાઓ કરતા હશો ધાર્મિક પ્રવૃત્તિમાં કે જેનાથી દીતી આ બધું શીખી છે, તો તમે શું કહેવા માંગો છો આ બાબતે?

0: પુત્રી સારી કહેવાય, એને મારું જોઈને એને વચ્યું કર્યું, પાકું કર્યું એમ.
1: તમે રોજ વાંચતા હશો ગીતાના શ્લોકો.
0: ગીતાના તો શ્લોક રોજ વાંચવાના.
1: હા, એટલે તમારું જોઈને એને શીખ્યું.
0: એને શીખ્યું
1: તો તમને એનું ગૌરવ છે.
0: મને એનું ગૌરવ છે.
1: અને આગળ એ બહુ આગળ વધે
0: વધે એવી મારી
1: આશીર્વાદ
0: આશીર્વાદ છે. ખૂબ આગળ વધે, એના મા બાપ નું નામ આગળ રોશન કરે.
1: સરસ.
0: અને કરવાનું બધા એનું રોશન કરે.
1: અત્યારે જે જનરેશન છે મોબાઈલ ને ટીવી ને આ બધામાં જાય છે, ને એમાં દીતીએ કંઈક અલગ જ સ્થાન મેળવ્યું છે. તો અત્યારના જનરેશન ને તો તમે શું કહેશો?
0: ખરી રીતે તો મોબાઈલ ને ટીવી ની ઓછો જોવાય ને આ બધું છોકરા કરે સારા માટે,
1: ધાર્મિક પ્રવૃત્તિમાં
0: જોડાય તો સારા માટે.
1: સાચી વાત છે. ખૂબ ખૂબ આભાર.
0: મોબાઈલ ઓન તો અમે એને ઓછો જોવા દે નથી જોતી. મોબાઈલ કે ટીવી એને તો આખો દાડો ભણવું ભણવું ભણવું જોઈએ જ છે. સ્કૂલેથી આવે તો એ મારા ઉપર જતી રહે, મારે લેસન બાકી છે, મારે હોમ બાકી છે, મારે ભણવાનું બાકી છે, એમ પરીક્ષા ટાઈમે બીજે કરતી હોય. એને એને એના નોની છે એ પ્રમાણે એનામાં ગુણ ને સંસ્કાર ને એનામાં બુદ્ધિ સારી કહેવાય. નોનપણની દ્રષ્ટિએ એને જોવા દો, એના જાતે કરે છે. અમે કોઈ એને લાગુ નહીં પણ એની મેળ એ કરે જાય, એને ગડમથલ ગડમથલ એમ.
1: સાચી વાત છે. તો દીતીના દાદીમાં દીતી, સ્કૂલમાં અભ્યાસમાં તને કેવું મજા આવે છે ભણવાની? કેટલા સુધી આમ પહોંચવું છે અભ્યાસમાં પણ આગળ? શું બનવું છે મોટા થઈને?
2: ડોક્ટર.
1: શું વાત છે, ડોક્ટર બનવું છે? ડોક્ટર બનીને શું કરીશ?
2: બધાને પેશન્ટને ઈલાજ કરીશ.
1: સરસ. અને એ વખતે તને આ શ્લોકોનું પણ જ્ઞાન વધી ગયું હશે ને આગળ ધીમે ધીમે મોટી થઈશ એમ, બરાબર ને? સરસ. તો આ હતા દીતી ત્રિવેદી અને એમને મળીને ખૂબ જ આનંદ થયો. થેન્ક યુ દીતી.
3: થેન્ક યુ.
1: Oh.

નમસ્તે શ્રોતા મિત્રો, આવતા એપિસોડમાં આપણે સંવાદ કરીશું પાલનપુરની એક એવી દીકરી સાથે કે જેને KBC એટલે કે કોણ બનેગા કરોડપતિની અંદર આ સદીના મહાનાયક શ્રી અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ ઉપર બેસી અને પ્રશ્નોના જવાબ આપેલા. તો એવી જ દીકરી ચાંદની મોદી સાથે આવતા એપિસોડમાં આપણે સંવાદ કરીશું. ત્યાં સુધી સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો રેડિયો પાલનપુર 90.4 FM.

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छू आरजे एआर। आप सौ माते अपना अवाज एटले के रेडियो पालनपुर पर सामुदायिक रेडियो स्टेशन पर लईने आउ छू हकारात्मक गुजराती साहित्यनी वार्ताओ। हमणा आपणे मारा शो पर वात करी रह्या छीए सौम्य तेजस्वीनी पुस्तकना अंशोनी, जेना रचयिता छे डॉक्टर गिरीशभाई ठाकर। आ पुस्तक तेमणे पोताना ओएसडी काळ दरमियान सोमनाथ संस्कृत युनिवर्सिटीना लख्यु हतुं। आ पुस्तकमां सोमनाथ अने तेनी आजूबाजूना विस्तारनी जे कथाओ, जे स्थळो जेनो उल्लेख पुराणों ग्रंथों अने धर्मग्रंथों में छे, तेने लोकभोग्य भाषा में अपना सौ माटे प्रस्तुत करवानो प्रयास कर्यो छे। आ वार्ताओं में छेल्ले आपणे आम वात करी रह्या हता सिद्धराज जयसिंह अने मीनळ देवीनी। मीनळ देवी जे मुंडका वेरो छे ते माफ करावे छे अने त्यारबाद अहल्याबाईना प्रकरणनी शुरुआत थाय छे। आप सौ जाणो छो અહલ્યાબાઈએ ઘણા બધા શિવ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને જેમાંનું એક હતું આપણું સોમનાથનું મંદિર। અને એ વખતે તેમણે નિર્ણય કર્યા બાદ આ શ્લોકનું ઉચ્ચારણ કરેલું, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુ ભૂર્મા તે સંગો ઉત્સવ કર્મણી। સલાહકારોના મોંમાંથી અહલ્યાબાઈનો જય જયકાર ગુંજે છે, પરંતુ અહલ્યાબાઈ કહે છે કે મારો જય જયકાર નહીં, પરંતુ આ પ્રભાસ પાટણનો જે શાસક છે

એટલે કે આપણા મહાદેવ, એનો જય જયકાર કરો અને બધી વ્યવસ્થાઓ કરવાની સૂચના આપે છે. અહીંથી વાતને આગળ વધારીશું, પરંતુ વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સોમનાથ આવી પૂરી તપાસ પણ થઈ ગઈ. મહારાણીજી, અમે તપાસ કરાવી લીધી છે, એના કાગળો આપણી પાસે ઉપલબ્ધ છે. ટૂંકમાં ભગવાન સોમનાથના ભગ્ન મંદિરની સામે થોડી ઉત્તર પૂર્વમાં ભગ્ન મંદિરની નજીક એક નાનકડું સ્થાન છે, સાંકલેશ્વર તરીકે ઓળખાય છે. ત્યાં નવીન મંદિરનું નિર્માણ થઈ શકે. તો વાર શી છે? નવ મંદિરમાં વાસ્તુશાસ્ત્રના જાણકારો પાસે ચિત્રાંકન કરાવો, પણ ધ્યાન રાખજો, આ મંદિર એટલે કે નવનિર્મિત મંદિરમાં ભગવાન સોમનાથનું શિવલિંગ ભૂમિગત એટલે કે ભોયરામાં હોય, ઉપર એક નાનકડું શિવલિંગ હોય. આવનાર જનારને આ નાનકડું શિવલિંગ જ નજરે પડે અને ભૂમિગત શિવલિંગની પૂજા કરવા માટે એક નાનકડો પગથિયાવાળો રસ્તો હોય, જેની રોજ ત્યાં જનારને જાણ હોય. આક્રાંતાઓને એનો ખ્યાલ પણ ના આવે. તમે કહેતા હતા ને કે આક્રમણકારો ફરી એને ભગ્ન કરી શકે, પણ આપણે એવું નિર્માણ કરીએ કે દુષ્ટ આક્રમણકારો એમને ખબર જ ન પડે કે ભોયરામાં રહેલા શિવલિંગ એ જ સાચા મહાદેવ છે, અને એની ભાળ જ ન મળે. ભલે ને ઉધામાં કરે, તોડફોડ કરે, તો એ સોમનાથના શિવલિંગને ઉણી આંચ પણ ન આવે. છોને મચાવે તોફાનો? મને ખબર છે આવું કંઈ થવાનું નથી. ભગવાન સોમનાથ એટલે યાવત ચંદ્ર દિવાકર એના ભક્તોની ભક્તિને સ્વીકારવા અહીં હાજર રહેવાના છે અને રહેશે. મંત્રી બોલ્યા, અદ્ભુત, આવું આયોજન તો ભાગ્યે જ કશે હશે, પરંતુ આ ચાતુર્ય એ બહુ જ ચોકસાઈથી આપણે વાપરવું પડશે. વડોદરાના ગાયકવાડની જરૂર પડે તો મદદ લેવી પડશે અને જૂનાગઢના નવાબને ઊંચો નીચો થતો અટકાવવો પડશે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર.

જૂનાગઢના નવાબને ઊંચો નીચો કરવો પડશે. એટલે જ કારણ કે પ્રભુ સોમનાથ અહિલેશ્વર બનીને ત્યાં જરૂર બિરાજમાન થવા જોઈએ. બોલો હર હર મહાદેવ. સૌ કોઈએ ભગવાન શંકરનો જયકારો બોલાવ્યો અને ત્યાં જ અચાનક અહલ્યા બોલી ઉઠ્યા, અરે થોભો, ભગવાન સોમેશ્વરના મંદિરની પૂજા અર્ચના કરવા આખા ભારતવર્ષમાંથી ભક્તજનો દોડી આવશે. એ બધા ક્યાં જશે? મને વિશ્વાસ છે યાત્રાઓ શરૂ થશે, ફરી ભજન પૂજન કથા આરંભાશે, અને ત્યારે આ દૂર દૂરના યાત્રાળુઓ ક્યાં વિશ્રામો લેશે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, તેના 12મા પ્રકરણ એટલે કે અહલ્યાબાઈની વાર્તાઓ. ભક્તો ક્યાં જશે એમના માટે તો આપણે વિસામાં પણ બંધાવવા પડશે, અને આ વિસામાં હશે તો જ સાંભળો એક અડકીને એટલે કે મંદિરને નજીક જ સરસ મજાની ધર્મશાળા બનાવવાની છે, જ્યાં યાત્રિકોની બધી જ સુવિધાઓ સાંપડે. અને હા, ધ્યાન રાખજો, આપણા રાજકોષમાંથી એક પૈસો લેવાનો નથી, મારું પોતાનું સ્ત્રીધન એ માટે પર્યાપ્ત છે. જાઓ આરંભ કરો, અને આ અનુસંધાને ભગવાન સોમનાથના ભગ્ન ખંડેર શિવાલયની સામે એક નાનકડું પણ ભવ્ય શિવાલય તૈયાર થઈ ગયું. ઈસવીસન 1783માં એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, બાજુમાં સરસ મજાની ધર્મશાળા બની, યાત્રાઓ આરંભાઈ અને આજ સુધી નિરંતર ચાલુ છે. આધુનિક સોમનાથ ટ્રસ્ટ આ મંદિરની ભવ્યતા અને દિવ્યતામાં નિરંતર વધારો કરે છે. પાટણવાસીઓ એને જૂના મંદિર તરીકે ઓળખાવી રહ્યા છે. જો સોમનાથ જાઓ તો આ શિવલિંગની પૂજા અર્ચના અવશ્ય કરજો. ફરી મળીએ છીએ આ નાનકડા વિરામ બાદ નવા પ્રકરણ સપનું વહેલી સવારનું તેની વાતો સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આજનું વહેલી સવારનું પ્રકરણ 13 તમે સાંભળી રહ્યા છો આરજે આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર. ભગવાન ભાસ્કરે હજુ પ્રવાસ પાટણ પર પોતાનું પહેલું કિરણ પાથર્યું નથી, પણ દૂર દૂરથી આવતા પંખીઓનો મધુર અવાજ સમુદ્રના ગંભીર ધ્વનિ સાથે જાણે જુગલબંદી રચી રહ્યો છે. નિંદ્રાદેવી પણ જતા જતા સ્વપ્નિલ પાપણો પરથી પગલાનો ભાર ઉઠાવી લેવા તૈયાર થયા છે. એક મધુર માદક સુગંધનું સામ્રાજ્ય છે. ત્યાં તો વિશ્વંભર ભજી સફાળા પથારીમાં બેઠા થઈ ગયા. બે હાથ આંખો સામે ધરી આદતવશ બોલવા લાગ્યા. કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ પ્રભાતે કરદર્શનમ. બોલતા તો ગાય, પણ નજર સ્થિર નથી. સામેના ખુલ્લા હાથ પર પણ નહીં, ચોપાસ કંઈક ફંફોડતી ફરે છે. ચહેરા પર થોડી પ્રસન્નતા અને વધુ મૂંઝવણ વર્તાય છે. થોડી અકળામણ પણ ખરી, ફરી આદત મુજબ જ બોલી જાય છે. અરે સાંભળો છો? પણ પરોળની મીઠી નીંદરમાં પોળેલા ધર્મપત્ની સાંભળે ક્યાંથી? ફરી એકવાર, અરે જાગો જાગો. ને ભટ્ટજીના કંઠમાંથી અનાયાસ પ્રભાતના શ્લોકો નીકળી આવે છે. પ્રાતર્ન મામી ગિરીશમ ગિરિજાર્ધ દેહમ સર્ગસ્થિત

பிரளய காரணமா அதிதேவம் ગાતા ગાતા અવાજ ક્યારે ઊંચો થઈ ગયો એનો એ ખ્યાલ બચજીને નથી પણ પત્નીની ઊંઘ દૂર કરવા પૂરતો છે તંદ્રામાં જ તે બોલી ઉઠે છે શું બેસાલ તમે તે સરખું સુવાય દેતા નથી અને આ ભડજીનું ગાન તો અટક્યું પણ તે બોલ્યા અરે સુવાનું ટાણું ગયું ગોરાણી જાગો ને ફરી પ્રભાત્યું શરૂ કર્યું જાગો ને જુગના જીવન વાહણ લિયા ભાયા રે આ વાતનો અનુસંધાન માણીશું વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ભાગોની જુગના જીવન વહાણલિયા વાયા રે. ગોરાણી હવે નિંદ્રા મુક્ત હાલતમાં બોલ્યા, બસ કરો હવે, હમણાં પડોશીએ જાગી જશે. ભલે જાગે, ભરજી કંઈક જુદા જ તાનમાં છે. ગોરાણી આજની સવાર તો નોકી જ છે. ગૃહિણી કપડાં સંકોરતા ઊભા થવા જાય છે અને બોલે છે, સવાર તો બધી એ સરખી, એક તો આખો દી તમારું વૈતરું કૂટો ને માંડ આંખ મળી ત્યાં તમારા રાગડા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે યારના સ્વરમાં, સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, અને આપણે વાત કરી રહ્યા છીએ પ્રકરણ 13 સપનું વહેલી સવારનું. ઉઠવા જતા ગોરાણીનો હાથ ઝાલી ફરી બેસાડતા ભટજી કહે છે, નહીં, આજની સવાર રોજની સવાર જેવી નથી. આજે તો ગોરાણી હવે ખરેખર પૂરા જાગી ગયા છે ને વિચારે છે, નક્કી આમને કંઈક થયું છે, બાકી આવા વેણ ન કાઢે. પણ વિચારાય એવું બોલે ખરા થોડું? એ તો ભટજીને હળવે સાદે પૂછે છે, સાચું કહેજો, તમને કંઈ થયું તો નથી ને આજે? ભટજીને હવે લાગ્યું કે પોતે કંઈક અજુગતું આચરી રહ્યા છે, એટલે થાવકા થઈને બોલ્યા, થયું તો કંઈ નથી ને, આમ જુઓ તો ઘણું થયું છે. સાંભળો, મને ગાવાનું મન થાય છે. આજની ઘડી તે રળિયામણી, હે મારો વાલોજી આવ્યાની વધામણી હોજી રે. અને કુશળ ગૃહિણીને હવે તો ખાતરી થતી જાય છે, નક્કી આમને કંઈક થયું જ છે. કોકદી કારણ વિના ગુસ્સે થઈ જાય, પણ આમ ગાંડા તો ન જ કાઢે. એ ધીરેથી ભટજીને કહે, સાંભળો, હું નાહીને પૂજાનું ચરણોદક લાવી દઉં, તમે થોડો આરામ કરો. અરે ગાંડી, ચરણોદકની ક્યાં માંડે છે? મેં તો મારા વહાલાને આંખે આખો દીઠો, બોલ, સગી આંખે. આ વાતનું અનુસંધાન માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ની ગોરાણી? ભરજી બોલ્યા, હવે તો કોઈ શંકા નહીં. એવું જ વિચાર એ ગોરાણીના મનમાં છે કે ભરજીને કંઈક થયું છે. પણ ભરજી એમનો હાથ હાથમાં લઈને હળવેથી બોલે છે, જો સાંભળ, મને કંઈ થયું નથી, હેમખેમ છું, પણ તારે સાંભળવા જેવું જ જરૂર છે, બેસ. ને ભરજી પલાંટી વાળીને બેસી ગયા ને ઉમેર્યું, જો ગાંડો ન ગણતી, આજે વહેલી સવારે ભગવાન વિષ્ણુ મારા સપનામાં આવ્યા, સાક્ષાત વિષ્ણુ, અને સાંભળ, મારી સાથે વાતો પણ કરી. બોલ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર. આરજે યારના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશો, અને આપણે વાત કરી રહ્યા છીએ તેના પ્રકરણ 13, સપનું વહેલી સવારનું. આ પુસ્તકના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, આપણા ગુરુ. લે બોલ. હવે કંઈક કંઈક સમજાવવા લાગ્યું છે ઘરવાળાને. પણ ભટજી, એ તો સપનું. હા, પણ સવારનું. બ્રહ્મ મુહૂર્તના સપના સાચા પડે હો. હવે ગોરાણીને જિજ્ઞાસા જાગી. કહે, હે ભગવાન વિષ્ણુ પોતે જાતે આવેલા? હારે, સાક્ષાત. ભરજીએ જવાબ આપ્યો, સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ. ગૃહિણીનું કુતૂહલ વધતું જતું હતું, તેથી વાત કાપીને કહે છે, હા હવે આગળ તો કહો, શું થયું પછી? ભરજી પ્રસન્ન ચિત્તે કહેવા લાગ્યા, હા તો ભગવાન મારા સપનામાં આવ્યા, પણ એ વેળા સપનું ન લાગે હો, બધું હાચે હાચું જ લાગે. હવે તો સમજ્યા, હવે એ સપનામાં એમ જ લાગે. પણ તમે ભગવાનને જોઈને દંડવત કરેલા કે નહીં? અરે, હું તો સાવ દિગ્મૂઢ થઈ ગયો, એટલે આંખો સામે નર્યું તેજ, અને તેજે મને તો કંઈ સૂજ્યું જ નહીં, બસ આંખમાંથી પાણી હાલ્યા જાય. વાત આગળ ચાલતી જ નથી એ જોઈને ગોરાણી બોલ્યા, હોય એ તો, પછી શું થયું? ને મનની વાત હોઠે આવી ગઈ. ઘરગથ્થુ ગૃહિણીએ એમ ઉમેર્યું, સાથે લક્ષ્મીજી હતા કે નહીં? એ તો હોય જ ને, આપણને દેખાય નહીં. ગોરાણી થોડા ઢીલા થઈ ગયા. ઠીક, તો એકલા વિષ્ણુએ તમને શું કહ્યું? કહે, ભટજી, વિશ્વંબર ભટ્ટ, જાગો છો કે ઊંઘો છો? વાતનું અનુસંધાન માણીશું વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો, ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વરાણીને રમૂજ થઈ, તે સપનામાં તો માણસ ઊંઘતું જ હોય ને, કહ્યું ને એ સપનું લાગતું જ નહોતું, હું તો પ્રભુ પ્રભુ એટલું જ બોલી શક્યો, ભટજીએ જવાબ આપ્યો. પછી મને કહે છે કે ભટ્ટ સાંભળ, ધ્યાન દઈને સાંભળ, હું ત્યાં પેલા નાના મોટા કોટની વચ્ચે ધરતીમાં દટાઈને પડ્યો છું ને ત્યાં મને એક પીપળાનું મોળિયું ખૂંચે છે. એટલે મેં કહ્યું કે પ્રભુ આપને? પ્રભુ કહે હોય એ તો, પણ તું સાંભળ, મારે હવે ત્યાંથી બહાર આવવું છે, તું મને ત્યાંથી બહાર કાઢ અને મારી સ્થાપના કર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, તેના પ્રકરણ 13 સપનું વહેલી સવારનું નિવાર્તાના અંશોને. વાત તો ખરી કહેવાય, અને આ વાત સાંભળતા સાંભળતા શ્રદ્ધાળુ બ્રાહ્મણ પત્ની એક ચિત્ત થઈ ગયા. ભટજીના મોં પર હવે એમને તેજસ્વીતા વર્તાવા લાગી અને બોલી પડ્યા, હે, આપણને એવું કહ્યું? ભટજી આકાશમાંથી સીધા ધરતી પર, આપણને નહીં હો, મને એકલાને. હવે રહેવા દો, રોજ તો એમ કહો છો કે આપણે ક્યાં નોખા છીએ, તે નથી જ ને, તેથી તો તને બધે કહું છું, ગોરાણીએ બોલ્યા. ભટજી, તમને તો એ ચતુર્ભુજના દર્શન થઈ ગયા, મને મૂઈને ક્યારે થશે? થશે થશે, તને થશે ને આખા પાટણને થશે, એને આપણે બહાર કાઢીશું ને એટલે. અરે ભટજી, એ તો સપનું. હા, તમે ભાગ્યશાળી ખરા કે તમને દર્શન થયા, પણ સપનું તો સપનું. બ્રહ્મ મુહૂર્તનું ભટજીથી બોલાઈ ગયું ને ઉમેર્યું, આજે જ મારા વિદ્વાન મિત્રને મળીને પૂછીશ આનો અર્થ શું છે, એ મોટા શાસ્ત્રજ્ઞ છે. આ વાતનું અનુસંધાન માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

મારા મોટા શાસ્ત્રજ્ઞ મિત્રને પૂછીશ કે આ સપનાનો અર્થ શું છે. ભટજી કહે છે, એટલે ગોરાણી પૂછે છે, એ વળી કોણ? અરે ઉમિયાશંકર દેસાઈ. ઉમિયાશંકર ભાઈ, તમે ન ઓળખ્યા એમને? પછી તો મારા વાલોજીની આવ્યાની વધામણી હોજી રે. ધર્મપતિને થયું આમનું હવે ચસકી ન જાય તો સારું. બસ હવે ગેલા થાવમાં લ્યો આ પંચ્યું ને જાઓ ત્રિવેણીમાં સ્નાન કરી આવો ને સંધ્યા પૂજાથી પરવારો. હું તો આજે ઉપવાસ રાખીશ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, તેના પ્રકરણ 13 સપનું વહેલી સવારની વાર્તાના અંશોને. ધર્મપત્નીને હવે આ વાતમાં વિશ્વાસ પણ હતો પણ અચંબો પણ. અને ભટજી કહે છે કે ને હું પણ ઉપવાસ કરીશ. બંનેનો હેતુ ભલે ને જુદો પણ આનંદ હતો. ઉત્સાહમાં જુદા જુદા સ્ત્રોતો જીભ પર આવી જતા હતા. ઝટપટ સ્નાન સંધ્યા પૂજાથી પરવારીને ભટજી તો ચાલ્યા સીધા મિત્રના ઘર તરફ.

બીજું કોઈ તો માનશે જ નહીં, ઠેકડી કરશે. મિત્ર પણ વિચારમાં પડી ગયા. થોડું વિચારીને કહે, ભટજી, આવો કંઈ કણસાર મને પણ થાય છે. અને સ્કંદ પુરાણમાં પ્રભાસ પાટણમાં ભગવાન દૈત્ય સુદનના દેવાલયની વાત મેં પણ વાંચી છે. અને વાતને પછી વિચારોમાં તે સરકાવી દે છે. એટલે કે બંને મિત્રો વિચાર મગ્ન થાય છે. વાતને આગળ વધારીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અરજીના મિત્રો પણ વિચારમાં છે. બસ એ જ આ દૈત્ય સુદન દેવાલયની વાત હોય તેમ તે મિત્ર કહે છે. એમ અધીરા ન થાવ, બધું સાંભળો તો ખરા. બંનેની ચર્ચામાંથી આ શબ્દો નીકળે છે. ભગવાન સોમનાથની પૂર્વ દિશામાં ચક્રતીર્થમાં એનું સ્થાન હોવાનો સંભવ છે. કોઈએ જોયું તથા આ ભૂમિગત છે એમ પણ કહેવાય છે. ભૂમિગત એટલે ધરતીમાં એમ જ ને, તો આ મૂર્તિ એ જ ન હોઈ શકે? હોઈ શકે. કહેવાયું છે કે સોમનાથ ક્ષેત્રમાં દૈત્ય સુદન અને દૈત્ય સુદન ક્ષેત્રમાં મિત્રના અવાજમાં ઉત્સાહ જોઈને ભટજી શ્રદ્ધાથી બોલ્યા, તો હવે તમને પણ ભરોસો બેસે છે ને કે આ પુરાણોક્ત દૈત્ય સુદન જ હોય? સહર્ષ નાગર મિત્ર બોલી ઉઠ્યા, વિશ્વંભર તમારા પૂર્વના પુણ્યનો ઉદય થયો છે, મને પણ હવે એવું જ લાગે છે. ચાલો તો વારસી પણ ક્યાં? અરે મને બતાવ્યું છે સ્વયં પ્રભુએ ત્યાં. ભટજીની ધીરજ ખૂટવા માંડી હતી. ધીરજ રાખો ભટજી, સંધ્યા ટાણે જઈએ થોડા મજૂર લઈને, બાકી તો લોકો કૌતુક કરશે. છ થાય જે થવાનું હોય, મારો ભગવાન મારી સાથે છે. ધરતી બપોરે બે ચાર ભોઈને લઈને બંને મિત્રો સ્વપ્નમાં દર્શાવેલી જગ્યા સુધી પહોંચી ગયા. તે ખોદવાની શરૂ કર્યું ને ધાર્યું હતું એમ લોકો ભેગા થયા. કેમ વિશ્વંભર કાકા, શું ખોદો છો? એક જુવાનિયાએ પૂછ્યું થોડા ગુસ્સા સાથે. ભટજી બોલ્યા, કંઈ નહીં ભાઈ, તું જાને તારા રસ્તે. અને પછી શું થયું તે વાતને માણીશું આપણે આવતા એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 9512966888 પર વોટ્સએપ કરીને, ઇન્સ્ટાગ્રામ અને તમે એક્સ પર કે પછી મેલ પર તમારા પ્રતિભાવ ટેક્સ્ટ મેસેજીસ અથવા તો તમારા અવાજમાં રેકોર્ડ કરીને મોકલી આપો. અમે દર અઠવાડિયે અને સતત આ જ પ્રકારની વાર્તાઓ, હકારાત્મક વાતો અને સમુદાયની લાગણીઓનો પડઘો લઈને આવીશું. ફરી મળીએ છીએ, ત્યાં સુધી અલવિદા દોસ્તો. રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.